जातम। नमस्कार सुप्रभात श्रोता मित्रो, 228.3 GHz એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું ભુજ કેન્દ્ર છે। અત્યારે સવારના 5:58 અને 29 સેકન્ડ થઈ છે। અમારી પ્રથમ સભામાં આપનું સ્વાગત છે।

0: पाकिस्तान अधिकृत कश्मीर में गोली मारकर हत्या कर दी गई। वह अलबद्र आतंकी संगठन का कमांडर था और भारत ने उसे वर्ष 2022 में आतंकवादी घोषित किया था। अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने कहा है कि अमेरिका भारत की आवश्यकता के अनुसार ऊर्जा बेचने को तैयार है। उन्होंने ये बात होर्मुज जलडमरू मध्य के बंद होने के कारण भारत में ऊर्जा की बढ़ती कीमतों से संबंधित एक प्रश्न के उत्तर में कही। श्री रूबियो 23 से 26 मई तक भारत में रहेंगे। 26 मई को क्वाड की बैठक में श्री रूबियो, ऑस्ट्रेलिया के विदेश मंत्री पेनी वोंग और जापान के विदेश मंत्री मोतेगी तोशिमित्सु के भाग लेने की संभावना है। मौसम विभाग ने उत्तर प्रदेश, मध्य प्रदेश और विदर्भ में आज तेज लू चलने का रेड अलर्ट जारी किया है। उत्तर प्रदेश में भीषण गर्मी से हालात लगातार गंभीर है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ। आकाशवाणी भूज केंद्र से प्रस्तुत छे विचार बिंदु जिंदगी हस्तरेखा पठन मीरा सौरभ।
1: विचार बिंदु
2: सफलता जिंदगी हस्तरेखा मां नहीं होती, चणायेली इमारत એના નકશામાં નથી હોતી। કોઈ પણ એક નકશો તમે જુઓ તો એમાં જણાયેલી ઇમારત તૈયાર ન મળે। પહેલા એનું ચિત્ર હોય અને પછી એના પર બાંધકામ કરવાની વાત આવે, ચણતર કરવાની વાત આવે ને પછી એક સુંદર ઇમારત તૈયાર થાય। બિલકુલ આવું જ છે આપણા જીવનનું। આપણા જીવનમાં આવી પડેલી સફળતાઓ એમ આપણે માનવાની જરૂર નથી। આપણે પુરુષાર્થ કરવો પડે, પરસેવો પાડવો પડે અને મહેનત કરવી પડે તો જ આપણા જીવનમાં સફળતા આવી શકે છે। સરસ વાક્ય યાદ આવ્યું છે કે પરસેવાની શાહીથી જે લખે છે ઈરાદાઓ, એમના નસીબના પન્ના કોરા નથી હોતા। નસીબના પાના સાવ કોરા એવા લોકોના હોય છે કે જે લોકો પોતે પુરુષાર્થ કર્યા વગર શાંતિથી બેસી રહે છે। એટલે જયારે પ્રારબ્ધ અને પુરુષાર્થની વાત આવે છે ત્યારે પુરુષાર્થનું પલ્લું ચોક્કસ નમે છે અને પરિશ્રમમાં જો પ્રારબ્ધ ભળે તો સોનામાં સુગંધ જેવું લાગે। આપણે યાદ રાખવાનું છે કે ઉદ્યમેન હિ સિદ્ધયંતિ કાર્યાણી ન મનોરથહી નહિ સુપ્તસ્ય સિંહસ્ય રવિશંતિ મુખે મૃગઃ। એટલે કે સૂતેલા સિંહના મુખમાં મૃગ શિકાર થઈને પહોંચતું નથી। સિંહને પણ ઉદ્યમ કરવો પડે છે શિકાર કરવા માટે। એટલે આપણે પણ ઉદ્યમ કરીએ, માત્ર મનોરથ નહીં।
1: વિચાર બિંદુ
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ જિંદગીની હસ્તરેખા પઠન મીરા સૌરભ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। આવો સાંભળીએ નરસિંહ મહેતાની રચનાને સમૂહ સ્વરમાં।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

સોસાયટીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હમણાં જ આપે સાંભળ્યું હરગોવિંદ રાજગુરુના સ્વરમાં ખીમ સાહેબનું આ ગીત. આવું સાંભળે હસન ઇસ્માઇલ સોલંકીના સ્વરને દાસ સવાની આ રચનામાં.

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: आप समझाता कांतिलाल महाकालीना स्वर में दासी जीवन ने रचना में आ साथ ज भक्ति संगीत नो कार्यक्रम रचना अहीं ज समाप्त करिए छे। प्रसारण आकाशवाणी ना भोज केंद्र पर थी करवामां आव्युं। अने हवे प्रस्तुत छे कृषि माहिती। विषय छे रींगणाना पाकमां आवती जीवात रोग अने तेनुं नियंत्रण। प्रस्तुति सीडी करमस्याणी।
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમસિયાણી। આજની કૃષિ માહિતીનો વિષય છે રીંગણમાં આવતા મુખ્ય રોગો અને જીવાતોનું નિયંત્રણ। મિત્રો, રીંગણ એ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય શાકભાજી પાક છે, પરંતુ આ પાકમાં આવતી વિવિધ

0: વાતો અને રોગોને કારણે ખેડૂતોને ઉત્પાદનમાં 30% થી 70% સુધીનું નુકસાન વેઠવું પડે છે. આજકાલની પરિસ્થિતિ જોતા અનુકૂળ આબોહવા મહત્વનો ભાગ ભજવે છે. વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ હોય અને હવામાં વધુ પડતો ભેજ અને સતત વાદળછાયું આકાશ સફેદ માખી તડતડિયા અને ફળનો કોહારો જેવી ફૂગનો ફેલાવો વધારે છે. 13 ડિગ્રી સેન્ટીગ્રેડથી 21 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વૃદ્ધિ માટે ઉત્તમ છે, પરંતુ જો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થાય તો લઘુપર્ણ જેવા રોગો વધવાની શક્યતા રહે છે. હવે રીંગણીના મુખ્ય રોગો અને તેના નિયંત્રણની વાત કરીએ તો ધરુનો કોહારો એનો મુખ્ય રોગ છે, જેના લક્ષણો ધરુવાળિયામાં જોવા મળે છે. જમીન પાસેનો થડનો ભાગ પોચો પડી જાય છે અને ધરુ ઢળી પડે છે. તેના નિયંત્રણની વાત કરીએ, ધરુવાળિયાને ગાદી કેરમ બનાવું, બીજને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ આપો, જમીનમાં ટ્રાયકોડરમાં વીડી 1 કિલો એકર છાણિયા ખાતર સાથે આપવું. લિટલ લીફ એટલે કે નાના પાનના રોગના લક્ષણની વાત કરીએ તો આ રોગ માઇક્રોપ્લાઝમાથી થાય છે. છોડના પાન એકદમ નાના થઈ જાય છે અને છોડ ઠીંગળો રહી જાય છે, છોડ પર ફળ બેસતા નથી. તેના નિયંત્રણની વાત કરીએ તો આ રોગ તડતડિયા દ્વારા ફેલાય છે, તેથી તડતડિયાનું નિયંત્રણ કરવું. રોગિષ્ટ છોડને તરત જ ઉખેડીને બાળી નાખો, ડાયમેથિયોટર મિલીલીટર પ્રતિ પંપ છાંટવું. સુકારાઓ એક આવો જ રોગ છે રીંગણમાં. તેના લક્ષણની વાત કરીએ તો છોડ અચાનક મુરઝાઈ જાય છે, ફળને ચીરીને જોતા અંદરની નળીઓ કથ્થઈ રંગની જોવા મળે છે. સુકારાના લક્ષણની વાત કરીએ તો પાકની ફેરબદલી કરવી. પણ મિત્રો, રીંગણી પછી ટમેટા કે મરચી તો ન જ વાવવા. ટ્રાયકોડર્માનો મહત્તમ ઉપયોગ કરવો. કોપર ઓક્સીક્લોરાઇડ 30 ગ્રામ અને 1 ગ્રામ સ્ટ્રેટોસાયક્લિનનું દ્રાવણ બનાવી છોડના મૂળમાં આપવું. હવે આવો જ રીંગણમાં આવતો એક બીજો રોગ છે ફળનો કોહારો. તેના લક્ષણની વાત કરીએ તો શરૂઆતમાં ફળ પર નાના ફીકા અને બેઠેલા ડાઘ જોવા મળે છે. ધીમે ધીમે આ ડાઘા મોટા થઈને આખા ફળ પર ફેલાય છે અને ફળ સડવા લાગે છે. પાન પર તેની અસરની વાત કરીએ તો પાન પર ગોળ કે અનિયમિત આકારના ભૂરા રંગના ટપકા પડે છે. રોગ વધતા પાન પીળા પડીને ખરી પડે છે. ક્યારેક થડ પર પણ કાળાશ પડતા ડાઘ જોવા મળે છે, જેના કારણે છોડ નબળો પડી જાય છે. હવે આ રોગના નિયંત્રણમાં વાવતા પહેલા બીજને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ આપો. કાર્બેન્ડાઝીમ 12%, તેની સાથે મેંકોઝેબ 63%, 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. મેંકોઝેબ 30 થી 35 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છાંટવું. થાયોફિનેટ મિથાઇલ 15 થી 20 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવીને વાપરવું. કોપર ઓક્સીક્લોરાઇડ 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં છાંટવું. ત્યારબાદ મિત્રો, ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ પણ બહુ જ ભયંકર જીવાત છે રીંગણ માટે. શરૂઆતમાં ઈયળ છોડના કુમળા ડોકા કરીને અંદર ઘૂસી જાય છે, જેથી ડોકા નમી જાય છે અને સુકાઈ જાય છે. જ્યારે ફળ બેસે ત્યારે તે ફળમાં કાણું પાડી અંદરનો ગર્ભ ખાય છે, જેનાથી ફળ બજારમાં વેચવા લાયક રહેતા નથી. હવે તેના નિયંત્રણ માટે નુકસાન પામેલા ડોકા અને ફળને તોડીને જમીનમાં દાટી દેવા. ગુજરાત શંકર રીંગણ 2 મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત વાવી. રીંગણની ફેર રોપણી જાન્યુઆરીના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં કરવાથી ઉપદ્રવ ઓછો થાય છે. એકરે 10 થી 12 ફેરોમેન ટ્રેપ લગાવવા. દિવેરિયા બેસિયાના 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સફેદ માખી અને તડતડિયા રીંગણમાં આવતી મુખ્ય રોગ છે. નુકસાનના લક્ષણની વાત કરીએ તો આ જીવાતો પાનની નીચે રહીને ચૂસે છે, જેને કારણે પાન પીળા પડી જાય છે અને કોકળાઈ જાય છે. સફેદ માખી પાનના કોકળાટ ફેલાવવાનું કામ કરે છે. તેના નિયંત્રણની વાત કરીએ તો મિત્રો, પીળા ચીકણા પિંજર એકરે 15 થી 20 નંગ લગાવવા. લીમડાનું તેલ 50 મિલીલીટર 15 લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો. તો મિત્રો, આ રીતે જો રીંગણમાં આ બધી મુખ્ય જીવાતો અને રોગોને ઓળખી અને જો એનો ઉપચાર કરવામાં આવે તો જરૂરથી આ જીવાતનું નિયંત્રણ લાવી શકાય.
1: હમણાં જ આપ સાંભળ્યા હતા કૃષિ માહિતીમાં રીંગણીના પાકમાં આવતી જીવાત, રોગ અને તેનું નિયંત્રણ. પ્રસ્તુતિ સીબી કરમસ્યાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે થોડી જ વારમાં ગાંધી વંદના અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગાંધી વંદના.
1: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન, હરિજન સેવક સંઘના મધ્યવર્તી મંડળ સાથે ચર્ચા, જાન્યુઆરી 2, 1935. જંગલી માણસ વિદ્વાનની આગળ સ્તબ્ધ થઈ જાય, પણ વિદ્વાને પોતે ઊંચા છે એવો વિચાર પણ મનમાં ન આણવો જોઈએ. ના, આપણે સૌ કાયદાની અને ઈશ્વરની નજરમાં સરખા છીએ. એ આદર્શને આપણે આચરણમાં ઉતારવાનો છે. તો પછી કોઈ શેઠ ન હોય ને કોઈ નોકર ન હોય, એમ ખરું ને? ના, શેઠ અથવા પ્રમુખ હોય તે સેવકોમાં અથવા સરખાઓમાં પ્રથમ બને. આ વસ્તુ આચરવી કઠણ છે એ હું જોઈ શકું છું. તેથી તો તમે પ્રતિજ્ઞામાં એમ કહેશો કે એ માન્યતાને આચરણમાં ઉતારવાને અમે બનતો પ્રયત્ન કરીશું. આપણે એનું આચરણ એકાએક અથવા 100-100% ન કરી શકીએ, એ પરથી એમ નથી સિદ્ધ થતું કે એ પ્રતિજ્ઞા ખોટી છે. એ બતાવે છે કે મનુષ્ય સ્વભાવ અધમ હોઈ શકે છે. ના, તમારે સમજવું જોઈએ કે આ તો આખી હિલચાલનો પાયો છે, નહીં તો આ ચાલબાજી છે, એ આરોપને તમે સાચો ઠરાવશો. દિલ્હીની હરિજન કોલોનીમાં ભાષણ, જાન્યુઆરી 2, 1935. આખો એ વિચાર શ્રી ઘનશ્યામદાસ બિરલાને આવ્યો હતો અને તેમણે હવે તો જમીન પણ આવાસ માટે આપી દીધી હતી. બોર્ડના પ્રમુખ તરીકે અને એક ધનિક મનુષ્ય તરીકે તેઓ હંમેશ હરિજનોની આર્થિક ઉન્નતિના ઉપાયો અને સાધનોનો જ વિચાર કરતા. તેમની આકાંક્ષા આ કોલોનીને એક એવું કેન્દ્ર બનાવવાની હતી કે જેમાંથી દરેક પ્રકારની પ્રેરણા અને પ્રવૃત્તિ ખીલે. પોતાની આકાંક્ષાઓ વિશે બોલબોલ કરવાનો કંઈ અર્થ નથી. પૈસાની અછતને લીધે કંઈ કોઈ કામને વાંધો નહીં આવે. એટલું હું કેટલીક સંસ્થાઓના મારા અનુભવ પરથી કહી શકું. યાદ રાખજો કે આપણે દેણદાર છીએ ને હરિજનો લેણદાર છે. આપણે આજ સુધી કાંધભર ચડીને મોજ કરી છે, આપણે એમની પાસે વેઠ કરાવી છે, ને જ્યારે એમણે એની સામે અવાજ ઉઠાવ્યો છે ત્યારે આપણે એમને માર મારવો પણ નથી ચૂક્યા. અહીંયા જ આપણે સાંભળ્યું છે કે મેરઠના એક જમીનદારે તેના હરિજન ખેડૂતો પર હથિયારબંધ હુમલો કરેલો. એમાંના કેટલાય ઘાયલ થયા, સ્ત્રીઓને પણ સારી પેઠે વાગ્યું ને એક માણસ તો મરી ગયો. કાઠિયાવાડમાં એવો બનાવ બનેલો, તેમાં પણ એક હરિજન મરી ગયો હતો. એ રાંક માણસોએ જાણે આપણું વૈઠ વૈતરું કરવાને જ જન્મ ધારણ કર્યો ન હોય. આપણે ઘોર પાપ કર્યું છે, હવે એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ સંઘ એટલા માટે પેદા થયો છે, એ મહાભારત કામ છે, પણ કરી જ છૂટકો છે. મેં સેંકડો વાર કહ્યું છે ને આજે પણ કહું છું કે જો આપણે આપણું ઋણ નહીં અદા કરીએ તો હિન્દુ ધર્મનો નાશ થવાનો છે. અસ્પૃશ્યતાનો નાશ કરવો જ જોઈએ, નહીં તો તે હિન્દુ ધર્મને ભસ્મીભૂત કરી નાખશે. તેથી જ હું જરાય નિરાંત વાળીને બેસતો નથી. મને નિરાંતની કે આરામની જરાય જરૂર નથી, એવું નથી. મારે તો ઘણો વર્ષનો આરામ લેવાનો ચડી ગયો છે, પણ હું આરામ શી રીતે લઈ શકું? જેના હૈયામાં હોળી સળગી હોય તે જંપ વાળીને શી રીતે બેસી શકે? જે હિન્દુને એમ ભાન હોય કે હિન્દુ ધર્મ બળતા જ્વાળામુખીના મોઢામાં ઉભો છે, તે ક્ષણનો પણ જંપ શી રીતે વાળી શકે? જ્વાળામુખી બુજાઈ જાય ત્યાં લગી તો નહીં જ. આવા મહાભારત કાર્યમાં ઘનશ્યામદાસજીએ આજે આપ્યું છે એવું 35,000 રૂપિયાનું દાન તો સમુદ્રમાં બિંદુ સમાન છે. આ પવિત્ર કાર્યને માટે એમના જેવા સેંકડો કરોડપતિઓએ પોતાના ભંડાર ઠાલવવા પડશે. તમારા દિલમાં આવી ધગશ જાગે તો જ આ કામ પાર ઉતરશે. ઘનશ્યામદાસજીએ કહ્યું તેમ પૈસાનો તો કશો તોટો નથી, જરૂર તો સંકલ્પની ને ધગશની છે. હરિજનોની સેવા એ હિન્દુ ધર્મની સેવા છે અને હિન્દુ ધર્મની સેવા એ મનુષ્ય જાતિની સેવા છે. હિન્દુ ધર્મ એ ઝેરવેરનો, દ્વેષનો, તિરસ્કારનો ધર્મ નથી, એ સહિષ્ણુતાનો ધર્મ છે. તે અસહિષ્ણુતાને પાપ લેખે છે. પણ જ્યાં સુધી આપણે હરિજનોને અપનાવીએ નહીં, જ્યાં સુધી તેમને પોતાના સહોદર ગણીએ નહીં, ત્યાં સુધી આપણે મનુષ્ય જાતિ વિશે બંધુભાવ કદી રાખી શકવાના નથી. અસ્પૃશ્યતાની આખી હિલચાલ એ વિશ્વ બંધુત્વ સ્થાપવાની હિલચાલ છે, એથી જરાય ઓછી નથી. જમનાલાલ બજાજને તાર, જાન્યુઆરી 2, 1935. અભ્યંકરનું અવસાન ભારે દુઃખદ ઘટના છે. તેમના પત્નીને અને કુટુંબીજનોને આશ્વાસન આપજો. કહેજો કે જો તેણે વીરપતિને યોગ્ય બનવું હોય તો વીરતા દાખવવી પડશે. અભ્યંકર સેવાની જે પરંપરા મુકતા ગયા છે તેને એ ચાલુ રાખે એવી હું અપેક્ષા રાખું છું. કાર્લ હિથને પત્ર, January 3, 1935. પ્રિય ભાઈ, ગયા મહિનાની 21મીના તમારા પત્ર માટે

અમારો પહેલાનો પત્ર મીના બહેને, મહાદેવે અને પાછળથી એન્ડ્રુઝે વાંચ્યો હતો. એ બધાએ જ મારાથી સ્વતંત્ર રીતે એનો મેં જે અર્થ કર્યો હતો તે જ અર્થ કર્યો. બેશક હું ખુલ્લા દિલથી તમે જે સુધારો સૂચવો છો તે સ્વીકારું છું. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ત્રણથી વધુ વાર તમારો પત્ર કાળજીપૂર્વક વાંચ્યા પછી મેં તમને એ જવાબ મોકલ્યો હતો. એન્ડ્રુઝે તમારા ઉપરનો મારો જવાબ પણ વાંચ્યો હતો અને એમાં તેમને કોઈ ફેરફાર સૂચવવા જેવો લાગ્યો નહોતો. બેશક દમનકારી કાયદાઓ છે એ તમે જાણતા હતા, પણ તમને એ ખબર નહોતી, તેમ આજે પણ નથી, કે એ કાયદા ચાલુ રહે એનો અહીં અમારા માટે શો અર્થ થતો હતો અથવા થાય. આનું એક વિચિત્ર સમર્થન ડોક્ટર મોડ રોયડન તરફથી મળે છે. તેમણે કરાંચીમાં એમ કહ્યું, કહેવાય છે કે હમણાં હિન્દુસ્તાનની ખૂબ ઠરેલ સ્ત્રીઓ વચ્ચે બે ત્રણ દિવસ હું રહી તે દરમિયાન મેં જે આશ્ચર્યજનક વાતો સાંભળી તેમાંનું કશું જ ઇંગ્લેન્ડના લોકો છાપા મારફતે કે બીજી રીતે જાણતા નથી. એન્ડ્રુઝ તમને પોતે બંગાળમાં જે જોયું અને જાણ્યું તેનો આંખે દેખ્યો અહેવાલ આપી શકશે. તમે રજૂ થનારો ખરડો પાછો ખેંચી લેવાય એ સંભવિતતાને એક આફતરૂપ માનતા લાગો છો. મારે મતે છેક છીવટની ઘડીએ પણ એ ખરડો પાછો ખેંચી લેવામાં આવે તોય એ ઇંગ્લેન્ડને અને હિન્દુસ્તાનને બંનેને માટે આશીર્વાદરૂપ થઈ પડશે. એનું સીધું સાધું કારણ એ છે કે હિન્દુસ્તાનના લોકોના લગભગ સર્વાનુમત વિરોધ છતાં એ ખરડાને વળગી રહેવાનો અર્થ એ થશે કે બ્રિટિશ પાર્લામેન્ટ અક્કડ વલણ ધરાવે છે અને હિન્દુસ્તાનના લોકોના મતની તેને કશી પડી નથી. હું આશા રાખું છું કે તમે માનનીય શ્રી શાસ્ત્રીએ કરેલી કડવી ટીકા જોઈ હશે, જેઓ એક સમયે ઇન્ડિયા ઓફિસના પરમ મિત્ર અને વિશ્વાસપાત્ર હતા. તમે માનનીય શ્રી સી વાય ચિંતામણીની એટલી જ કડવી ટીકા પણ જોઈ હશે, જેઓ વિનીતોમાં વિનીત ગણાય છે અને જેમણે કોંગ્રેસના વલણની જ્યારે ને ત્યારે આકરી ટીકા કરી છે. હવે પાર્લામેન્ટની સંયુક્ત સમિતિના અહેવાલ સામે મને અંગત રીતે જે વાંધા છે તેનો ટૂંકામાં ટૂંકો સાર આપું છું. હું એ અહેવાલને અને શ્વેતપત્રને એક જ દસ્તાવેજ માનું છું. એ અહેવાલમાં જે કંઈ નવું છે તેને અમે સુધારા તરીકે ગણતા નથી, પણ એથી ઉલટું જ માનીએ છીએ. અને એણે જ વિનીતોની કમર તોડી નાખી છે. તેમણે એવી આશા સેવી હતી કે આગાખાનની આગેવાની હેઠળ સહી કરીને મોકલવામાં આવેલા સંયુક્ત નિવેદનનો પાર્લામેન્ટની સંયુક્ત સમિતિ અનુકૂળ થઈને વિચાર કરશે અને તેમાં કરવામાં આવેલા બધા નહીં તોય કેટલાંક સૂચનોનો તે સ્વીકાર કરશે. એ નિવેદનનો કેવળ સૌજન્ય ખાતર ઉલ્લેખ કરવા ઉપરાંત તેને જે તોછડાઈથી બાજુએ મૂકવામાં આવ્યું છે તેને લીધે શાસ્ત્રીને આ ટીકા કરવી પડે છે. ના સાહેબ, વિનીત પક્ષ માટે તલભાર પણ સહકાર આપવો અશક્ય છે. જે મિત્રો અમારું હિત ચિંતવતા હોય એમની સાથે સહકાર કરવાનો અર્થ છે, પણ જેમણે અમારે વિશે અત્યંત અવિશ્વાસ દર્શાવ્યો છે, જેમને અમારા અભિપ્રાયોની અને માગણીઓની કશી પડી નથી અને જેઓ અમારી ઇચ્છાની પૂરેપૂરી અવજ્ઞા કરીને બંધારણને કાયદાનું રૂપ આપે છે, તેમની સાથે સહકારનો હું પૂછું છું શું અર્થ છે? હું તો એને આત્મઘાત જ કહું.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થવા આવ્યો છે સવારના 6:55. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 82 રનથી હરાવ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહી છે. ગુજરાતમાં 7મું રાજ્ય છે જ્યાં સમિતિએ પ્રવાસ કરી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી સામાન્ય નાગરિકોની બાબતો પણ જાણી. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે
1: 2027 का इलेक्शन वो अगर कानून आता तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ. अभी जो बिल में प्रावधान है वो ये प्रावधान है कि उनके चुनाव जो है सारे मर्ज जो है जो अलग अलग चुनाव 29 से शुरू होना शुरू करेंगे और 34 में सब मर्ज हो जाएंगे तो उसमें सबको सुन करके सब जो कमेटी पूरा निर्णय लेगी वो हम अपन रिपोर्ट देंगे. वो फिर पार्लियामेंट को है कि उसको पास करें नहीं करें, किस रूप में पास करें. पार्लियामेंट इज ए सुप्रीम તો પાર્લામેન્ટ.
0: ઉલ્લેખનીય છે કે જેપીસીની ટીમના 39 સભ્યો મંગળવારથી 3 દિવસ રાજ્યના પ્રવાસે હતા. દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકીય પક્ષના નેતાઓ, વિવિધ અગ્રણી અધિકારીઓ અને અન્ય મહાનુભાવો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આજથી શરૂ થતી ભુજ દિલ્હી વચ્ચેની નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સ્પેશિયલ ટ્રેન ભુજથી રવાના થશે. 23 મેથી નિયમિત ભુજ દિલ્હી ભુજ એક્સપ્રેસ સેવા શરૂ થશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં એક જ પખવાડિયામાં કુલ 701 લોકોને શોધી તેમને પરિવાર સાથે મિલન કરાવ્યું તે જ આ ઓપરેશનની સફળતા છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે અને માત્ર 2 અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. સીઆઈડીના ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે આ આયોજનબદ્ધ રીતે શરૂ કરાયેલ આ અભિયાન હજુ ચાલુ રહેશે.
2: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ઓપરેશન મિલાપ અને એમાં ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાયન્ટિફિક તરીકે ડેટા એકત્રિત કરી, ટેકનિકલ એનાલિસિસ કરી, ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ કરી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે ગેંગ એએસટીયુનો ઓપરેટ કરે છે અને આજ દિન સુધી 701 લોકો છેલ્લા 14 દિવસમાં શોધ્યા છે અને આગલા ઓર 15 દિવસમાં શોધશે.
0: જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે પોલીસે જામનગરમાં કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે મોડી રાતના ઓપરેશન દરમિયાન 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 4 આરોપીઓ પહેલેથી જ જેલમાં છે અને 1 ફરાર છે.
3: જામનગર જિલ્લે મેં ખુદ સ્ટોક એક્ટ કે અંદર એક ગુના દાખલ કિયા હૈ. યે ગુના સાયચા ગેંગ કે 11 લોકો કે વિરુદ્ધ દાખલ કિયા ગયા હૈ. ઇસ જો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરને વાલી જો ગેંગ હૈ ઇસકે વિરુદ્ધ મેં ગંભીર ગુના જૈસે કે ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, મની લેન્ડિંગ, રાઇટિંગ ઓર લેન્ડ ગ્રેબિંગ જૈસે ગંભીર ગુના ઇનકે ઉપર દાખલ હૈ. 11 આરોપીઓ મેં 6 આરોપીઓ કો પુલિસ ને કસ્ટડી મેં લિયા હૈ. ઇસકે અલાવા 4 આરોપી જો હૈ વો જેલ મેં હૈ ઓર 1 આરોપી કો અભી પકડના બાકી હૈ.
0: સાબરકાંઠા જિલ્લાના 6 આયુષ્માન આરોગ્ય કેન્દ્રોને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર એનાયત કરાયા, જેમાં જિલ્લાના રાજપુર, મૌછા, પેઢમાલા, મોયદબ, ઊંચી ધનાલ અને ભંભુડી આયુષ્માન આરોગ્ય કેન્દ્રને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ તમામ કેન્દ્રોએ ઉત્તમ કામગીરી અને આરોગ્ય સેવાની ગુણવત્તામાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 124 આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ મળી ચૂક્યા છે. અમદાવાદનો સ્વરક્ષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વદેશી સંરક્ષણ અને અવકાશ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મેજર જનરલ વિમલ મોંગાએ આ અંગે વધુ માહિતી આપી.
4: इस सेमिनार में आके सबसे बात करने का जो मौका मिला है, मैं ये बता सकता हूँ कि यहाँ पर ऐसे अपॉर्चुनिटीज जिसमें डिफेंस इंडस्ट्री एकेडमिया गवर्नमेंट सब इकट्ठे मिलकर बैठ के बात करते हैं, तो एक दूसरे की जो भी कैपेबिलिटीज है चैलेंजेस है हम समझ पाते हैं आई एम श्योर। और यहाँ पे भी गुजरात में इतनी जो इंडस्ट्री डिफेंस इंडस्ट्री आ रही है वो भी समझेंगे कि क्या रिक्वायरमेंट है और यहाँ से हम आगे मिलकर काम कर पाएंगे।
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈએન ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે 22 મે ના રોજ રાત્રે 9:15 પ્રસાર કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વાંચક પ્રવેશ અળિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે વડોદરાની SSG હોસ્પિટલમાં એક અલગ હીટવેવ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. SSG હોસ્પિટલ વડોદરાના મુખ્ય તબીબી અધિકારી હિતેન્દ્ર ચૌહાણે વ્યવસ્થા અંગે માહિતી આપી હતી.
3: हमारे अस्पताल में भी एक पूरा हिस्टॉक वार्ड तैयार किया गया है, जिसमें हमने अभी 20 बेड अलॉट किए हैं और उसके मुताबिक वहां पे स्टाफ का अरेंजमेंट भी कर दिया है. जो भी उसके लिए दवाइयां चाहिए, जो भी दूसरी अरेंजमेंट है, जैसे पेशेंट को ज्यादा गर्मी न लगे उसके लिए फैन कूलर, उनकी भी व्यवस्था की गई है.
0: IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈ રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. શિવમ દુબે 47 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો. ગુજરાત ટાઇટન્સ માટે મોહમ્મદ સિરાજ, રાશિદ ખાન અને કાગિસો રબાડાએ 3-3 વિકેટ લીધી. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગમાં ઉતરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. સાઈ સુદર્શન 84 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો અને ત્યારબાદ શુભમન ગીલે 64 રન બનાવ્યા. જોસ બટલરે 57 રન સાથે અણનામ રહ્યો. મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનનું ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જતા તેમાંથી હજારો લીટર અત્યંત જ્વલનશીલ ઇંધણ હાઇવે પર ફેલાતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા. ડાંગમાં મધપાલનને વ્યવસાય તરીકે અપનાવીને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. ઘણી સંસ્થાઓ ખેડૂતોને મધપાલનમાં અગ્રેસર બનાવવામાં યોગદાન આપી રહી છે. આ અંગે ખેડૂત મહેન્દ્રભાઈએ પ્રતિક્રિયા આપી.
5: મધમાખીમાં આ છેલ્લા 4 વર્ષથી મેં કામ કરું છું. આનાથી મને ઘણો ફાયદો થયેલો છે અને અનુભવ પણ થયો છે. એના સાથે અમારા ગામમાં બીજા ભાઈઓ પણ પેટી રાખી છે અને મધમાખી માટે.
0: આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે. દર વર્ષે 22 મે ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવાય છે. આ વર્ષ માટે ઉજવણીની સત્તાવાર વૈશ્વિક થીમ વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે સક્રિયતા નક્કી કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 89 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. આવો સાંભળીએ હરિભજનલાલના સ્વરમાં સૂરદાસની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી ની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુમન કલ્યાણપુરના સ્વરમાં મીરાબાઈની રચનાને. આવું સાંભળીએ ઉષા મંગેશકરના સ્વરમાં દયાળની રચનાને.

0: સાંભળતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધ દિન. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ.
1: ગુજરાત સહિત વિશ્વભરમાં જૈવ વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે તારીખ 22 મે ના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ વિવિધ સ્વરૂપે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી પરની વનસ્પતિઓ, પ્રાણીઓ અને સમગ્ર ઇકોસિસ્ટમની જાળવણી અંગે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૌપ્રથમ 1993 આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અગાઉ તે 29 ડિસેમ્બરે મનાવાતો હતો, પરંતુ 2001 તેની ઉજવણી 22 મે નક્કી કરવામાં આવી. માનવ જીવનના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી એવી જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું અને પર્યાવરણને નુકસાન થતા અટકાવવું એ તેનો ઉદ્દેશ છે. આ દિવસે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં સ્થાનિક સંસ્થાઓ, વન વિભાગ અને શાળાઓ દ્વારા વૃક્ષારોપણ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ આપણને શીખવે છે કે વિકસતી દુનિયામાં માનવજાત અને પ્રકૃતિ વચ્ચે સુમેળ જાળવવો સૌથી મોટી જરૂરિયાત અને પડકાર છે. વૃક્ષોનો નાશ, શહેરીકરણ, પ્રદૂષણ, વન્યજીવોના નિવાસ સ્થાનોમાં ખલેલ, કુદરતી સ્ત્રોતોનો દુરુપયોગ અને આબોહવા પરિવર્તન જેવી પરિસ્થિતિઓના કારણે અનેક જીવજાતિઓ લુપ્ત થવાના આરે છે. દરેક જાતિનું પર્યાવરણમાં વિશિષ્ટ મહત્વ હોય છે અને કોઈ પણ જાતિ લુપ્ત થવાથી સંપૂર્ણ નિવસન તંત્ર અસંતુલિત બની શકે છે. આથી ભવિષ્યની પેઢીઓ માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ અનિવાર્ય બની ગયું છે. જૈવ વિવિધતા સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠક વર્ષ 1992 બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે યોજાયેલી અર્થ સમિટ દરમિયાન કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી CBD અસ્તિત્વમાં આવ્યું, જે 29 ડિસેમ્બર 1993 અમલમાં આવ્યું છે. ભારત સહિત આજે 190 વધુ દેશોએ આ કરાર સ્વીકાર્યો છે. CBDના 3 મુખ્ય લક્ષણો છે: જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું, તેના ઘટકોનો ટકાઉ ઉપયોગ કરવો અને ઉત્પન્ન લાભોની વ્યાજબી અને સમાન વહેંચણી કરવી. હકીકતમાં કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી CBD 29 ડિસેમ્બર 1993 રોજ અમલમાં આવી હતી, પરંતુ ઘણા દેશોમાં હોલીડે આવતો હોવાથી યોગ્ય ઉજવણી કરવી મુશ્કેલ હતી, જેથી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 22 મેને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઘોષિત કર્યો, જે 22 મે 1992 રોજ નેરોબી ફાઇનલ એક્ટ દ્વારા જૈવિક વિવિધતા ટેક્સ્ટને અપનાવવાની યાદમાં છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના મુખ્ય કાર્યોમાં જૈવ વિવિધતા અધિનિયમ 2002 જોગવાઈઓ મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા કક્ષાએ જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ BMCની રચના કરવામાં આવી છે, જેના દ્વારા TSGની મદદથી નાગરિકોનું જૈવ વિવિધતા રજિસ્ટર PBR બનાવી વિવિધ સંલગ્ન માહિતી, પરંપરાગત જ્ઞાન અને દસ્તાવેજીકરણ કરવામાં આવે છે, જેના અનુસંધાને લાભોની પ્રાપ્તિ અને વહેંચણી અંગેની પ્રક્રિયા દ્વારા BMCને જૈવ વિવિધતા સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં જૈવ વિવિધતા મહત્વ ધરાવતા સ્થળોને વારસાના સ્થળો BHS તરીકે જાહેર કરવામાં આવે છે, જેમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ ખાતે આવેલી ઇનલેન્ડ મેંગ્રોવ વિસ્તારને વર્ષ 2025 ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. BMC તેમજ જૈવ વિવિધતા સંરક્ષણ કરતા સમૂહોને જાણકારી તેમજ પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ જાગૃતિ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવે છે, જેના થકી ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ પોતાના ઉદ્દેશોને પ્રાપ્ત કરીને રાજ્યભરમાં જૈવ વિવિધતાની જાળવણી કરવાનું કાર્ય કરી રહ્યું છે.
0: સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે થોડી જ વારમાં સમાચાર આપ સાંભળશો.

આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. આજે ભુજ અને દિલ્હી વચ્ચે નવી દૈનિક ટ્રેન સેવાનો આરંભ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને ભુજ દિલ્હી વચ્ચે એક્સપ્રેસ ટ્રેન નંબર 19403 અને 19404ને મંજૂરી આપી છે. આ ટ્રેન દિલ્હી જાલોર થઈને દિલ્હી પહોંચશે, જે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના વિવિધ મહત્વના સ્ટેશનોને જોડશે. આ નવી ટ્રેન સેવાને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. આ ટ્રેન 23 મે થી ભુજથી દરરોજ સવારે 11:15 વાગે ઉપડશે અને દિલ્હી બીજા દિવસે બપોરે 12:15 વાગે પહોંચશે, જ્યારે દિલ્હીથી બપોર બાદ 4:40 મિનિટે ઉપડશે અને બીજા દિવસે સાંજે 7:35 ભુજ પહોંચશે. રેલવે તંત્ર દ્વારા આ ટ્રેનને સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રીક એન્જિન દ્વારા દોડાવવાનો નિર્ણય લેવાયો છે, જેથી મુસાફરી ઝડપી અને પર્યાવરણને અનુકૂળ રહેશે. 29 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયેલ કચ્છ જિલ્લાના લખપતના ગુનેરી ગામ ખાતે આવેલ ઇનલેન્ડ મેંગ્રુવ્સ ઇકોસિસ્ટમ વૈશ્વિક સ્તરે અતિ દુર્લભ પરિસ્થિતિઓમાં જોવા મળતા મેંગ્રુવ પરિતંત્રોમાંનું એક છે. વિશ્વમાં ગણતરીની જગ્યાઓ પર જોવા મળતા આવા ઇન્ડિયન મેંગ્રોવમાંથી એક ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ હોવાનું રાજ્ય માટે ગૌરવ સમાન છે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આજે કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2026ની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્તરે નાગરિકોની સહભાગીતાથી જૈવ વિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન જૈવ વિવિધતા સંરક્ષણ અંગે વિશેષ વ્યાખ્યાન, પ્રદર્શન, વૃક્ષારોપણ, જાગૃતિ પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ બીએમસીના સભ્યો સાથે સંવાદ યોજાશે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, દેશમાં એક સાથે ચૂંટણી થવી જોઈએ તે સુધારા માટે વિવિધ રાજ્યમાં જઈ જેપીસીએ લોકોને સાંભળ્યા. આ જ કડીમાં સમિતિએ ગુજરાતમાં પણ વિવિધ નિષ્ણાતોના પ્રતિભાવ મેળવ્યા. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચૌધરીએ કહ્યું, રાજ્યમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પછી સરકારનો સમયગાળો 5 વર્ષનો જ રહેશે. બાકીના સમય માટેની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. વર્ષ 2029માં જો દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થઈ જશે તો વર્ષ 2034માં તમામ ચૂંટણીઓ એક સાથે યોજાશે, તેમ પણ શ્રી ચૌધરીએ ઉમેર્યું. રાજ્ય પોલીસે વસ્તી ગણતરીને નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી છે. સત્તાવાર યાદી મુજબ વસ્તી ગણતરીના બહાને લોકોને છેતરવા, અસામાજિક તત્વો દ્વારા મોકલાતી નકલી લિંક પર ક્લિક ન કરવા તેમજ એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા પોલીસે અનુરોધ કર્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીના રૂબરૂ અવલંબનની પ્રક્રિયા આગામી 28 અને 29 તારીખે યોજાશે. અરજી કરનારા ઉમેદવારો આ માટેનું પ્રવેશપત્ર scigseb.org અથવા gseb.org વેબસાઇટ પર તેમનો બેઠક ક્રમાંક અને અરજી કરતી વખતે નોંધાયેલા મોબાઇલ નંબર ભરીને ડાઉનલોડ કરી શકશે. કોઈપણ ઉમેદવારને અવલોકન માટેના પ્રવેશપત્ર ટપાલ દ્વારા મોકલાતો ન હોવાની પણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. કચ્છની 5 નગરપાલિકાઓમાં હોદ્દેદારોની વરણી કરાયા બાદ આવતીકાલ શનિવારે જિલ્લાની 9 તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયાના લગભગ 1 માસ બાદ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હોદ્દેદારોના નામની જાહેરાત આજે જ કરી દેવામાં આવશે. એ પૂર્વે પ્રમુખ, ઉપપ્રમુખના હોદ્દા માટે સંબંધિત તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવશે. આઈપીએલ ક્રિકેટની અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને 89 રને હરાવી પોઈન્ટ ટેબલમાં 18 પોઈન્ટ સાથે બીજું સ્થાન જાળવી રાખ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચમાં ગુજરાતની ટીમે 4 વિકેટ ગુમાવી 229 રન કર્યા હતા, જેમાં સાઈ સુદર્શને સૌથી વધુ 84 રન અને સુલતાની શુભમન ગિલે 64 રન કર્યા.

0: ક્રિસમસ બટલર 57 રન કરીને વોટ આઉટ થયા હતા. જવાબમાં ચેન્નઈની ટીમ 140 રન કરી શકી હતી. સિવન દુબે સૌથી વધુ 47 રન કર્યા હતા. ગુજરાતની ટીમના મોહમ્મદ સિરાજ, કાગિસો રબાણ અને રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી. ગુજરાતની ટીમે 14માંથી 9 મેચ જીતી પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર, નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગોળી મારી હત્યા કરાઈ. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલિટ્સ સાથે વાતચીત કરશે. શ્રી ક્રિસ્ટો ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત માર્ગ પરિવહન અને રાજમંત્રી અજય ટામટાએ કર્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાયપ્રસ કે રાષ્ટ્રપતિ વિભિન્ન પારસ્પરિક હિતોં કે ક્ષેત્રો મેં દ્વિપક્ષીય સહયોગ કો ઓર મજબૂત કરને કે લીએ ચર્ચા કરેંગે. ઇન ક્ષેત્રો મેં વ્યાપાર, નિવેશ, પ્રૌદ્યોગિકી, શિક્ષા, સંસ્કૃતિ, આવાગમન, રક્ષા ઓર સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, ફિનટેક, નવાચાર ઓર અનુસંધાન શામિલ હૈ. દોનો નેતા ક્ષેત્રીય ઓર વૈશ્વિક મહત્વ કે મુદ્દો પર ભી વિચારો કા આદાન પ્રદાન કરેંગે. સાયપ્રસ કે રાષ્ટ્રપતિ આજ શામ રાષ્ટ્રપતિ ભવન મેં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સે મુલાકાત કરેંગે. અંકુશ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
1: ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો છે. બંને દેશોએ સરહદ પાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સિદ્ધાંતની પુનઃપુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
3: दोनों पक्षों ने कहा है कि आतंकवाद को किसी भी धर्म, राष्ट्रीयता, सभ्यता या जातीय समूह से नहीं जोड़ा जाना चाहिए. भारत और मिस्र के बीच आतंकवाद रोधी संयुक्त कार्य समूह की 5वीं बैठक कल नई दिल्ली में हुई. बैठक में पिछले वर्ष अप्रैल में जम्मू कश्मीर के पहलगाम में हुए जघन्य आतंकवादी हमले और पिछले वर्ष नवम्बर में नई दिल्ली के लाल किले के पास हुई आतंकी घटना की कड़ी निंदा की गयी. दोनों पक्षों ने कहा कि आतंकवादी गतिविधियों में शामिल सभी लोगों और उनके समर्थकों को जवाबदेह ठहराया जाना चाहिए.
1: कोलकाता वड़ी अदालते आरजी कर केस मामले सीबीआई ने 3 सभ्यों की स्पेशल इन्वेस्टिगेशन टीम बनावानो आदेश आप्यो छे. आ टीम ऑगस्ट 2024 में आरजी कर मेडिकल कॉलेज में तालीमार्थी डॉक्टर पर थयेला दुष्कर्म और हत्या की व्यापक तपास करशे. જસ્ટિસ શંપા સરકાર અને તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચે ગઈકાલે જણાવ્યું કે સીબીઆઈના પૂર્વીય ક્ષેત્રના સંયુક્ત નિયામક ટીમનું નેતૃત્વ કરશે. બેન્ચે જણાવ્યું હતું કે આ જઘન્ય ઘટનાના સામાજિક પરિણામોને ધ્યાનમાં રાખીને 3 સભ્યોની એસઆઈટી પુરાવાનો નાશ કરવાના આરોપો અને ડોક્ટરના માતા પિતા દ્વારા કરવામાં આવેલા ઘટનાને દબાવવાના અને ઓછી દર્શાવવાના આરોપોની તપાસ કરશે. કોર્ટે તપાસ ટીમને 25 જૂન સુધીમાં કેસની આગામી સુનાવણી સુધીમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હમઝા અલબદ્ર આતંકવાદી સંગઠનનો કમાન્ડર હતો અને 2022માં ભારત દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ તેના પર નજીકથી ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બુરહાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાનો રહેવાસી હમઝા બુરહાન પાકિસ્તાન ગયો હતો અને અલબદ્ર આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બાંદા જિલ્લામાં ગઈકાલે સતત 5મા દિવસે દેશનું સૌથી વધુ 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બુંદેલખંડમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ રહ્યો જ્યાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું. આ સાથે પ્રયાગરાજમાં 46.6, વારાણસીમાં 45.6, લખનૌમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે દેશમાં કેટલાક સ્થળોએ ભારે ગરમી તો કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
4: મોસમ વિભાગ કે અનુસાર બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ ઓર તેલંગાના મેં કલ સે લેકર ઇસ સપ્તાહ તક લૂ ચલને કી સંભાવના હૈ. મોસમ વિભાગ ને પશ્ચિમી બંગાળ ને ગંગા સે સટે ઇલાકો મેં ઓર ઓડિશા મેં અગલે 2 થી 3 દિનો તક ગરમ ઓર ઉમસ ભરે મોસમ કા પૂર્વાનુમાન લગાયા હૈ. વિભાગ ને કહા કી એક મહેમાન ને પશ્ચિમી બંગાળ ઓર સિક્કિમ મેં રવિવાર તક ભારી બારિશ હોને કી આશંકા હૈ. ઇશારે કે સાથ શિવાન મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્લી.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. વધુ સમાચાર પહેલા એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે એટલે કે 22મીના રોજ રાત્રે 9:15 પ્રસારિત કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી સમાચારના સમાચાર વાચક પ્રવેશ અડિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ ટ્રેનનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે તેના રિટેલ નેટવર્કમાં ઇંધણનો પુરવઠો સ્થિર છે અને દેશમાં ઇંધણની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટ કર્યું કે તેણે રિટેલ આઉટલેટ પર ઇંધણના રેશનિંગ માટે કોઈ નિર્દેશ જારી કર્યા નથી અને દેશભરમાં પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે ઇંધણની માંગમાં તાજેતરમાં વધારો મુખ્યત્વે પાકની મોસમ દરમિયાન ડીઝલના વપરાશમાં વધારો થવાને કારણે છે. ઇન્ડિયન ઓઇલે ગ્રાહકોને ગભરાટમાં ઇંધણ ખરીદવા નહીં અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર મીડિયા પર આધાર રાખવાની અપીલ કરી છે. ઇન્ડિયન ઓઇલે દેશભરમાં વિશ્વસનીય ઇંધણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રેલવે માળખાગત સુવિધાઓ અને ટ્રેન કામગીરીને લક્ષ્ય બનાવતી તાજેતરની ઘટનાઓ વચ્ચે રેલવે મંત્રાલયે મુસાફરોને મુસાફરી કરતી વખતે સતર્ક રહેવા અને રેલવે પરિસરમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ અંગે હેલ્પલાઇન નંબર 139 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે. ગઈકાલે નવી દિલ્હીના રેલ ભવનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બાદ આ વિનંતી કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર આગની કેટલીક ઘટનાઓ સહિત તાજેતરની અનેક ઘટનાઓની પ્રાથમિક તપાસમાં અસામાજિક તત્વોની સંડોવણીનો સંકેત મળ્યો છે. રેલવે સુરક્ષા દળ આ ઘટનાઓની સક્રિય તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ બેઠક દરમિયાન જણાવ્યું કે ઘણા કિસ્સાઓમાં રેલવે અધિકારીઓ દ્વારા સમયસર અને સક્રિય કાર્યવાહીથી મોટા અકસ્માતો અટકાવવામાં મદદ મળી છે. રેલવે જણાવ્યું કે તે મુસાફરો, ટ્રેનો, સ્ટેશનો અને વિશાળ રેલ નેટવર્કની સુરક્ષાને મજબૂત બનાવવા માટે એઆઈ, ડ્રોન, સીસીટીવી સિસ્ટમ જેવા આધુનિક ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ વધારી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO જણાવ્યું છે કે 21 મે સુધીમાં કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ચેપના કુલ 650 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ચેપને કારણે 144 લોકોના મોત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28મેના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી રાખવામાં આવી છે. ભારતે અસરગ્રસ્ત આફ્રિકન દેશોમાં મુસાફરી કરતા અને ત્યાંથી આવતા મુસાફરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન સહિતના ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં મુસાફરી કરનારા લોકોને તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ગળાનો દુખાવો જેવા લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા વિનંતી કરવામાં આવી છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ હતી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 229 રન બનાવ્યા હતા. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
5: આજના અખબારોએ વિવિધ સમાચારોની હેડલાઇન બનાવી છે. નવ ગુજરાત સમય લખે છે, યુરેનિયમ મુદ્દે ટ્રમ્પની ડીલ ઇરાનને નામંજૂર, દેશ અગનભટ્ટી બન્યો અને પુલવામામાં હુમલાનું માસ્ટર માઇન્ડ હમઝા પીઓકેમાં ઠાર મરાયો. સંદેશે લખ્યું, ધગધગતું ઉત્તર પ્રદેશ, ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા. અને ગુજરાત સમાચાર લખે છે, જેનજી સ્વરૂપે 1 કરોડ કોકરોચ ફોલો.

અત્યારે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે જણાવીએ અમારા આજના હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, તથા 8:15 મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશું. 8:30 સમાચાર હેડલાઇન સપાશે. 8:32 કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ ફલે જો રાજા આમ પ્રસ્તુતિ ફલવી માણેક. 8:45 ગીત સુદા. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT રજૂ થશે. 9:30 સમાચાર હેડલાઇન સપાશે. સંતવાણીમાં નારાયણ સ્વામીના સ્વરમાં ભજનો આપ સાંભળશો. 10 વાગે સિંધી કાર્યક્રમ અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું. 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:45 લોક સંગીત રજૂ થશે. 11 વાગે આકાશવાણી અમદાવાદ કેન્દ્રથી કાર્યક્રમ રિલે કરીશું. 2 સભામાં 6:25 સ્થાનિક સમાચાર અપાશે, તથા 7:05 સમાચાર હેડલાઇન અપાશે. તો આ હતી અમારા આજના હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમની વિગતો. હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન મથકનો સંદેશો જણાવે છે કે કચ્છ ભુજ ખાતે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું, જ્યારે ઉચ્ચતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું. માછીમાર ભાઈઓ માટે આગામી 24 કલાક દરમિયાન કોઈ ચેતવણી આપવામાં આવતી નથી. આ સાથે જ હવામાન સમાચાર અને કાર્યક્રમોની વિગતો સમાપ્ત થઈ.

बड़े चैलेंज से निपटने के लिए लोगों की बहुत मदद।

Ashwani presents Morning News.

રેશન એલપીજીનો પૂરતો પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. નવી દિલ્હીમાં યોજાનારી 4th ભારત આફ્રિકા ફોરમ સમિટ મોકૂફ. શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે શાળા વ્યવસ્થાપન સમિતિ માર્ગદર્શિકા 2026 ખાનગી બિન સહાયિત શાળાઓને લાગુ પડતી નથી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નેટવર્ક દેશને સમર્પિત કર્યું. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા પીપી ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. રાજ્ય પોલીસે વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી. રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીના રૂબરૂ અવલોકનની પ્રક્રિયા આગામી 28 અને 29 તારીખે યોજાશે. આજે ભુજ અને દિલ્હી વચ્ચે નવી દૈનિક ટ્રેન સેવાનો આરંભ કરવામાં આવશે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આજે કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2026ની ઉજવણી કરવામાં આવશે. કચ્છની 5 નગરપાલિકામાં ઉદ્યોગોની વરણી કરાયા બાદ આવતીકાલ શનિવારે જિલ્લાની 9 તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરાશે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છ સહિત છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના. આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે 90 રનના વિજય સાથે ટોપ 2માં સ્થાન નિશ્ચિત કર્યું. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 અપાશે.

ગાવ અને આવ્યા હજી રેડિયો દોસ્ત પલ્લવી માણેક તા આમ આમંજુ હુંબસે સ્વાગત કરી હતી પાંજીન પ્રોગ્રામ ને અને આજ પણ ગાલ કરદાસી ફળે જે રાજા એટલે કે આમે વિશે હું તા આમે કે મેની ઠેકાણે કેરી ચવા જતી પક્કી કેરી ને કચ્ચી કેરી પણ પણ કચ્છી મારું કેરી કે આમ ઓચોતા હિન આમે વિશે આજ પણ ગાલ કરી હું તો આંબો ઉનાળે જો અમૃત આય અને આમે જી મઠાસ એની સુગંધ એનો રસ એ જ લીધે ફળજો રાજા ચવા જતો અને પહેલા જે જમાનામાં રાજા પંજે સ્વાદ લાય પંજી સેહત લાય અને પંજે શોક લાય પંજે બગીચામાં આમા વાન ધરા અને પંજે બગીચામાંથી જ આમે જો સેવન કરી દેવા તો આમે જે ઇતિહાસ થી ગાળ કર્યો તો આમે જો મૂળ વતન પાંજો ભારત દેશ જાય અને પ્રાચીન સમયને એ રાજા અંજો મહત્વ પટલવો સીતામાં કે ગાલ કરી જ અને એડો ચોવા જતો ઉનાળેજી બપોર ને પરિવાર સાથે કેરી જો રસ માણ્યો તો એનજી કંઈક મોજ અલગ આય અને પાંજે ગીતેને સાહિત્યને કચ્છી કવિતાએ ગુજરાતી કવિતાએ પણ આમે જી કેટલી મળી કવિતાઓ પણ શોખન પ્રકારે પણ એમજી રંગ સ્વાદ એમજો આકાર એમને થાનું એમજા અલગ અલગ નાલા દેને લાઈ તો સૌથી પહેલી ગાલ કરી હું તો કેસર કેરી કેસર કેરી ગીર જી પ્રખ્યાત આય પણ હવે તા કચ્છમાં પણ કેસર કેરી ઉગી હતી તો હકડી થઈ કેસર કેરી અને બી એચ હતી અલ્ફોન્સા કેરી તો અલ્ફોન્સા કેરી આય એ મહારાષ્ટ્ર જી હાફૂસ કેરી આય એમ કે જોવા જતી તો રત્નાગીરી એ પણ હાફૂસ કેરી આય અને જો કોઈ મહારાષ્ટ્ર જી અલ્ફોન્સા કેરી આય એમ જી ગાલ કરી અને બી આય દશેરી કેરી દશેરી એટલે દસ શેર જેટલો વજન ની લગભગ અંજુ એમ કે દશેરી ચોવા જેટલી લગભગ અને ઉત્તર ભારતમાં જે કેરી હોય હતી એને લંબી લંબી રસદાર વે એમ કે ચોવા જેટલી દશેરી કેરી અને બી તોતાપુરી કેરી હતી હતી અંજુ આકાર તોતે જેડો હતો એટલે એમ કે તોતાપુરી ચોવા જેટલી તો બી હતી હતી રાજાપુરી કેરી તો રાજાપુરી કેરી એટલે રાજા જેવી વડી કેરી હોય જો આકાર શેપ સાઈઝ મેરેજ પાકે થી કે તા રાજા સાઈ કેરી હે એટલે એમ કે જોવા જતી રાજા પૂરી કેરી અને બી હતી તી લંગડો કેરી તો લંગડો કેરી એ પાછોતરી કેરી વેતી એ બારા નું સજી હોય અને અંદર નું સજી કેસરી વેતી અને જડે મરી કેરી પૂરી થઈ રહે તદે નીલી કેરી લંગડો કેરી હતી તી પછી સુંદરપુરી સુંદરપુરી માં પણ સુંદરી કેરી હતી તી અને એવી ઘણી જ બની કેરી હોય જોકો પાંચ બજાર ની મળ્યું અને એમજો પણ હવે આરોગ્ય લાય ગાલ કર્યું કે પાંજી સેહત લાય પાંજી તબિયત બનાલા કરે કોઈ ફાયદો કરી હતી તો સે એમજી ગાલ કર્યું તો પક્કી કેરી હોય વિટામિન એમજી અંદર વિટામિન એ મળે તો જોકો પાંજી આખી લાય કરી ખાસ હોય તો અને બે મળે તો વિટામિન સી જોકો રોગ પ્રતિકારક શક્તિ વધારેલા પણ મદદ કરે તો અને જો કોઈ પાંજી પક્કી કેરી હોય એની અંદર ફાઈબર હોય તો જો કોઈ પાંજી શરીર ને ખોરાક કે પાચન લે મદદ કરે તો અને કેરી જી અંદર જો કોઈ તાકાત આય ઈ તમા કે ખબર જાય કે ઈ પાંજી શરીર કે ઉર્જા દે તો હિતા થઈ કેરી જી આરોગ્ય લગાવી ગાલ અને બી ગાલ કર્યું તો ગરમી ની કેરી છો તેથી થોડીક એસિડિટી થી હતી એટલે વધારે પડતી કેરી ખાધેલા થોડીક ધ્યાન રાખીએ કે એ આપણી એમજી મર્યાદા આય તો કેરી પણ માપ ને ખાધે જી મીઠો વે ખટ્ટો વે તીખો વે પ્રેમ વે નફરત વે મને માપ ને ખાસો બરોબર ને તો એ થઈ કેરી જી ફાયદે જી ગાલ અને બીજા કરી પા કચ્ચી કેરી જી તો કચ્ચી કેરી આય એ વળી પક્કી કેરી થી વધારે ફાયદાકારક આય કારણ કે કચ્ચી કેરી પા ઉનાળી ને ખ્યો તો એમથી પાંજે શરીર કે લૂ નથી લાગે કચ્ચી કેરી માંથી આમપલના બને તો કોઈ આમપલના આય એની અંદર સારે પ્રમાણમાં કન અથવા ગોળ વજે જેવું અને કચ્ચી કેરી પીસે અંદર ફુદીનું ધાણા મિક્સ કરી થોડુંક જલજીરું
अने जो को पांचो क मरीज बुक को बजी अने गर्मी में ही पापियो तो पांचे शरीर के पर थदक मिले थी अने पांचे सेहत लायक है पानी सारू आए अने पां बाकी करी था आखिर वर्ष में तय मेहनत खाई सकूं पर न बच्ची करी आए तो जो अथानो बने अने पां आखो वाले खाई सकूं तो जो को करी जो को फायदा है ये पां आखो वर्ष मेल भी सकूं था अने जो को विटामिन्स मिनरल्स मिनरल्स करो पर विटामिन्स अने जो को पां कार करे तो फाइबर अने जो को मेरे शक्ति वर्धक वस्तु है से आखा बारो मेरा पास मिल नहीं गई तो जो अथानो बनाने बाबा गुनी सकोता अने खेलूत ने करे केड़ी केड़ी ते मदद रूप थी थी सही गाल करियो पचो क खेलूत के हिंजी पुठिया थोड़ी मेहनत पाने उची लगे थी दवाओं पाने उची खपे थी अने देख रेख पाने की वधुनती कर ली खपे बे पाक प्रमाणे अने इंजो वर्तर पर खेलूत के सारो मिले तो जो इंजो सीजन इंजो वरे खास हो गई ई त ॻाल्हि थी पंहिंजे जेको कैरी जे खाधे पीते जी अने भावे तरवी से त कैरी जी हिकिड़ी सांस्कृतिक ॻाल्हि करियूं त भारत में कैरी जेको विशेष महत्व आहे की जेको कैरी जा पन आहिनि आमे जा पन कंहिं पाण शुभ कमु कयूं कंहिं पाण खासो कमु कयूं त पाण पंहिंजे घर मथे पंहिंजे दरवाजे जे ॿाहिरि मथे आमनि जे पन जा तोरण बंधियूं था अने इनके पास शुभ अने समृद्धि जो प्रतीक मनो था अने घणे मधे त्योहार में आमे जो पंज पण उपयोग पा लगन प्रसंग में पण कनो था अने पान ढावो कदे तो पाके खबर जाए के चोरी जी बोड़ भी ई पाके घणो मिठो लगे एडी रीते पा बाजार में जी केरी गयो सही केरी खाता पाके झाड़ में जा तोरेली अने कदा कोई चोरेली गरी वधु मीठी लगे तो नंढा हो तदे उन्हाड़े की रजा में दादा दादी के घर नाना नानी के घर पहुंची अने कोक जी जाल मथे चढ़ी अने केरी खाधी जी पर अई मौज गया हुना केरी जो चीर है जो को ई चीर आंजे शरीर मथे सीधे में पौनु खपे क्योंकि

છીએ થોડોક ઉગ્ર હોય તો અને શરીરમાંથી સીધો છે ને તો તે ભાગ થઈ ગયો. તો એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખી જોઈએ બાળ મિત્રો, અહીં જો કેરી જોયા લાગનો તો ધ્યાનથી જોઈ જા, કારણ કે કેરી જો છીપ જાય અને મોટે છે ને તો મોટો પણ ભાગ થઈ ગમદો અને બળદો પણ ખરો અને કારો પણ લાગદો. તો એ એક ખાસ ધ્યાન રાખી જોઈએ. અને બીજા કહ્યું તો કેરી એક ફળદનું જો ઝાડ ના ભૂલી બને જોવા એ વર્ષો ના વર્ષો સુધી પાકે ફ્રૂટ પણ દેતો, છાયો પણ દેતો અને શુદ્ધ હવા પણ દેતો. અને અંકે વાળો થી પાકે ઘણા બધા લાભ થયા. તો કેરી લગી ગાલ આમેજી અને પણ ગાલ કર્યું તો આમે જો રસ પરિવાર સાથે ગઈ અને ખાધીજી જો કોઈ મોં જાય સીતા અત્રિદમ અમેરી જાય અને ભેગાવીને ખે તો પ્રેમ વધે. વરાળી બાપુ છે અહીંયા તો જંજા અહીં ભેગા અંજા મન ભેગા. આમે જો રસ આમ રસ અને આમ પન્ના અને બે ઉકડું ગાલા ભૂલી ગઈ છે કે ચાંદી કે અંજા આમ પાપડ પણ થઈ હતા. તો આમે જો રસ આય એમ કે પીસી અને ખંજી ચાસણી ને વચી અને એમ કે ઉકાર્યા કર્યું પણ અને પોઈ જો એકદમ લાટ ઉકરી રહે અને વાંચો ઘટ્ટે ઘટ્ટે એકદમ સોસ જેડો થઈ રહે અને એમ કે ઉતારે અને એનું પાકે સ્વાદ ની જો એની અંદર સંચર કે એડું કે વેજવું હોય તો વેજી અને એમ કે બચાવી છદી તડકે ને સુકાય છડ્યો તો એમ આમ પાપડ પણ બહુ સરસ થયા હતા. અહી આમ પાપડ પણ પરિવાર સાથે આખો વર્ષ સુધી પણ ખાઈ શકો હતા. અને એકડી વડલી એકડી ચવક બનાય તો જેઠ મેળો ગોઠવું અને આમ બોરો ગોઠવું એટલે જેઠ મેળો જડે જાય તડે જો કોઈ આમને જો સ્વાદ વે એ સૌથી મીઠો અને આમો પૂરેપૂરો રસ થી ભરપૂર વે. તો એ ખાધેજી તા કઈક અમેરી જ મજા આવે. હે આમેજી ગાલ થઈ અને આકે ઉનાળે મેં કયા ફ્રૂટ ભાવે તા સે પણ કે જરૂર થી જઈને હલાઈ જા. તો પણ એની ફ્રૂટે વિશે પણ અગિયા ગાલ કરદાસી અને એની ફ્રૂટે જો પણ મહત્વ જાણીદાસી અને પાંજે મળી શ્રોતા કે જણાવીદાસી. અને આખી પ્રોગ્રામ કેળો લાગે તો જરૂર થી અહીંયા પ્રતિભાવ દેજા. અને અસાંજી આકાશવાણી કે સોમવાર રોજા અસાંજી આકાશવાણી જો એડ્રેસ નોટ કરી લેજા. હાલો કરીંગાલ કેન્દ્રની અમક્ષરી આકાશવાણી ભુજ પિનકોડ નંબર 370001. અને હણે એમ પણ પૂરું થયેલા આવ્યા હું તો અહીંથી ક્યાંથી ગાલીમ કરતી જ રહા અને પણ ધ્યાન ચાલુ જ રખો પણ સમયજી મર્યાદા કે પણ પાકી ધ્યાન રાખી જવાય. તો હણે હું કે રજા દીજા ફરી પા મળબો અને સંગલ નહીં ભાભી ગુજા જજા કરીને.

आकाशवाणी ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે સંતવાણીમાં નારાયણ સ્વામીના ભજનો.

0: ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

Minha vida.

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારના પ્રારંભિક સૂચકાંકોમાં સેન્સેક્સમાં 346 પોઈન્ટ અને નિફટીમાં 95 પોઈન્ટનો વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ જણાવ્યું છે કે 21 મે સુધીમાં કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ચેપના કુલ 650 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 1 જૂને નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ શિખર સંમેલન મુલતવી રાખવામાં આવ્યું. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈની 3 સભ્યો

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગોળી મારીને હત્યા કરાઈ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી બેન

હેલ્પલાઇન નંબર 139 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે. આ વર્ષમાં ઉજવણીની સત્તાવાર વૈશ્વિક થીમ વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે સક્રિયતા નક્કી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને વિજયશ્રીથી હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

સામેતા કાદમ ઇબ્રાહીમના સહનાય વાદન. આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 11 વાગે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બીએસએફ દ્વારા આયોજિત 23મા અલંકરણ સમારોહ તેમજ રૂસ્તમજી સ્મૃતિ વ્યાખ્યાન 2026નું જીવન પ્રસારણ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: reunion of the 23rd Investigative Service of Border Security Force. And well, the last two items, the national song and the national anthem. And with that, we see the Home Minister making exit from the plenary hall. And it was a wonderful occasion. People, I'm sure, are really going to cherish this. All the men, all the members of the Border Security Force who have been here. And it's been a wonderful experience, a wonderful message on the Rustam Ji funeral speech lecture by the Home Minister, Shri Amit Shah.
1: आज का ये अलंकरण समारोह साहस, समर्पण और राष्ट्र सेवा की गौरवपूर्ण परंपरा का प्रतीक है। हम उन वीर जवानों को नमन करते हैं जिन्होंने अपने कर्तव्य को हमेशा सर्वोपरि रखा। सीमा सुरक्षा बल द्वारा आयोजित आज के कार्यक्रम में न केवल हमारे वीर जवानों के उत्कृष्ट योगदान को सम्मानित किया, बल्कि हमें राष्ट्र सेवा के मूल्यों और अधिक गहराई से समझने की प्रेरणा भी प्रदान की। इन ऐतिहासिक क्षणों को समेटे मैं प्रीति मोहन अपने साथी कमेंटेटर डी एंड्रो ओवी इंचार्ज प्रोग्राम एग्जीक्यूटिव वी के तोमर इंजीनियरिंग स्टाफ अशोक कुमार मिश्रा कमल सिंह हेमराज मीणा और कार्यक्रम के प्रस्तुतकर्ता प्रमोद कुमार के साथ आपको आकाशवाणी के स्टूडियो वापस लिए चलती हूँ। नमस्कार।
2: श्रोता मित्रों, हमारे सम्मेलन का माननीय गृह मंत्री श्री अमित शाह की उपस्थिति में आयोजित सीमा सुरक्षा बल का 23वां अलंकरण समारोह तथा रुस्तम जी स्मृति व्याख्यान 2025 जीवन प्रसारण आकाशवाणी ने अहमदाबाद वडोदरा केन्द्र पर से करवामां आव्युं।
3: हेलो नाथाजी।
4: नमस्कार भाई।
3: हाँ, केम छो? मजा में
2: सांभळीए श्रोताओना प्रतिभाव आपतो विशेष कार्यक्रम आकाशवाणी 1.0।
3: आकाशवाणी ने 9 वर्ष पूरा थया। કેવું લાગે તમને આકાશવાણી 9 વર્ષ પૂરા થયા, એમાં શું કેવું છે તમારું?
4: કેવું તો એમ છે કે અમે 2001 થી રેડિયોમાં સાંભળું છું।
3: વાહ વાહ, એટલે ટૂંકમાં 25 વર્ષ થવા લાગ્યા તમને રેડિયો સાંભળે।
4: હવે એટલે અમે રેડિયો જે માસ્ટર અમે ગુજરાતમાં શિક્ષણ લખું હતું, એટલું અમને ઘર બેઠા રેડિયોમાં બધું અભરા મળે છે અને એને લીધે અમે બધી જાણકારી
3: આકાશવાણી માં શું સાંભળતા હતા?
4: અખંડ
3: સુર, વાહ વાહ,
4: અખંડ
3: બરાબર બરાબર। તમારા ખાલી મનોરંજન ની સાથે સાથે તમને માહિતી પણ મળી રહેતી એમ ને?
4: માહિતી મળતી ઘેર બેઠા પણ આવતી છે, જે જાગૃત રહ્યા તો પવિત્ર કરતા હતા।
3: ઓહો, વાહ ભાઈ વાહ। તો કયા કયા કાર્યક્રમો તમને વધારે પસંદ છે અત્યારે?
4: અત્યારે તો હારે બધા પ્રોગ્રામ હું તમને બધા
3: ખાસ કોઈ પ્રોગ્રામ નું નામ લો।
4: આજે તો પ્રોગ્રામ અમને ગમે છે, અત્યારે દૂધ ભરતી માસે ગીતા આવી બધા સારા ગમે છે।
3: બરાબર, પછી
4: બધા પ્રોગ્રામ સોંપ્યા
3: છે। હા, ગામમાં તમારા બધા મિત્રો અને આકાશવાણી સાંભળવાનો શોખ ખરો કે નહીં?
4: અરે કોમ જોવા વાતા એકબીજાને ફોન આવતા ને અમારા પત્ર આવતા ને
3: એરિયામાં,
4: એકબીજા હિલમિલ થઈને જોયા છે, જોયા છે પત્ર તમારા સાંભળતા, અમે માંથી મુક્તતા ઉભરતા અને પછી પપ્પાને પ્રોગ્રામ આવતો, અમે અમે ખૂબ આનંદ થી થતા, બધા એકદમ ગયા થઈ ગયા હતા।
3: પછી પ્રાઇમ મિનિસ્ટર નો મન કી બાત સાંભળો છો કે નહીં?
4: હા, મોદી સાહેબ ની મન કી બાત આવે અમે નિયમિત સાંભળ્યા હતા।
3: બરાબર બરાબર, કેવું છે તમારું ગામ?
4: અમારું ગામ સારું છે, માસ કેસર ની વસ્તી છે અમારા કંગડ નવા રહ્યા।
3: બરાબર બરાબર, અને ખાસ તો કયો સમય તમારે દરરોજ નિયમિત સાંભળવાનો કાર્યક્રમો?
4: વેલો અને વેલા તો જોવા જાગે ને એવા ભજન સાંભળ્યા છે સાહેબ, સાથે સમાચાર સાંભળ્યા।
3: બરાબર,
4: અત્યારે
3: તો તમે મોબાઈલ પર સાંભળતા હશો?

0: અમેરિકા મોબાઈલ ઉપયોગ સાંભળતા વડોદરા ગયો ભાજપ જોધપુર બધા ના ભુજ બધા આપડે અમદાવાદ વડોદરા બધો વપરાતો સાહેબ રાજકોટ
1: બરાબર તો તમે બરાબર બરાબર તો શું આપણે આકાશવાણી ના 90 વર્ષ ને તમને શું અનુભૂતિ થાય છે
0: અનુભૂતિ તો સારા સારું છે આવું આવું પછી અમે કોઈ નિયમિત સાંભળતા રહ્યા ને અમારે રેડિયો બાપ દાદાજી સાહેબ રેડિયો અમે
1: અભ્યાસ
0: રેડિયો હતો ને
1: કોમેન્ટ્રી સાંભળો કે નહીં પેલા
0: કોમેન્ટ્રી
1: બરાબર બરાબર તો કયા કયા તમને આકાશવાણી ના કલાકારો કયા ગમે લોક સંગીત સરસ વાત તો આજ રીતે તમે આકાશવાણી સાંભળતા રહેજો અને તમારા ઘરમાં બી બધા આકાશવાણી ને સંભળાવજો બરાબર ને કોણ કોણ
0: મારા ભાઈ ભગવાન છે અમૃત છે મારા ભાઈ નરસિંહભાઈ સાથે મળી સાંભળ્યું છે રેડિયો મિકમ છે વજનજી કરવાજી મેબુભાઈ
1: ભાઈ
0: બધા અમે પ્રોગ્રામ નિયમિત મારા
1: સ્વભાવ ખુબ સરસ વાત લો તારે ધન્યવાદ
0: ભલે નમસ્કાર સાહેબ
1: હાજી
0: હેલો
1: હેલો
2: હા બોલો
1: હા અબ્દુલ ભાઈ કેમ છો મજામાં
2: એ હા કેતનભાઈ બોલો બોલો કેમ છો તમે
1: શું ચાલે છે બોલો
2: શાંતિ બોલો બોલો
1: અબ્દુલભાઈ આપણે આકાશવાણી ના 90 વર્ષ થયા છે
2: હા હા હા
1: 90 યર્સ તો આકાશવાણી ના 90 વર્ષ ની પ્રસારણ યાત્રા ના સંદર્ભમાં અમારા શ્રોતા તરીકે આપનું શું કેવું છે
2: બસ આ પ્રસારણ યાત્રા તો પહેલેથી અવિરત છે અને અત્યારે પણ અવિરત છે હું તો કહું છું એના સિવાય કોઈ એવો માધ્યમ નથી કે આજે જુઓ મોબાઈલ માં લોકો લોકો રેડિયો સાંભળે છે એ તમને તો ખ્યાલ જ હશે બધું ત્યારે એ રેડિયો હતો અને કચ્છ માં ભૂકંપ થયો કચ્છ માં વાવાઝોડું થયું ત્યારે લોકોની જે ભાર સંભાળ લોકો ક્યાં છે ક્યાં નથી એની બધી વિગતો રેડિયો પરથી જ મળતી હતી વાવાઝોડા સમયે અને ધરતીકંપ સમયે ત્યારે કોઈ એવું સાધન નતું બધા મોબાઈલ બધા ફટાફટ ઠપ થઈ ગયા હતા ટેલિફોન બધા બંધ થઈ ગયા હતા એટલે રેડિયો જ પોતાનું જે કહેવાય કે ફરજ નિભાવી છે અને લોકો હજી પણ એને કરાવે છે એનો પુરાવો છે દરેકે દરેક કેન્દ્ર ઉપર આવતા ફોન આવતા પત્રો આવતા વોટ્સઅપ મેસેજ
1: એનો
2: પુરાવો છે કે લોકો હજી એના દીવાના છે અને લોકો રેડિયો સાંભળે છે
1: અત્યારે
2: અત્યારે કચ્છ નવાંજર માં રહીએ છીએ એન્ટ્રી કરવાની કચ્છ નવાંજર જિલ્લો અને નવાંજર અને ઇન્દર ગામ તો તમને તો ખ્યાલ છે જેસલ ટોરલ ની સમાધિ
1: વાહ ભાઈ વાહ તો તો કચ્છ માં તો તારે આકાશવાણી ઘણા લોકો સાંભળે કેમ
2: હા ઘણા બધા સાંભળે છે લોકો હજી પણ
1: તમે કેટલી ઉંમર થી સાંભળો છો આકાશવાણી
2: હું તો લગભગ 40-50 વર્ષ થી રેડિયો નિયમિત સાંભળું છું
1: વાહ ભાઈ વાહ તમે નિયમિત શ્રોતા છો કેમ ને પત્ર પણ લખો છો તમે નહી બરાબર તમને કયા કયા પ્રકારના કાર્યક્રમો ગમે સંગીત ના ગમે
2: મને તો બધા જે વિવિધતા જે કાર્યક્રમ છે એ બધી ગમે છે કાર્યક્રમ વિવિધતા હોય દરેક દરેક જાય કોઈ લોક સંગીત ના કાર્યક્રમ હોય કોઈ ડોક્ટર ની માહિતી આવે એવા મતલબ કે એજ્યુકેશન વાળા આવે એમના કાર્યક્રમો આવે છે પછી આ સહિયર કાર્યક્રમ માં દરેક દરેક રેસીપી વાનગીઓની બધું વાપરવાનું ગમે છે
1: બરાબર
2: સમાચાર એમાં તો બધું આખી દુનિયાના વિશ્વના સમાચાર આવી જાય છે
1: રાજ્યના
2: દેશના અને વિશ્વના સમાચાર
1: માહિતી અને મનોરંજન
2: આપણી પોતાની ગુજરાતી ભાષામાં સાંભળવા મળે એટલે એક
1: માતૃભાષા બરાબર બરાબર એટલે માતૃભાષાના પ્રચાર પ્રસારમાં ગુજરાતીના પ્રચાર પ્રસારમાં પણ આકાશવાણી બહુ મહત્વનો ભાગ ભજવે
2: છે પ્રાદેશિક જે છે આપણી ચેનલ પ્રાદેશિક કહેવાય બરાબર દરેક દરેક એ લોકોની ભાગ લીધે પણ એ લોકોને સુગમ કરે એ લોકો એવી રીતે રજૂ કરે કે એ લોકો સમજી શકે એવી રીતે
1: બરાબર
2: અમારે આ ભુજ કેન્દ્ર ઉપર કચ્છી નો ખનન ચાલુ થઈ ગયું. કચ્છી ભાષાના લોકો કચ્છી માં જ બોલી શકે.
1: બરાબર બરાબર. અને
2: બીજા કરે ગુજરાતી સાંભળવા પણ અમુક ભાષા સમજાય ન સમજાય મને કચ્છી માં કે કચ્છ એટલે કચ્છી ભાષામાં બોલવા છે. એટલે કચ્છી કાર્યક્રમ પણ ભુજ માં ચાલુ થયું છે.
1: એટલે ગુજરાતી સંગીત નો પણ પ્રચાર પ્રસાર માં કેટલો મહત્વનો ભાગ
2: છે. ઘણું બધું સુગમ સંગીત આવે છે. ખ્રિસ્તી ગીતો નું પણ ટક્કર મારે એવા સુગમ સંગીત નિરૂપણ છે. પછી એવા ઘણા બધા એવા આપણા કલાકાર પુરુષોત્તમ ભગવાન મીના ઉપાધ્યાય એવી રીતે ઘણા બધા સારા સારા કલાકારો એવો અમદાવાદ કેન્દ્ર થી કોઈ પ્રસારણ થાય છે.
1: બરાબર.
2: સાંભળવાની ખુબ મજા આવે છે. સુગમ સંગીત એટલે એમ થાય કે ભલે ફિલ્મ થી વાત કરીએ તો પણ ગુજરાતી ગીતો સારા આવે છે. ઘટનાઓ સારી છે. સંગીત સારું છે.
1: બરાબર.
2: કલાકારો સારા છે.
1: સ્પોર્ટ્સ ની કોમેન્ટ્રી માં એમાં પણ રસ ખરો કે નહીં તમને?
2: કોમેન્ટ્રી માં ઓછો રસ. એટલી બધી ઇન્ટરેસ્ટ નથી. બાકી બીજા તમારા જે કાર્યક્રમ આવે છે એકો એક સાંભળે. જય ભારતી પણ સાંભળી નથી. સ્પોર્ટ્સ થી કરીને એને રસ સુધી આવે છે દરેકે દરેક કાર્યક્રમ.
1: અને તમે તો કામ કરતા કરતા પણ આકાશવાણી
2: ચાલુ જ છે. બાંધણી વાંધો છો અને અત્યારે તમારો ફોન આવ્યો તો બધી અભિગત તમને આપું છું.
1: બરાબર. ખુબ સરસ.
2: જે સહ્યર કાર્યક્રમ પ્રસ્તુતિ છે એમાં રાજકોટ કેન્દ્ર ની ચાલુ છે અત્યારે.
1: ખુબ સરસ વાત છે. આપણે તમે શું સંદેશ આપવા માંગો એમ?
2: ગુજરાતી ભાષામાં જે પણ સુરત વડોદરા દરેક દરેક તો આ બધું સાધન છે તો એનો ઉપયોગ કરવો જોઈએ અને એને મહત્વ આપવું જોઈએ. રેડિયો આપણે નવું નવું જૂનો સાથી છે. જયારે કઈ પણ મનોરંજન નું સાધન ન હતું ત્યારે માત્ર એક રેડિયો જ હતો. એને એટલે જીવંત રાખી અને લોકો રાખવું પડશે એવું કઈ નથી. ઘણા બધા લોકો છે અત્યારે પણ.
1: બરાબર બરાબર. હા તો ધન્યવાદ અબ્દુલભાઈ. નમસ્કાર પિયુષભાઈ, કેમ છો? મજામાં?
3: હા મજામાં.
1: હા ક્યાંથી બોલો પિયુષભાઈ?
3: નાનપુરા સુરત થી.
1: નાનપુરા સુરત થી. અચ્છા અચ્છા અચ્છા. ખુબ સરસ વાત પિયુષભાઈ. તો આપડે આકાશવાણી ના 90 વર્ષ ની યાત્રા માં તમને કેવું લાગે છે? આપ ક્યારથી રેડિયો આકાશવાણી સાંભળો છો?
3: મારે જયારે મારા ફાધરે જે પ્રથમ રેડિયો લીધો હતો એ વિવિધ ભારતી જે દિવસે 1957 ત્રીજી ઓક્ટોબર દિવસે તે દિવસે મારે ફર્સ્ટ ટાઈમ
1: સતત ચાલે એમ ને પછી તો. બરાબર.
3: સતત ચાલે રેડિયો મોબાઈલ બદલ્યા બદલ્યા ગયા
1: બરાબર બરાબર. તો 1951 થી તમે સતત આકાશવાણી ને 1957 થી હે ને? ઓહો. તો લગભગ આપને 67-68 વર્ષ થયા. વાહ ભાઈ વાહ. તો એ જમાનામાં તો જયારે જૂના સમયમાં તો આકાશવાણી ની ખુબ લોકપ્રિયતા હશે એકમાત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે.
3: દૂરદર્શન આવીને ટીવી જોવા માટે ફિલ્મ જોવા માટે ભેગા થતા
1: એવી
3: રીતે રેડિયો માં પણ મારા છોકરા બધા આવીને ભેગા થઈ જતા હતા.
1: બરાબર બરાબર. એ વખતે તમે જયારે નાના હતા ત્યારે કયા કયા કાર્યક્રમો તમને ગમતા વધારે?
3: મારી મોટી બહેનો હતી તે લોકો સ્ટેશન પર હતી. મારા છોકરા એકદમ કોઈ
1: નહીં
3: ને. બરાબર. એટલે હમણાં અમે અમદાવાદ ના કાર્યક્રમો માં મુંબઈ થી મહિલા મંડળ પછી સ્ત્રી સંમેલન
1: ક્યારેક મેરેથોન બુક આપતા હતા બરાબર બરાબર અને એ પ્રોગ્રામ અમે બહુ જ ગમતા.
3: બરાબર
1: બરાબર બરાબર. પછી એમ તો લેમ્બર્ટ હેરિંગ્ટન ન્યૂઝ પણ સરસ વાંચતા હતા. એમને તો ન્યૂઝ રીડર તરીકે એમની ખુબ લોકપ્રિયતા હતી. બરાબર બરાબર. અને

0: બોલો. ધુરંધર બરાબર પછી તમે કયા કયા બીજા કાર્યક્રમો સાંભળતા આવવાના શરૂ કર્યું? બરાબર
1: પછી ન્યૂઝ પાર્ટી
0: ફિલ્મી ગીતો નો ફિલ્મી ગીતો ખુબ સરસ વાત. અને તો અત્યારે એ જમાનામાં રેડિયોની જે લોકપ્રિયતા હતી ને અત્યારે તમને શું લાગે? તમને 90 વર્ષની પ્રસારણ યાત્રામાં
1: 90 વર્ષમાં અત્યારે થોડા જે અમુક પર્ટિક્યુલર ટાઈપના પ્રોગ્રામો સમાવાયા શ્રોતાઓ છે એ બધા હજુ આકાશવાણી ને એની સાથે હજુ જોડાઈ રહ્યા છે.
0: બરાબર, ખુબ સરસ વાત.
1: અત્યારે જે ટ્રેન્ડ એવો ચાલ્યો છે
0: પ્રેઝન્ટેશનમાં કાર્યક્રમોમાં વૈવિધ્ય જે આકાશવાણી આપી શકે એ લોકો ના આપી શકે.
1: નહીં ખાલી જોકી કે છે પોતાને જોકર જેવું જ કામ કરે છે.
0: બરાબર બરાબર. અને વધુ પડતી જાહેરાતો ના કારણે પણ લોકોને કંટાળો આવે. આકાશવાણી તો બહુજન હિતાય બહુજન સુખાય નું કામ કરે એટલે એટલી બધી જાહેરાતો નથી આવતી.
1: વધી તો ગઈ છે. પ્રોબ્લેમ એ છે કે એક જ જાહેરાત એક જ સ્ટોક ના સૌથી સારા રાઇડર પણ કામ કરતી કરવા માટે.
0: અચ્છા અચ્છા બરાબર.
1: સરકારી જાહેર ખબર આવે થોડી વધારે
0: કરીશું.
1: અત્યારે જે પ્રાયોગિક કાર્યક્રમો સરકાર ના
0: આવે
1: છે સરકાર ના તરીકે માહિતી તરીકે જ પ્રોગ્રામો એવા આવતા હતા.
0: બરાબર.
1: અત્યારે એના સરકારી સ્પોન્સર્ડ પ્રોગ્રામ થઈ
0: ગયા
1: છે.
0: બરાબર બરાબર. અચ્છા, તો હવે 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આપ શું સંદેશ આપવા માંગો છો?
1: આકાશવાણીને અભિનંદન. બહુજન હિતાય બહુજન સુખાય એ જ સિદ્ધાંત રાખીને કાર્ય કરતો રહે. અને જે કુદરતી આફત કે ઇમરજન્સી કે કટોકટી આવે એ પ્રમાણે પણ અત્યાર સુધી સેવા કરતી આવી છે તે પ્રમાણે કરે. અને બીજા કોઈ વર્ષ
0: બરાબર. ધન્યવાદ પિયુષભાઈ આકાશવાણી સાથે વાત કરવા બદલ.
1: બીજી રહી ગઈ મને રેડિયો કોમેન્ટ્રી ગુજરાતીમાં કોમેન્ટ્રી આવતી હતી
0: આકાશવાણી. બરાબર બરાબર.
1: બીજા જે સંગીતકાર તરીકે બહુ જાણીતા છે ખેમુ દિવેટિયા.
0: હા, ખેમુ દિવેટિયા તો બહુ જાણીતા સંગીતકાર ગુજરાતી ના. બરાબર ને? એટલે ગુજરાતી સંગીત, ગુજરાતી ભાષા, ગુજરાતી લોક સંગીત સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં પણ આકાશવાણીએ ઘણો ભાગ ભજવ્યો.
1: સાચી વાત છે.
0: હાજી. ધન્યવાદ ધન્યવાદ પિયુષભાઈ આકાશવાણી સાથે વાત કરવા બદલ. હેલો, જય શ્રી કૃષ્ણ. વિજયભાઈ પાઠક ને? કેમ છો? મજામાં?
2: ગરમી
0: પડે છે. તમે તો આપણા આકાશવાણી ના 90 વર્ષ થયા છે. આકાશવાણી ના 90 વર્ષ ની પ્રસારણ યાત્રામાં તમે કેટલા વર્ષ થી જોડાયેલા છો?
2: લગભગ
0: 55 વર્ષથી આપને અચ્છા બરાબર અમદાવાદથી બરાબર. તો શું લાગે છે તમને આકાશવાણી ની 90 વર્ષ ની પ્રસારણ યાત્રામાં તમે શું શું અનુભવ્યું ને કેવા કેવા કાર્યક્રમો માણ્યા તમે આકાશવાણી ના?
2: આકાશવાણી ના તો કાર્યક્રમો બધા એટલા સરસ હતા. આ નરેન્દ્ર ઉદ્ઘોષકો દ્વારા સરસ કાર્યક્રમો પ્રસારિત થતા હતા. જૂના નવા બધા ગીતો જે આપણે સાંભળવાની મજા આવતી હતી.
0: બરાબર,
2: સમાચાર મજા આવતી હતી. અમદાવાદ ના તોફાનો થતા હતા તો તેની જાણકારી મળતી હતી. બધી રીતે આકાશવાણી
0: બરાબર જગહ જગહ સે શાંતિ જુલુસ નીકાલે જા રહે હૈ. લોકો દ્વારા શાંતિ જુલુસ નીકાલે જા
2: રહે. જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક આકાશવાણી ચાલતા રહેગા.
0: અરે વાહ વાહ વાહ, ખુબ સરસ વાત છે. અને એ શરૂઆત માં તમે કેવા કાર્યક્રમો સાંભળતા?
2: શરૂઆતમાં જયારે વિવિધ ભારતી આપણે શરૂઆત થઈ શરૂઆતમાં ત્યારે વિવિધ ભારતી માં બધું જાહેરાતો ને બધું આવતું ગીતો આવતા હતા એ સાંભળવાની બહુ મજા આવતી હતી.
0: બરાબર.
2: આકાશવાણી ના બધા બાળ મિત્રો નાટક ના પ્રોગ્રામ આવતા હતા. કેટલા સાંભળવાની બહુ મજા આવતી હતી. નાટક આવે
0: નાટકો સરસ ફોર્મ ની
2: આકાશવાણી ના જે નાટક આવતા તે બી સાંભળવાની મજા આવતી હતી.
0: તો એમાં કોઈ કોઈ બોલે જોરદાર નાટકો કોઈ કલાકારો ના નામ નાટકો ના નામ યાદ હોય તો? અને ચંદ્રવદન ચિમનલાલ બેઠા એમના નાટકો જોરદાર રહેતા નઈ.
2: હા,
0: રમેશ
2: બરાબર.
0: અને બીજા કયા ફિલ્મ સંગીત માં એમાં કયા કયા કાર્યક્રમો અત્યારે ગમે તમને? જોરદાર ગીતો જે લોકપ્રિય ગીતો સાંભળી શકો નઈ.
2: લોકપ્રિય ગીતો
0: પ્રાઇવેટ ચેનલો પર તો આધુનિક ગીતો જ આવતા હોય બધા.
2: આધુનિક આપણે એકદમ ઓરિજિનલ ગીતો આપણે આકાશવાણી ઉપર.
0: તમે પેલા તો ટ્રાન્ઝિસ્ટર વાળા ને પેલા વાલ વાળા રેડિયો ખુબ સરસ વાત, જોરદાર કહેવાય. બરાબર. અને
2: આકાશવાણી જોયું તો કોઈ એક નહીં.
0: અને પછી માહિતી અને મનોરંજન દાખલા તરીકે ન્યૂઝ, પછી મોટા મહાનુભાવો ના ભાષણો
2: બધું અદભુત સાંભળવાની મજા આવતી હતી.
0: અને

0: એમની લગતા બધા કાર્યક્રમો હોય,
1: એ બી હોય, આપણા ગુજરાતી ગીતો હોય, બધું સાંભળે, રાત ગરબા હોય,
0: ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત, એના પ્રચાર પ્રસાર માં
1: આકાશવાણી.
0: એ સિવાય આપ અત્યારે રેડિયો માં કયા કાર્યક્રમો સાંભળો છો? હાલ
1: રેડિયો માં આપણે જે સમાચાર છે, પછી આપડે જે ફિલ્મ ગીતો આવતા હોય, પૂજી જવાના માટેનો કાર્યક્રમ હોય,
0: બરાબર,
1: પછી આપડે બીજા બધા પ્રોગ્રામ હોય, જે બાળકો માટેના પ્રોગ્રામ હોય, મન કી બાત આવે,
0: મન કી બાત કાર્યક્રમ ખાસ
1: કાર્યક્રમ,
0: બરાબર. તો આકાશવાણીના શ્રોતાઓને આપ 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આપ શું સંદેશ આપશો?
1: આપણા કાર્યક્રમો જે છે એ ચાલતા રહે, હજુ બી સારામાં સારા કાર્યક્રમો આકાશવાણી દ્વારા પ્રસ્તુત થાય અને શ્રોતાઓ એની અંદર સામેલ થાય, તો આશા રાખું છું.
0: બરાબર, તો વિજયભાઈ ધન્યવાદ આકાશવાણી સાથે વાત કરવા બદલ, આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં.
1: થેન્ક યુ સાહેબ, થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, હમણાં સમય રહેતા આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે શ્રોતાઓ સાથે ફોન આઉટ કાર્યક્રમમાં તેમની સાથેની વાતચીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
3: થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમર્જન્સી માટે પણ બચાવો, જેથી રહો

0: सृष्टि अपार वैविध्यता थी भरेली से। ईश्वर ने अनमोल भेंट एवं आ सजीव सृष्टि नो आनंद मानता मानता वाली वाली सखियो अने सर्व श्रोता मित्रों सया कार्यक्रम में आप सब नो स्वागत छे। हाजर छे अपनी बन्ने रेडियो संगीनियो अल्पेश शाह अने लिपि त्रिवेदी। लिपि, क्यारे तमे विचार्यु छे के आपणे सवारे उठीए अने रात्रे सूईए त्यां सुधीमां अने रात्रि दरमियान पण केट केटला सजीवोना संपर्कमां आवीए छीए? अल्पा, એ તો ખરી વાત છે કે શાંતિથી બેસીને આવું આપણે કદી વિચારતા પણ નથી, પણ જો વિચારીએ તો ખ્યાલ આવે કે અલગ અલગ પક્ષીઓના કરુણ સાથે કેટલી સરસ સવાર પડે છે। અલગ અલગ પક્ષીઓના તણુકા સાથે એકદમ પ્રસન્ન ચિત્તે આંખો ખુલે અને દિવસની શરૂઆત ખૂબ જ સારી થાય।
1: અને નાના નાના જીવ જંતુથી લઈને મહાકાય શક્તિશાળી પ્રાણીઓ અલગ અલગ પ્રકારની વનસ્પતિ આ બધા જ આપણા જીવન સાથે કેટલી નજીકથી વણાયેલા છે। મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી, એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ। અને આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે આપણી આસપાસ રહેલી આ સૃષ્ટિમાં રહેલી જૈવ વિવિધતા માટે આપણે જાગૃત બનીએ।
0: ક્યાંક વાંચેલી એક કાલ્પનિક વાર્તા યાદ આવે છે શ્રોતા મિત્રો, જે આજે તમારી સાથે શેર કરવી છે। વાર્તાનું શીર્ષક છે ટાઈમ મશીન। મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે અને એ સમયગાળાની વાત છે જયારે મનુષ્ય ટેકનોલોજીની રીતે ખૂબ આગળ છે અને ટાઈમ મશીનની શોધ થઈ ચૂકી છે। તો ચાલો શરૂ કરીએ વાર્તા ટાઈમ મશીન।
1: ભવિષ્યના સમયગાળાની એક વાત છે, એક બિઝનેસમેન હતા, એમની પાસે ખૂબ પૈસો ખૂબ ધનવાન હતા। એક દિવસ એમની ઈચ્છા થઈ કે મારે ડાયનાસોરને મારી મારી આંખે જોવું છે, મારે એ સમયમાં જવું છે જ્યારે ડાયનાસોર્સ આ પૃથ્વી પર જીવતા જાગતા હતા। વૈજ્ઞાનિકોએ એમને ખૂબ સમજાવ્યા કે આ જીત બરાબર નથી, આ વિચાર છોડી દેવો જ સલાહભર્યો છે।
0: પરંતુ એ બિઝનેસમેન તો પોતાની જીત પર અડગ રહ્યા। એમણે કહ્યું, કેટલો પણ ખર્ચો થાય, મારે તો ડાયનાસોર જોવા જ છે। છેવટે નક્કી કરવામાં આવ્યું કે તેમને એ સમયગાળામાં લઈ જવા। ટાઈમ મશીનને એ રીતે તૈયાર કરવામાં આવ્યું। સફર માટે ચોક્કસ દિવસ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો। બિઝનેસમેન તો એકદમ ઉત્સાહ સાથે સફરની તૈયારીમાં લાગી ગયા।
1: આખરે સફર માટે નિશ્ચિત કરેલો એ દિવસ આવી જ ગયો। એક વૈજ્ઞાનિક, એક ટૂર ગાઈડ અને બિઝનેસમેન, ત્રણે જણા ટાઈમ મશીનમાં ગોઠવાઈ ગયા। વૈજ્ઞાનિક અને ગાઈડે બિઝનેસમેનને કેટલીક સૂચનાઓ આપી અને જણાવ્યું કે ખૂબ જ સાવચેતી રાખવી પડશે। નિયત સમય થતાં ટાઈમ મશીનની આ રોમાંચક સફર શરૂ થઈ।
0: ટાઈમ મશીને ભૂતકાળની તરફ ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું। 5 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ જેટલા પાછલા સમયમાં તેઓ પહોંચી ગયા। સફર આગળ વધતી ગઈ અને છેવટે કરોડો વર્ષ પહેલાના, મિલિયન વર્ષો પહેલાના સમયમાં તેઓ પહોંચી ગયા। બિઝનેસમેન માટે તો ટાઈમ મશીનમાં ટ્રાવેલ કરવાનો આ પ્રથમ અનુભવ હતો અને તેઓ બધું અચરજથી જોઈ રહ્યા હતા।
1: છેવટે નિર્ધારિત જગ્યાએ જઈને જંગલ જેવા એક સ્થળે ટાઈમ મશીન ઉભું રહ્યું। ગાઈડે ફરી એકવાર જરૂરી સૂચનાઓ આપી। ટાઈમ મશીનમાંથી બહાર નીકળીને ગાઈડે જમીન પર એક વર્તુળ દોર્યું અને બિઝનેસમેનને સૂચના આપી કે તમારે આ વર્તુળની અંદર જ ઉભા રહેવાનું છે, આ વર્તુળથી જરા પણ બહાર નીકળવાનું નથી અને એ ધ્યાન રાખવાનું છે કે કોઈ જીવ જંતુ કે કોઈ પણ સજીવને કઈ જ નુકસાન ન થાય।
0: ગાઈડે જણાવ્યું કે બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર અહીં આવશે અને તમે એને જોઈ શકશો, તમારે માત્ર દૂર ઉભા રહીને એને જોવાનું છે અને બિલકુલ અવાજ કરવાનો નથી। ડાયનાસોર આ બાજુથી પસાર થશે અને શાંતિથી જતો રહેશે। સૂચના પ્રમાણે બિઝનેસમેન ટાઈમ મશીનમાંથી ઉતરીને એ વર્તુળમાં ઉભા રહી ગયા।
1: ગાઈડે જણાવ્યું હતું એ પ્રમાણે જ બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર એ તરફ આવતો દેખાયો। આટલા મહાકાય ડાયનાસોરને જોઈને બિઝનેસમેન તો આભા જ રહી ગયા। તેવામાં જ ડાયનાસોરે જોરથી અવાજ કર્યો। આટલા જોરદાર અવાજથી બિઝનેસમેન તો ખૂબ ડરી ગયા। વર્તુળમાંથી બહાર નીકળવાનું નથી એ સૂચના ભૂલીને ગભરાઈને તેઓ તો બસ જંગલ તરફ દોડવા લાગ્યા।
0: એમને દોડતા જોઈને ડાયનાસોરનું ધ્યાન એમના પર પડ્યું, મહા
1: ઉઠતું હતું અને ડરામણું દ્રશ્ય ઉભું થઈ જતું હતું. નાના ચોરથી બિઝનેસમેનને હવે ખતરો છે એવો ખ્યાલ આવતા જ વૈજ્ઞાનિકે પોતાની પાસેની ટ્રેન્ક્યુલાઇઝર ગનથી ડાયનાસોર તરફ નિશાન રાખ્યું અને ગોળી છોડી. આવડું મોટું મહાકાય ડાયનાસોર જમીન પર ગભરાન થઈને ઢળી પડ્યું. બિઝનેસમેનને સૂચના આપવામાં આવી કે થોડી વાર માટે ડાયનાસોર ગભરાન થઈ ગયું છે, જલ્દીથી પાછા આવી જાઓ. દોડતા દોડતા ગભરાતા હાંફતા હાંફતા બિઝનેસમેન જ્યાં ટાઈમ મશીન ઉભું હતું ત્યાં પહોંચીને જલ્દીથી એમાં બેસી ગયા. ગાર્ડનું ધ્યાન ગયું કે એમના બૂટ પર જંગલની માટી ચાંટી ગઈ હતી અને એમના પગ નીચે એક પતંગી કચડાઈને મરી ગયું હતું. ગાઈડ અને વૈજ્ઞાનિક બંનેએ ચિંતામાં આવીને કહ્યું કે આ શું કર્યું તમે? એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ સજીવને નુકસાન ન થાય એની તકેદારી રાખવાની છે. પરંતુ બિઝનેસમેન પાસે હવે આનો કોઈ જવાબ નહોતો. પતંગી પગ નીચે કચડાઈને મરી ચૂક્યું હતું અને આ ગંભીર ભૂલ આ ગંભીર બેદરકારીના કેવા પરિણામો ભોગવવા પડશે

એ સ્થાન બિલકુલ ઉજ્જડ અને વિરાન બની ગયું હતું. કેળા વૃક્ષો નહોતા અને વાતાવરણ ખૂબ જ ગરમ હતું. એ ત્રણે વિચારવા લાગ્યા કે આ શું થઈ ગયું. અમે જયારે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો આ વિસ્તાર આખો હરિયાળો હતો અને હવે કેવી રીતે બધું વેરાન થઈ ગયું? ત્યારે વૈજ્ઞાનિકને યાદ આવ્યું બિઝનેસમેનના પગ નીચે કચડાયેલું મરી ગયેલું એ પતંગિયું. પતંગિયાએ વનસ્પતિના ફેલાવા માટે જે યોગદાન આપ્યું હતું એના કારણે અહીં હરિયાળી હતી. પરંતુ એ

મિત્રો, આ વાર્તા તો અહીં પૂરી થાય છે, પરંતુ આ વાર્તા આપણને સમજાવે છે કે એક નાનકડા જીવનું પણ સૃષ્ટિના આ ચક્રમાં કેટલું મહત્વ છે અને એનું કેટલું મોટું ફાળો છે. તો બસ આજના દિવસે એ જ સમજીએ કે દરેકે દરેક જીવ આ પર્યાવરણ માટે, આ જીવ સૃષ્ટિ માટે અગત્યનું છે. પછી આકાશમાં ઉડતા પક્ષીઓ હોય, પાણીમાં રહેતા જળચર હોય કે ભૂમિ પર વસતા પ્રાણીઓ, સાથે જ વનસ્પતિ પણ આ જૈવ વિવિધતાનો જ એક ભાગ છે. આ બધા જ જીવોનું જતન કરવું, રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે અને સાથે સાથે જરૂરિયાત પણ. તો શ્રોતા મિત્રો, એમનું રક્ષણ કરીએ અને આ વાત સાથે કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને ચાલુ જઈએ એક એવા વિષય તરફ જે આપણા બધા માટે એટલું જ અગત્યનું છે. અત્યારે ધૂમધડતો ઉનાળો ચાલી રહ્યો છે અને આ ગરમીમાં ત્વચા અને શરીરની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. તો ચાલો એ વિશે માર્ગદર્શન મેળવીએ ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ પાસેથી.

0: બાળકો વૃદ્ધો બહાર કામ કરતા લોકો હોય એવા લોકોમાં વધારે જોવા મળતી રહે છે. ડોક્ટર તૃપ્તિ, હવે આપણે ઘણી વખત છાપામાં ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે હીટ સ્ટ્રોક લાગી જાય છે, લૂ લાગે છે, તો હીટ સ્ટ્રોક શું છે એ સમજાવશો અને તેનાથી બચવા માટે શું કરી શકાય?
1: હીટ સ્ટ્રોક એટલે કેવું છે કે કોઈ પણ વ્યક્તિ તડકામાં બહુ બધા સમય બહાર રહેતો હોય તો એના કારણે શરીરનું તાપમાન જે નોર્મલ ટેમ્પરેચર હોય છે એના કરતા ઘણું બધું વધી જાય છે. મોટે ભાગે 9.04 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે. તો એવા સમયે દર્દીઓ ચક્કર આવે, ફેન્ટ થઈ જાય અથવા ઉલટી થાય કે ડાયરિયા થાય એવી બધી તકલીફો જોવા મળે છે. જો તમને કોઈ હીટસ્ટ્રોક વાળો દર્દી કે કોઈ પણ માણસ રસ્તામાં જોવા મળે તો પહેલા એને તાત્કાલિક તમારે ઠંડી જગ્યાએ લઈ જવાનું, એને પાણી પીવડાવવાનું, જરૂર પડે તો ડોક્ટરની સલાહ મુજબ એની દવા કરવાની. અને આ જે હીટ સ્ટ્રોક તમારે પ્રિવેન્ટ કરવા માટે છે કે જે લૂ ના લાગે તે માટે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે દરેક વ્યક્તિએ બપોરે 12 થી 4 ની અંદર શક્ય હોય તો બહાર ફરવાનું ટાળવું, એને કોટનના ખુલ્લા કપડા પહેરવા, પાણીની બોટલ સાથે રાખવી, અને જેથી કરીને એ લોકો હીટ સ્ટ્રોક થી પ્રિવેન્ટ થઈ શકે.
0: જી, અને ઉનાળામાં ફરવાના કારણે ઘણા લોકોને એ પણ સમસ્યા થતી હોય છે કે સ્કિન ટેન થઈ જાય છે, સ્કિન શાર્પ પડી જાય છે, તો એનાથી બચવા માટે શું કરવું?
1: હા, ઉનાળામાં અતિશય ગરમીને કારણે સ્કિન ઉપર ઘણા લોકોને ઇમિડિયેટ કાળો ધાબા પડી જાય અથવા સ્કિન લાલ થઈ જતી હોય છે, જેને ઇમિડિયેટ સ્કિન ટેનિંગ કહેવાય છે. અને ઘણા લોકોને 24 થી 48 કલાક પછી અથવા અઠવાડિયા પછી સ્કિન ટેન થાય છે. જે પ્રિવેન્ટ કરવા માટે સનસ્ક્રીન લોશન તમે લગાડો, પછી ફિઝિકલમાં તમે કેપ પહેરીને જાઓ, છત્રી રાખો, અને તમે તડકાને બચવા માટે દુપટ્ટો બાંધો, જેથી કરીને તમે સનની ડાયરેક્ટ ઇફેક્ટ થી બચી શકો છો.
0: જી, હવે આપ સનની ડાયરેક્ટ ઇફેક્ટ થી બચવાના ઘણા રસ્તાઓ જણાવ્યા. આપણે એ પણ જણાવ્યું કે સનસ્ક્રીન લોશન લગાવી શકાય, તો બજારમાંથી જયારે સનસ્ક્રીન લોશન ખરીદતા હોઈએ તો ખરીદતા પહેલા શું કાળજી રાખવી જોઈએ?
1: સનસ્ક્રીન લોશનમાં હંમેશા બે રસ્તો આવે છે. એક તો ફિઝિકલ સનસ્ક્રીન લોશન આવે અને કેમિકલ સનસ્ક્રીન લોશન આવે.
0: ફિઝિકલ સનસ્ક્રીન લોશનમાં

0: જિંક ઓક્સાઇડ અને ટિટેનિયમ હોય છે, જે તમે લગાડો એટલે એનાથી વ્હાઇટ કાસ્ટ થાય છે અને જેનાથી તમને ખાસું એવું સરસ પ્રોટેક્શન મળતું હોય છે. પણ એ ક્યારેક વ્હાઇટ કાસ્ટ દેખાતી હોય છે તો એ બધાને થોડો કોસ્મેટિક એપિયરન્સ ઓછો લાગતો હોય છે. અને એવી જ રીતે કેમિકલ સંસ્કરણ પણ આવે છે કે જેની અંદર અમુક કન્ટેન્ટ હોય છે અને જે આપણે લગાડીએ તો લાઇટ વેઇટ લાગે અને જેના કારણે તમને વ્હાઇટ કાસ્ટ દેખાતી નથી હોતી. તો તમારી જરૂરિયાત પ્રમાણે તમારે બહુ વધારે રહેવાનું હોય અથવા ક્રિકેટમાં સ્પોર્ટ્સના મેદાનમાં હોવ કે આતે હોય ત્યારે ફિઝિકલ સંસ્કરણ લોશન વાપરવું. બાકી નોર્મલ બહાર જતા તમે કેમિકલ સંસ્કરણ લોશન વાપરી શકો છો. પછી બીજું અગત્યનું ફેક્ટર્સ છે કે તેમાં એસપીએફ હોય છે. એસપીએફ એટલે સન પ્રોટેક્ટિવ ફેક્ટર્સ. જે નોર્મલ એસપીએફ ધારો કે 15 થી 30 વાપરીએ તો જે લોકો ઘરમાં રહેતા હોય પણ એમને ઘરમાં ચોકમાં એના કામ કરવાનું હોય ત્યારે સંસ્કરણ લોશન વાપરવું જોઈએ, તો એમાં 15 થી 30 એસપીએફ વાળું ચાલી શકે. અને એઝ એ આમ અત્યારે જે રીતે આપણે અત્યારે અહીંયા સિઝનમાં ગરમી પડે છે એ રીતે સન પ્રોટેક્ટિવ ફેક્ટર મોર દેન 50% વાળું જ લેવું જોઈએ, કારણ કે જે સનથી 98% જેટલું આપણને રક્ષણ આપે છે.
1: બહાર નીકળતા પહેલા કેટલા સમય પહેલા સનસ્ક્રીન લોશન એપ્લાય કરવું જોઈએ?
0: એ લગભગ 15 થી 20 મિનિટ પહેલા આઈડિયલી સનસ્ક્રીન લોશન લગાડવું જોઈએ. અને એ સનસ્ક્રીન લોશન એવી રીતે લગાડવાનું કે જસ્ટ આપણે લગાડી દીધું ખાલી હલવા હાથે હળકું લે એ કર્યું એવું નહીં, પણ 2 ફિંગર જેટલું મેઝરમેન્ટ રાખવાનું અને આપણી સ્કીન ઉપર એક લેયર બને એવું તમે સનસ્ક્રીન લોશન લગાડો તો એ સનસ્ક્રીન લોશનની ઇફેક્ટ સારી આવતી હોય છે.
1: અચ્છા, જે 2 પ્રકારના સનસ્ક્રીન લોશન કીધા, ફિઝિકલ અને કેમિકલ, તો એ સનસ્ક્રીન લોશનનો ડિફરન્સ કેવી રીતે ખબર પડે?
0: એટલે એની અંદર તમારે કન્ટેન્ટ વાંચવા ના, અને ઘણી બધી વખત એવું લખ્યું જ હોય છે કે ઝીંક ઓક્સાઇડ ને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવું લખેલું જ હોય છે.
1: અચ્છા,
0: એવી રીતે હોય છે. અને હજી સનસ્ક્રીન લોશનમાં એક આપણે યુવીએ અને યુવીબી બેથી પ્રોટેક્શન મેળવવાનું હોય છે. જે એસપીએફ ફેક્ટર્સ છે ને એ યુવીબીથી પ્રોટેક્શન મળે છે એવું શીખજો છે. અને બીજું એક પીએ રેટિંગ આવે છે. સનસ્ક્રીન લોશન જયારે તમે બાય કરો ને ત્યારે પીએ રેટિંગ આવે, તો PA+1 to PA+4 હોય, તો આપણે આઈડિયલી PA+4 જેટલું તમારે રેટિંગ વાળું લેવાનું જે યુવીએનથી પ્રોટેક્શન આપે છે.
1: બહુ સરસ માહિતી આપી આપે ડોક્ટર તૃપ્તિ. અને ઉનાળામાં ઘણા બધા લોકોને અળાઈની સમસ્યા સતાવતી હોય છે, તો એના ઉપાયમાં શું કરવું જોઈએ?
0: અળાઈ હોય છે ને શરીરની સ્વેટ ગ્લેન્ડ બ્લોક થઈ જતી હોય, એના કારણે શરીરમાં ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય, જે લાલ થાય અને એમાં દર્દીને ખૂબ જ ખંડવાળ આવતી હોય છે. જે લોકોને અળાઈઓ થતી હોય, એક તો એ લોકો ઠંડા વાતાવરણમાં રહેવું, ખુલ્લા કોટનના કપડાં પહેરવા, 2 વાર નાહવાનું, અને એ ઉપરાંત ખોરાકમાં એમણે વિટામિન સીનો ઉપયોગ વધારે કરવાનો અને ખાટા ફ્રૂટ્સ વધારે લેવાના, જેથી કરીને અળીઓથી બચી શકાય અને અળીઓ મટી જાય. અને બળતરા કે ખંડવાળ આવે ત્યારે કેલેમિન જેવા લોશનનો ઉપયોગ કરો તો એનાથી રાહત મળતી હોય છે.
1: તો હવે જેમ અળાઈ થતી હોય છે ને અનેક પ્રકારની સમસ્યા હોય તો સ્કીનમાં તો ઘણું બધું થતું હોય, પણ ફંગલ ઇન્ફેક્શન્સની પણ સમસ્યા ઘણા લોકોને હોય છે, તો ફંગલ ઇન્ફેક્શન્સ જે સ્કીન ઉપર થતા હોય છે એના માટે આપની શું સલાહ છે?
0: એટલે ફંગલ ઇન્ફેક્શન છે ને સ્કીનમાં 2 રીતે જોવા મળે છે. એક તો તમે જયારે પરસેવો થાય અને ભેજવાળું થાય ને એટલે શરીરના ઉપરના ભાગમાં ચામડી પર વ્હાઇટ કે કાળા ડાઘા થઈ જતા હોય છે, જેને અમે સાદી ગુજરાતીમાં એવું કહીએ કે સફેદ દાદર છે અને ઇંગ્લિશમાં એને ટીણિયા વર્ષી કોર કહેવાય. એવું ઘણા બધા લોકોને થતું હોય છે. એ ખાસ કરીને સ્પોર્ટ્સમેન એથ્લેટ્સ જે બધા હોય ને એ લોકોને વધારે જોવા મળે, કારણ કે પરસેવો એક્યુમ્યુલેટ થતો હોય ને એટલે. તો એ જે માટે શું કરવાનું કે 2 વખત નાવાનું, એના કપડાં અલગ જોવડાવવાના એ જ ઘરમાં બીજા કોઈને ચેપ ના લાગે, અને ડોક્ટરની સલાહ મુજબ એન્ટીફંગલ ક્રીમ કે પાવડર વાપરવું જોઈએ. આ કરોળિયા કહેવાય. અને એ ઉપરાંત શરીરમાં બીજે ભાગ ઉપર સાથળમાં બગલમાં મોઢા ઉપર કે શરીરના હાથ કોઈપણ ભાગ ઉપર બહુ જ એક્સટેન્સિવ પ્રમાણે લાલ ગોળ જામા જોવા મળે છે, જેને રિંગવોર્મ ઇન્ફેક્શન કહેવાય છે. એ ફંગલ એટલે આપણે ગુજરાતી ભાષામાં દાદર કહેવાય છે. તો જેને પણ દાદર થઈ હોય ને એને ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા દાદર થાય એવું ડોક્ટર જોડે સલાહ લઈને જ એની દવા લેવી. બહારથી મળતા કે મેડિકલ સ્ટોર્સમાંથી કે એમને મળતા ક્રીમ કે એનો ઉપયોગ ના કરો, કારણ કે જે શરૂઆતમાં મટાડી દે પણ લાંબે ગાળે નુકસાનકારક હોય છે. પછી એ લોકોએ ખાસ કોટન ખુલતા કપડાં પહેરવાના, જીન્સ સ્કીન ટાઈટ કપડાં નહીં પહેરવાના, થોડું ગોટું ઓછું ખાવાનું, 2 વાર નાહવાનું, અને એમના કપડાં અલગ જોવા જોઈએ.
1: બરાબર. અને આ વાત થઈ ફંગલ ઇન્ફેક્શનની, આ સિવાય બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ પણ ઘણા બધા સ્કીનમાં થતા હોય છે.
0: ઘણા લોકોની ચહેરે છે ને ઉનાળામાં ગરમીને કારણે બેક્ટેરિયલ રેઝિસ્ટન્ટ ઇમ્યુનિટી ઘટી જતી હોય છે, અને જેને કારણે છે ને ગુમડા કે ફટક જેવા એવું બધું વધારે જોવા મળે છે. એવું થાય અને ખાસ કરીને એ બધું બાળકોમાં વધારે જોવા મળતું હોય છે. તો જયારે એવું થાય ત્યારે એ લોકોએ ડોક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક ખોળી કે ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. અને એમાં પણ આગળ જેમ કીધું એમ કે બે વાર નાવાને ચોખ્ખાઈ રાખવી, બહારથી આવો ત્યારે તમે કપડા બદલી કાઢો, એ બધું ધ્યાન રાખો તો આ બધી વસ્તુઓ ઓછી જોવા મળે છે.
1: બિલકુલ સરસ વાત કરી આપે. અને હવે આ સિવાય ઉનાળામાં ઇન જનરલ શું સ્કીન કેર રાખવી જોઈએ, ગરમીથી બચવા માટે શું કરી શકાય?
0: આપણે જે સ્કીન કેર રૂટીન છે એમાં કેવું કરવું જોઈએ કે તમે રૂટીન સાબુ પણ બહુ માઇલ્ડ વાળો વાપરવો જોઈએ. પછી ફેસ વોશ વાપરતા હોય તો ક્લિન્સર વાપરો, અને એમાં ક્યારેક થોડુંક સ્ક્રબિંગની જરૂર પડતી હોય તો સેલિસિલિક એસિડ જેવો ફેસ વોશ વાપરવો, પણ બહુ હાર્શ ફેસ વોશ ના વાપરવા. પછી ફેસ વોશ કર્યા પછી મોઇશ્ચરાઇઝર જરૂરી છે, પણ એ લાઇટ વેઇટ વાળું વાપરવું, એટલે લાઇટ મીન્સ કે બહુ ઓઇલી વાળો નહીં, જેથી કરીને તમે મોઇશ્ચરાઇઝર લગાડો તો તમને તરત પરસેવો ના થાય. અને મોઇશ્ચરાઇઝર ઉપર એન્ટીઓક્સિડન્ટ સિરમ પણ હવે અવેલેબલ છે, વિટામિન સી ના સિરમ ને એવું બધું એ લગાડી શકાય. પછી તમે બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન, તમે આગળ સમજાવ્યું કે બે લેયર તમારે લગાડવું, એવી રીતે સનસ્ક્રીન લોશન લગાડો. એ ઉપરાંત તમે પાણી વધારે પીવાનું રાખો, અને મેકઅપ જેને જરૂરી હોય કે મેકઅપ જે કરતા હોય એ હંમેશા ઓઇલ ફ્રી મેકઅપ લેવો, અને લાઇટ વેઇટ એટલે ફાઉન્ડેશન એટલે ઓઇલ ફ્રી અને વોટર રેસિસ્ટન્ટ મેકઅપ હોય તો જે તમારે વધારે સારી રીતે રહી શકે. નહીતર ઘણી બધી વખત બધાને મેકઅપ લગાડે હોય તો પછી પરસેવા બહુ ઉતરી જતો હોય છે, એટલે તમે લાઇટ ફાઉન્ડેશન કે વોટર રેસિસ્ટન્ટ મેકઅપ વાપરો તો એ ના કરી શકાય.
2: ડોક્ટર તૃપ્તિ, આ તો આપે ખૂબ જ સરસ જાણકારી આપી, અને જેટલા પણ બહેનો આ કાર્યક્રમ સાંભળતા હશે એમને ચોક્કસથી આ માહિતી ગમી હશે. અને ઉનાળો આવે ને એટલે સૌથી પહેલા પાણી યાદ આવે, સ્વિમિંગ યાદ આવે કે વોટર રાઇડ્સ યાદ આવે. અને જયારે સ્વિમિંગ પુલમાં જઈએ કે વોટર રાઇડ્સમાં જઈએ તો એ વખતે પણ સ્કીન ટેન થઈ જતી હોય છે, તો એને નિવારવા માટે અથવા એના ઉપાય તરીકે શું કરવું જોઈએ?
0: સ્વિમિંગ અત્યારે તો બધા, તમે જેમ કીધું એ સાચું છે કે બધા ખાસ સ્વિમિંગ ને વોટર રાઇડ્સ પસંદ કરતા હોય છે. એટલે સ્વિમિંગ ની અંદર છે ને ક્લોરિનેશન, એ લોકો પાણી રાખવું જ પડતું હોય છે, પણ તમે સ્વિમિંગ કરવા જાઓ ને એ પહેલા પણ ખાસ બાથ લઈ લેવાનો, પછી તમારે સરસ રીતે આખા શરીરે સનસ્ક્રીન લોશન લગાડવાનું, અને તમે પ્રિફરેબલી સ્વિમિંગના કોસ્ચ્યુમ પણ એવા પહેરો કે જે ફૂલ તમારા બોડીને કવર કરતા હોય. પછી સ્વિમિંગ કરીને બહાર નીકળો એટલે તમે શાવર લઈ લો કે બાથ લઈ લો, અને બાથ લીધા પછી પ્રોપર સ્કીનને મોઇશ્ચરાઇઝ કરો, જેથી કરીને તમે આ બધી ક્લોરિનની ઇફેક્ટ્સ કે જે પણ ઇફેક્ટ્સ હોય એ બધી તમને ઓછી થાય.
1: એટલે સ્કીન ટેનિંગ સંપૂર્ણપણે અટકાવી તો નથી શકાતું, પણ સ્કીન ડેમેજ થતા રોકી
0: શકાય.
1: ડેફિનેટલી. હવે જેમ કહેવાય છે કે ઇન્ટેક તમારું જે હોય છે ને એ તમારું આઉટર અપીયરન્સ ડિસાઇડ કરે, તો બહારથી એપ્લાય થતા લોશન, ક્રીમ્સ, કપડાં કેવા પહેરવા એની વાત કરી. વાત કરીએ ઇન્ટેક્સની, તો ખોરાક કેવો લેવો જોઈએ સ્વસ્થ ત્વચા માટે અને નિરોગી શરીર માટે?
0: તો ઉનાળા ગરમી ખૂબ હોય એટલે આપણે શરીરમાં પરસેવો ખૂબ થાય, એટલે મિનરલ્સ ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરમાં બહુ ઝડપથી ઘટી જતા હોય છે, એટલે એ બધું પ્રિવેન્ટ કરવા માટે આપણા ખોરાકમાં પ્રવાહીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. એટલે પ્રવાહી ઇન ધ સેન્સ કે નારિયેળનું પાણી છે, લીંબુનું શરબત છે, કેરીનો બાફલો છે, કે કોઈ પણ જાતના પ્રવાહી તમે વધારે લો, લિક્વિડ છાસ છે એ બધું તમે વધારે પ્રમાણમાં લો. બીજું કે તમે તેટી, તરબૂચ, નારિયેળ કે જે કાકડી, વોટર બેઝ ફ્રૂટ્સ એ બધા વધારે ઉપયોગ કરવા જોઈએ. અને તમે ખોરાક પણ એક સાથે બધો ખોરાક ના લો, પણ લાઇટ ખોરાક દિવસમાં 3-4 વાર લો, એટલે જેથી કરીને તમને ડાયજેસ્ટ કરવામાં પણ ફાયદો રહે. નહીતર એક સાથે ભારે ખોરાક લેશો તો તમને અત્યારે ડાયજેસ્ટ ઝડપથી નહીં થાય, એટલે હળવો ખોરાક લો. અને ખાસ કરીને ફાસ્ટફૂડ અને ઠંડક મેળવવા માટે કોલ્ડ્રિંક્સનો જે બધા ઉપયોગ કરતા હોય છે એને બદલે તમે શેરડીનો રસ કે બધું જે છે
2: જી. અને અંતમાં ડોક્ટર તૃપ્તિ, જે પણ શ્રોતાઓ આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એ દરેકે દરેકને ઉપયોગી થાય એવી થોડીક 2-3-4 ટીપ્સ આપ આપશો?
0: હા, જો એક તો સૌથી પહેલા કે ગરમીની સીઝન ચાલુ થાય એટલે બધાએ કોટન ખુલતા કપડા પહેરવા જોઈએ, અને ખાસ કરીને યંગ જનરેશન જે બધા સ્કીન ટાઇટ કપડા કે જીન્સ એવું જે બધું પહેરે છે ને એ આપણી સિઝન પ્રમાણે કહીએ ને તો માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી એવા બધા કપડા બને તો ટાળવા જોઈએ. પેન્ટ પહેરો તો કોટન ખુલતા પેન્ટ પહેરો ખાસ. બીજું કે પાણી ખૂબ પીવો, અને એમાં એટલે પાણી ઇન ધ સેન્સ કે આપણે આગળ જે રીતે વાત થઈ કે નાળિયેરનું પાણી, લીંબુનું પાણી, છાસ જે પણ તમને ફાવતો હોય એવા પાણી વધારે પીવો. બને તો શક્ય હોય તો 12-4 તડકામાં જવાનું ટાળો. પછી સનસ્ક્રીન મસ્ટ છે કે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ તમારે બરોબર કરવાનો જ, અને જરૂર પડે તો 3 કલાક પછી રિપીટ કરી દેવાનો, સિવાય કે તમે ગરમા ને ગરમા રહેતા હો તો એક વખત લગાડી દો તો ચાલે. અને બીજું કે તમે ખોરાક પણ જે હલકો ખોરાક લેવાનો રાખો, બે વખત રહેવાનું રાખો, તમારા કપડા બહારથી આવીને ખાસ બદલી કાઢો, અને પરસેવાવાળા કપડા હોય તો એ કપડા તરત બદલી અને એને તમે બીજા નવા કપડા પહેરો, જેથી કરીને તમે ફંગલ ઇન્ફેક્શન છે કે આ બધા ઇન્ફેક્શન થી બચી શકશો. તડકામાં નીકળો ત્યારે છત્રી કેપ છે કે દુપટ્ટો બાંધવાનો કે જે પણ તમને ફિઝિકલ ઓલ્સો જે હોય તમારી જોડે એ પણ તમે એનો ઉપયોગ કરો, તો જેથી કરીને તમે હીટ સ્ટ્રોક થી પણ બચી શકશો. જો વધારે પરસેવો થતો હોય તો ફંગલ ઇન્ફેક્શન થી બચવા ભેજવાળા ભાગો સૂકવા રાખવા, એ ઉપરાંત બગલ કે સાથળમાં નહાયા પછી છે ને તમારે એન્ટી ફંગલ પાવડર નો ઉપયોગ કરો, જેથી તમને ફંગલ ઇન્ફેક્શન ઓછું થઈ શકે.
1: ડોક્ટર તૃપ્તિ, આપે અમારા શ્રોતા મિત્રોને ઉનાળા દરમિયાન ગરમીથી બચવા માટે ત્વચા અને શરીરની શું કાળજી લઈ શકાય તેના માટે ખૂબ સરસ માહિતી આપી. આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ આભાર. અમને બોલાવીને
1: થેન્ક યુ.
2: થેન્ક યુ.

આ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ સાથેની વાતચીત. આશા રાખીએ છીએ કે આ મુલાકાત આપને ઉપયોગી લાગી હશે. અને આ સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના પસંદગીના ગીતો તરફ. તો સૌપ્રથમ સાંભળીએ ગામ જાળિયા અમરાજી તાલુકા પાલિતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈની પસંદગીનું આ ગીત.

0: અને ગીત સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સહાય કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18મી જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26મી મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડોલિયસ સાથે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે. તેઓ બહુપક્ષીય મંચો પર સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. વાતચીત બાદ અનેક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. તેઓ ભારતની 4 દિવસની મુલાકાતે છે. તેમની સાથે વિદેશમંત્રી, પરિવહન મંત્રી, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓ સહિત ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ સામેલ છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. ભારત અને સાયપ્રસ ગાઢ ભાગીદારી ધરાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને એક વ્યાપક પ્રાદેશિક જવાબદારી તરીકે જોવી જોઈએ. આજે નવી દિલ્હીમાં સરહદ સલામતી દળ બીએસએફના પદવીદાન સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે અસંખ્ય નબળાઈઓ અને પડકારો છતાં દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. શ્રી શાહે ગેરકાયદેસર ઘૂસણખોરી, ડ્રગ્સની હેરફેર, નકલી ચલણની હેરફેર અને શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી સહિતના ઉભરતા સુરક્ષા જોખમોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુ સંકલિત અને વ્યાપક સુરક્ષા માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે રાજ્ય પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર દળ, ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક વહીવટી વચ્ચે વધુ સારા સંકલન માટે હાકલ કરી હતી.
1: પદ્મ વિભૂષણ કેએફ રુસ્તમજી કે નેતૃત્વમાં બીએસએફ કી સ્થાપના હોઈ, જબ સે બીએસએફ કી સ્થાપના હોઈ હૈ, સૈન સૈન બીએસએફ ને પૂરે દેશ કો સીમાઓં કી સુરક્ષા કે બારે મેં સુનિશ્ચિત સુરક્ષા કરકર નિશ્ચિંત કરને કા કામ સીમા સુરક્ષા બલ કે જવાનો ને કિયા હૈ, ઇસકી ભૂરી ભૂરી પ્રશંસા કરતા હૈ.
0: ગૃહમંત્રી અમિત શાહે આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની મહિલા પર્વતારોહણ ટીમને માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે મહિલા શક્તિ બીએસએફની અદમ્ય શક્તિનો પુરાવો છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા શિખર પર વિજય મેળવવો અને દળની હીરક જયંતીની ઉજવણી કરતી વખતે વંદે માતરમ ગાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હીની એક અદાલતે આજે આઈઆરસીટીસી હોટેલ કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ, તેમના પરિવારના સભ્યો અને અન્ય લોકો સામે આરોપો ઘડવાનો નિર્ણય 9મી જૂન સુધી મુલતવી રાખ્યો છે. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહી છે અને તે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા પૂર્વ નિર્ધારિત ગુના પર આધારિત છે. ઈડીએ આરોપ લગાવ્યો છે કે 2004-2009 દરમિયાન લાલુપ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આઈઆરસીટીસી હોટેલ ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં અનિયમિતતાઓ થઈ હતી. ઈડીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય જનતા દળના વડાના નજીકના સહયોગીઓ સાથે સંકળાયેલી ખાનગી કંપનીને હોટેલ જાળવણીના કોન્ટ્રાક્ટ કથિત રીતે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના આપવામાં આવ્યા હતા. તમામ એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બદલામાં લાલુપ્રસાદ યાદવના પરિવારના સભ્યો અને સહયોગીઓ સાથે જોડાયેલી બેનામી કંપની દ્વારા આશરે 3 એકર પ્રાઇમ જમીન હસ્તગત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ માટે જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18મી જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. પંચે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં રાજ્યસભાની 1-1 બેઠક માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. તમિલનાડુમાં આજે જોસેફ વિજયના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં વધુ બે મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. બીસીકેના બન્નિયા રાસુ અને આયુએમએલના એ એમ શાહજહાં મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ વિશ્વનાથ આયલકરે ચેન્નાઈના લોકભવન ખાતે મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ ખાસ સાથે મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા 35 થઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonline.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો.
2: ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26મી મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરના આમંત્રણ પર ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્યમંત્રી માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટે ક્વાડ ચર્ચા આગળ વધશે. નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નાગરિકોને બધા જીવો માટે એક સહિયારું ભવિષ્ય બનાવવા મદદ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે કહ્યું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરો, જૈવ વિવિધતાના નુકસાનને રોકવા માટે દરેકને પ્રયત્નશીલ રહેવા અનુરોધ છે. તેમણે કહ્યું કે સમૃદ્ધ જૈવ વિવિધતા ટકાઉ વિકાસના અસંખ્ય પડકારોનો ઉકેલ ધરાવે છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા જરૂર પડે ભારતને ઉર્જા આપવા તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે ભારતમાં ઉર્જાના ભાવમાં વધારો થવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. વિદેશમંત્રીએ સ્વીડન અને ભારતની યાત્રા માટે રવાના થતી વખતે પત્રકારો સાથે વાત કરી હતી. ભારતને એક મહાન ભાગીદાર ગણાવતા તેમણે કહ્યું હતું કે આ યાત્રા દરમિયાન તેમને ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરવાની તક મળશે.
3: भारत के साथ बहुत कुछ करने को है. वो एक महान सहयोगी और साझेदार है. यह एक महत्वपूर्ण यात्रा है. मुझे लगता है कि हमारे पास बात करने के लिए बहुत कुछ होगा और हम वहाँ क्वाड के साथ भी बैठक करेंगे. विदेश मंत्री के रूप में मेरी पहली बैठक क्वाड के साथ ही हुई थी. मुझे खुशी है कि हम अब भारत में यह बैठक कर पा रहे हैं और हम इस साल के अंत में भी एक और बैठक करेंगे.
2: શ્રી રૂબિયો આવતીકાલથી 26મી મે દરમિયાન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પોલેન્ડમાં 5,000 વધારાના સૈનિક મોકલશે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે યુરોપમાં તૈનાત અમેરિકન સૈનિકોની સંખ્યા 4,000થી ઘટાડીને 3,000 કરવામાં આવી છે. એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયના કારણે પોલેન્ડમાં અમેરિકન સૈનિકોની તૈનાતીમાં કામચલાઉ વિલંબ

0: છે. મંત્રાલયે પોલેન્ડને અમેરિકાનો આદર્શ સાથી ગણાવ્યો છે. અહેવાલો અનુસાર હાલમાં યુરોપમાં લગભગ 80,000 અમેરિકન સૈનિકો છે, તેમાંથી લગભગ 20,000 સૈનિકો પોલેન્ડમાં છે. આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ હૈદરાબાદના રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:15 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી પરાજય આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સના 230 રનના લક્ષ્ય સામે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 ઓવર અને 4 બોલમાં 140 રનના ઓલ આઉટ થયું હતું. મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26 મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

Oh, my God.

Muy bien, eso, manita.

बादल क्यों भाई मोदी सी है चक्के का।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર. રાજ્યની ચાર સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. રાજ્યમાં વધુ 7 સ્થળોએ વીજ પ્રવાહ નિયમન માટેનું ઉપકરણ સ્ટેટિક સિંક્રોનસ કમ્પેન્સેટર એટલે કે સ્ટાર્ટકોમ સ્થપાશે. આ પહેલ હેઠળ હાલના 6 220 કેવી સબસ્ટેશન અને આવનારા 400 કેવી ધોલેરા 2 સબસ્ટેશન ખાતે સ્ટાર્ટકોમ સ્થાપવામાં આવશે, જે રાજ્યના વીજ માળખાને વધુ મજબૂત બનાવશે અને દરેક માટે ગુણવત્તાસભર તથા વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે ઓળખાતી આ પ્રણાલી ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે છે અને ગ્રીડમાં કોઈ ફેરફાર થાય તો તરત જ પ્રતિક્રિયા આપે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગીર સોમનાથના ટીમડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન સ્ટાર્ટકોમ સ્થાપિત કરીને પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. રાજ્યનું ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે સન્માન કરાયું. આ સાથે બસ પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ માટે પણ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું. નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં યોગદાન બદલ ગુજરાત સહિત કર્ણાટક, કેરળ, નાગાલેન્ડ અને રાજસ્થાનના અધિકારીઓ સહિત સ્ટેટ ઇ ગવર્નન્સ મિશન ટીમનું પણ રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં હવે ડિજીટલ દિવ્યાંગતા પ્રમાણપત્રો પણ ડિજીલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેને બતાવીને દિવ્યાંગ નાગરિકો સરળતાથી નિઃશુલ્ક સરકારી પરિવહનનો લાભ મેળવી શકે છે. પંચમહાલના હાલોલ તાલુકાના પાટિયાના મોરાણા વિસ્તારમાં કરંટ લાગવાથી છોટાઉદેપુર જિલ્લાના 2 યુવકોના મોત થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજ કરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત રાજ્યમાં સ્વ ગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત નાગરિકો પણ આ પ્રક્રિયામાં હર્ષભેર ભાગ લઈ રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના નાગરિકોને સ્વ વસ્તી ગણતરીમાં સહભાગી થવા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ અનુરોધ કર્યો હતો.
1: આ સ્પર્ધામાં દેશના 25 રાજ્યો અને

शासित प्रदेशों में खिलाड़ी भाग ले रहे थे। अत्यार सुधी में 780 वधु रजिस्ट्रेशन थया छे। यजमान गुजरात में थी पर 105 जेटला खिलाड़ीओए आ स्पर्धा माटे नोंधणी करावी छे। नवसारी जिल्लाना गणदेवी तालुकाए रमतगमत क्षेत्रे राष्ट्रीय स्तरे मोटी सिद्धि हासिल करी छे। गणदेवीना थापावाड़ा गामनी दीकरी कशिश राठौड़े आंध्रप्रदेश खाते योजायेली नेशनल एथलेटिक चेम्पियनशीपमां प्रदर्शन करीने आगामी आंतरराष्ट्रीय स्पर्धाओ माटे पोतानुं स्थान निश्चित कर्युं छे। कशिशे पावरलिफ्टिंगनी विविध केटेगरीमां कुल 3 मेडल जीतीने कॉमनवेल्थ गेम्स अने एशियन गेम्स माटे क्वालिफाय कर्युं छे। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગરમીથી બચવા માટે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે। શહેરમાં 38થી વધુ જાહેર સ્થળો પર બેનર દ્વારા લોકોને ગરમીથી બચવાના ઉપાયો અંગે માહિતી અપાઈ રહી છે। જાહેર સ્થળોએ મફત પીવાના પાણીની તેમજ તમામ મિનરલ વોટર પ્લાન્ટ ખાતે મફત ઓઆરએસ પાણીના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે। સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abdને ફોલો કરશો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સંભાળશો મહેસાણા જિલ્લાનું સમાચાર પત્ર, લેખક જયંતી ચૌધરી. મહેસાણા જિલ્લામાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાસી ગયા છે. તાપમાનમાં વધારાને લઈને શહેરના બજાર બપોરે સુમસામ થતા જોવા મળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા અને શેરડીનો રસ પીની ઠંડક મેળવી રહ્યા છે. તાપમાનમાં વધારાને લઈને લોકો પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરી રહ્યા છે. તેમજ શહેરમાં ગરમીના કારણે વિવિધ સ્થળોએ ઠંડી છાશ અને શરબત મળી રહે તે માટે સંસ્થાઓ દ્વારા વિતરણ કરાઈ રહ્યું છે. જિલ્લાની શાળા અને કોલેજોમાં ઉનાળુ વેકેશન પડી ગયું છે. ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર પણ પૂર્ણ કર્યું છે. જિલ્લાની 6 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ છે. મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ હવે પ્રથમ મેયર કોણ બનશે તેની લોકો આતરતાથી રાહ જોઈ રહ્યા છે. મેયર પદ માટે મહિલા અનામત હોવાથી મનપાને પ્રથમ મહિલા મેયર મળશે. રાજ્ય સરકાર દ્વારા પેન્શનરો માટે હયાતીની ખરાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સુવિધાજનક બનાવાઈ છે. ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે સમજૂતી કરાર અંતર્ગત પેન્શનરોને જિલ્લા તિજોરી શાખા કે બેંકને ધક્કા ખાવામાંથી મુક્તિ અપાઈ છે. મહેસાણા જિલ્લાના અંદાજીત 16,336 પેન્શનરોને 31 જુલાઈ સુધી પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક દ્વારા ઘેર બેઠા નિઃશુલ્ક ડિજીટલ જીવન પ્રમાણપત્ર બનાવી અપાશે. મહેસાણા મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે. શહેરમાં કાર્યરત 2 સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીને ફિલ્ટર કરી તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાણીની બચતની સાથે પર્યાવરણનું જતન પણ કરાઈ રહ્યું છે. શહેરના ઘરો, ઓફિસો અને ઉદ્યોગોમાંથી નીકળતું પાણી પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં તેનું શુદ્ધિકરણ કરાય છે. હાલમાં દરરોજ અંદાજે 2 કરોડથી વધુ લીટર પાણી શુદ્ધ કરાય છે, જેનો ઉપયોગ શહેરના જાહેર રસ્તાઓ, દિવાલોને સ્વચ્છ કરવા, ફરસાણને પાણી આપવા માટે કરવામાં આવી રહ્યો છે. નદીમાં છોડવાથી ખેડૂતોને પાણીની સિંચાઈ કરી રહ્યા છે. એના કારણે ખેડૂતોને મફત સિંચાઈનો લાભ, પાણીની બચતને ભૂગર્ભ જળ રિચાર્જ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના રેસિડેન્ટ કોઓર્ડિનેટર સ્ટીફન પ્રિઝનર તેમજ તેમની ટીમે દેશના સૌપ્રથમ સૌર ઉર્જા ગામ તરીકે ઓળખાતા મોઢેરાની મુલાકાત લીધી હતી. ટીમે ગામમાં અમલમાં મૂકેલી સૌર ઉર્જા યોજનાનો અને તેના કારણે ગ્રામજનોના જીવનમાં આવેલ પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. ટીમે વિશ્વમાં પ્રસિદ્ધ એવા ઐતિહાસિક સૂર્યમંદિરની મુલાકાત લઈ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની પણ માહિતી મેળવી હતી. ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો. ટીમે ગામમાં સૌર ઉર્જા પેનલ લગાવેલા ઘરોની મુલાકાત લઈને કામગીરી નિહાળી હતી. વાહકજન્ય રોગોનો ફેલાવો ઉનાળાની ઋતુમાં ફેલાતો હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને 218 એકમોની નોટિસ આપવામાં આવી છે. જિલ્લાના 4,21,000 કરતા વધુ ઘરોની મુલાકાત લઈ કુલ 20,55,000 કરતા વધુ લોકોનું સ્વાસ્થ્ય સર્વેલન્સ કરાયું હતું. તપાસ દરમિયાન 8,000 કરતા વધુ લોકોને લોહીના નમૂના લેવાયા.

0: જિલ્લામાંથી એકમાત્ર પોઝીટીવ કેસ મળી આવ્યો હતો. મચ્છરોના સંવર્ધનને રોકવા માટેની તપાસમાં 10,18,000 પાત્રો ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 1,822 સ્થળોએ મચ્છરના પોળા મળી આવ્યા હતા. અહી દવાનો છંટકાવ કરીને લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. એગ્રીસ્ટેક હેઠળ ભારત સરકાર દ્વારા તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં 2,00,000થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. બાકી રહેલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાસાયણિક ખાતરોનો અસંતુલિત વપરાશ ઘટાડવા અને પ્રાકૃતિક કૃષિનો વાપ વધારવા મહેસાણા જિલ્લામાં 1 માસ સુધી ખેડૂત જાગૃતિ અભિયાન ચાલશે, જેનો પ્રારંભ ઉંઝા તાલુકાના ઉનાવા ગામથી થયો છે. જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ અને ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ 616 ગામોના ખેડૂતોએ શિબિરનું આયોજન હાથ ધરાયું છે. આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનું સમાચાર પત્ર, લેખક જયંતિ ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરે 9:40 થયેલી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હરિહરનની સાંભળી રચના છે સુરેશ તલાલની.

एक एक साथ आप शून्य शून्य पर रिकॉर्ड कर सकते हैं या फिर

ગાનામાં યોજાશે. બનીના ઘાસના મેદનીના પુનઃમાંથી બોત્સવાના 3 ચિત્તા લાવવા નિર્ણય. અંજાર સુદ્રાજ દ્વારા 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત. કચ્છની 9 તાલુકા પંચાયતને આવતીકાલે મળશે નવા સુકાની. કચ્છમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ. ઓનલાઈન સેલ્ફ ગણતરી માટે તંત્રની વિશેષ અપીલ. આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે સક્રિયતાના થીમ સાથે ઉજવણી. અને રાજ્યમાં તીવ્ર ગરમી યથાવત. કેટલાક જિલ્લામાં આજે અને આવતીકાલે વરસાદની શક્યતા. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 મિનિટે.

0: આ ફાઈલ લઈને
1: બેટા એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈન હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો દાગ ફિલ્મનું ગીત.

0: તાવડે
1: અરે બેટા આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે
0: હવે કચેરી જવું જ પડશે
2: અરે મમ્મી ક્યાંય નથી જવાનું આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત
1: પણ બેટા અમે સુધારો થશે મારે ફરી લાઈન માં તો બીજું ભરવું પડે ને
2: ના સુગમ છે એટલે બધું જ શક્ય છે
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in સુગમ ડિજિટલ ગુજરાત લાઈન થી ઓનલાઈન
4: ફિલ્મ છે દિલ સે મિલે દિલ કલાકાર કિશોર કુમાર

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત.

લોક સંગીતના કાર્યક્રમમાં હવે સમય શો મોજદાન ગઢવીના કંઠમાં લોકગીતો પણ એક વિજ્ઞાપન વિરામ.

ભોજદાન કરી દઈ ગયેલા લોકગીતો આપણે સાંભળ્યા અને આ સાથે જ આજનો લોકસંગીત કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. ભુજ દિલ્હી વચ્ચેની નવી દૈનિક ટ્રેન સેવાનું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો. ભુજ દિલ્હી એક્સપ્રેસ ટ્રેન નંબર 19403 અને 19404 દિલ્હી ચાલોર થઈને દિલ્હી પહોંચશે, જે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના વિવિધ મહત્વના સ્ટેશનોને જોડશે. આવતીકાલ 23 મેથી આ ટ્રેન ભુજથી દરરોજ સવારે 11:15 વાગે ઉપડશે અને દિલ્હી બીજા દિવસે બપોરે 12:15 વાગે પહોંચશે, જ્યારે દિલ્હીથી બપોર બાદ 4:40 મિનિટે ઉપડશે અને બીજા દિવસે સાંજે 7:35 ભુજ પહોંચશે. રેલવે તંત્ર દ્વારા આ ટ્રેનને સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રીક એન્જિન દ્વારા દોડાવવાનો નિર્ણય લેવાયો હોવાથી મુસાફરી ઝડપી રહેશે. ટ્રેનમાં 2 ટિયર એસી, 3 ટિયર એસી, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભુજથી દિલ્હી માટે ભુજ બરેલી, આલા હઝરત એક્સપ્રેસ અને સરાઈ રોહિલા ટ્રેન ઉપલબ્ધ છે. હવે આ ત્રીજો વિકલ્પ પ્રવાસીઓને મળતા રણોત્સવ સહિત કચ્છના પર્યટન સ્થળોએ દેશભરમાંથી આવતા પ્રવાસીઓ માટે સીધી કનેક્ટિવિટી સરળ બનશે. આ ટ્રેન સેવા કચ્છની હસ્તકળા, કાપડ ઉદ્યોગ અને ગાંધીધામ ભુજ વિસ્તારના વેપારને સીધા દિલ્હી અને રાજસ્થાનના મોટા બજારો સાથે જોડશે. આ ઉપરાંત અજમેર શરીફ સહિત રાજસ્થાનના ધાર્મિક સ્થળોએ જવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે નવી ટ્રેન કિફાયતી અને સરળ મુસાફરીનો વિકલ્પ બની રહેશે. આજે ભુજ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા

કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતો અને ટેલિકોમ કંપનીઓને ઇંધણનો પૂરતો જથ્થો મળી રહે તે માટે શ્રી રાણાવસિયાએ સૂચના આપી હતી. ગુજરાત વિધાનસભાની ચાર મહત્વની સમિતિઓ ઉપરાંત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. વિશેષાધિકાર સમિતિના અધ્યક્ષ તરીકે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની અને અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિના અધ્યક્ષ તરીકે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની જાહેર હિસાબ સમિતિના સભ્ય પદે નિમણૂક કરવામાં આવી છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી સ્થાનિક સ્તરે કાર્ય વૈશ્વિક સ્તરે પ્રભાવ થીમ હેઠળ કરવામાં આવી. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક સ્તરે નાગરિકોની સહભાગીતાથી જૈવ વિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં જૈવ વિવિધતા સંરક્ષણ અંગે વ્યાખ્યાન, પ્રદર્શન, વૃક્ષારોપણ, જાગૃતિ પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ બીએમસીના સભ્યો સાથે સંવાદ યોજાયો હતો. રાજ્યની ચાર સહિત દેશની 24 રાજ્યસભાની

વોટ ખેંચી શકાશે અને 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મત ગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ પ્રદીપસિંહ ગીલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, સફાઈ કામદારો, વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ અને સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગીલે સફાઈ કામદારોના સંગઠનો અને સફાઈ કામદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ભુજ સ્થિત રિજનલ સાયન્સ સેન્ટર ખાતે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધારવા અને નવી ટેકનોલોજીથી અવગત કરવાના હેતુથી સમર સાયન્સ કેમ્પ યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ગુરૂવારથી એઆઈ અને રોબોટિક્સ થીમ પર કેમ્પની શરૂઆત થઈ છે. ધોરણ 6-8 છાત્રો માટે 3 દિવસ અને 2 રાતના કેમ્પમાં સ્થાનિક કચ્છ સહિત સુરત, રાજકોટ અને પાલનપુર જિલ્લાના કુલ 26 શાળાઓના બાળકો ભાગ લઈ રહ્યા છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની. કાર્યક્રમ નિર્માણ

એવો દોસ્તો ફરી એક વખત આપના નેરન ધીરેની સાથે પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો તમે લોકો જાણો છો એવી રીતે આપણે આ યુવાણીના યુથ આઇકન કાર્યક્રમ

શ્વાસ લઈને આવતા હોય છે, જે આપણા યુવા વર્ગ છે. કે પછી જે બાળક વર્ગ છે, જે કિશોરાવસ્થામાં છે, તમામ લોકો માટે થઈને પોતાના ભવિષ્યની જે કેળી છે કેવી રીતે કંડારી શકાય તેના માટેનું આપણને કંઈક ને કંઈક માર્ગદર્શન જે તે હસ્તીઓ ઇન્ટરવ્યુ દ્વારા આપણને આપતા જાય છે. દોસ્તો, આજનો આપણો ઇન્ટરવ્યુ છે એ પણ એવો જ એક ખાસ ઇન્ટરવ્યુ છે કે જેની અંદર આપણે યુવા ધનની સફળતા ઉપરની વાત કરવાના છીએ. દોસ્તો, કે આપણી પાસે જે કાંઈ પણ ઉપકરણો છે, જે કાંઈ પણ સુખ સુવિધાઓ મળે છે, એનો પોઝિટિવ રીતે, સકારાત્મક રીતે એનો ઉપયોગ કરી અને યુવાધન કેવી રીતે સફળતા મેળવી શકે છે. અને આપણે એમ કહી શકાય દોસ્તો કે છે ને, જે જે લોકોને જેટલી જેટલી સગવડતા મળતી જાય છે એટલો એટલો તે અનકમ્ફર્ટેબલ ઝોનમાં તો નહીં, પરંતુ કમ્ફર્ટેબલ ઝોનમાં જતો રહે છે અને તેને એ કમ્ફર્ટેબલ ઝોનની બહાર નીકળવાનું પછી મન થતું નથી. પરંતુ દોસ્તો, જેટલી આપણને ફેસિલિટી મળે છે એ ફેસિલિટીનો ભરપૂર ઉપયોગ કરીને અનકમ્ફર્ટેબલ ઝોનમાં તો આપણે જઈશું ને, તો ચોક્કસથી આપણી ભવિષ્યની કેળીઓ મસ્ત રીતે કંડારી શકીશું અને આપણું જે પ્રારબ્ધ છે એ અલગ જ રીતે આપણે ડેવલપ કરી શકીશું, ડિઝાઇન કરી શકીશું. દોસ્તો, તો એવી જ રીતે આજના આપણા ઇન્ટરવ્યુની અંદર પણ આપણને શ્રી મયુરભાઈ દવે એ આપણને યુવાધનની સફળતા કયા કયા ક્ષેત્રોમાં યુવાનો જે છે પોતે આગળ વધી શકે છે, ભલે નજીવી બાબત હોય પરંતુ નાના પાયે કરેલી શરૂઆત પણ એક સમયે એક વિશાળ વટવૃક્ષ બની જતું હોય છે, તેના પણ આપણને અહીં રૂબરૂ દાખલા આપવાના છે. દોસ્તો, રૂબરૂ આપણને એ લોકોના નામ સાથે અહીંયા ઇન્ક્લુડ કરવાના છે કે આ લોકો આવી રીતે નાના ઇનિશિયેટિવ થી શરૂઆત કરીને આજે ઘણી બધી નામ જે છે એ સોસાયટીમાં, સમાજમાં કમાઈ રહ્યા છે. આવી મસ્ત મજાનો ઇન્ટરવ્યુ તમારી સમક્ષ આપણે લઈને આવ્યા છીએ. આ ઇન્ટરવ્યુ લીધો છે જાગૃતિ બામણિયાએ. તો પ્રસ્તુત છે આ મસ્ત મજાનો ઇન્ટરવ્યુ. પણ આ ઇન્ટરવ્યુ માણતા પહેલા સાંભળીએ એક મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે તું લિખ દે કહાની. ફિલ્મ છે આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ 2024. ગીત ગાયું છે મનીષ જાધવે, સંગીત આપ્યું છે સંજીવ આનંદ ઝાએ અને લિરિક્સ લખ્યા છે સંજીવ આનંદ ઝા અને વિજય નરેન્દ્ર શિંદે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ મસ્ત મજાનું ગીત, એના શબ્દો છે તું લિખ દે કહાની.

0: वाणी संवाददाता तमाम श्रोता मित्रों ने मारा नमस्कार।
1: मयूर भाई, आज जमाने में व्यसन खूब ज प्रमाण में वधता जाय छे अने आ व्यसन तो चिंता ने बाबत छे। तो व्यसन अंगे थोड़ी जानसो?
0: हाँ जी, आज अपना युवा धन खूब ज आगे आयो छे, प्रगति ना सोपान सर करी रहा छे। देश अने राष्ट्र में जागृति लाई भारत ने एक ओळख उभी करी रहा छे
1: जी।
0: साथ व्यसनो पण वध्या छे, परंतु बधा ज युवानो व्यसनी नथी होता। अमुक युवानो में सारा व्यसन पण होय छे, જેમ કે સમાજ અને રાષ્ટ્ર સેવા, પરિવાર અને પોતાના માટે કઈક કરવું એવી તમન્ના પણ યુવાનો રાખતા હોય છે। મનોવિજ્ઞાન પણ આ નવયુવાનો કરી શકે તેવી તાકાત આપણા યુવાનોમાં રહેલી છે।
1: હા, એકદમ સાચું કહ્યું તો મેરભાઈ, આપે તો વ્યસનની ખૂબ રસપ્રદ વાતો યુવાનોને કરી, જેને એવું લાગે છે કે કદાચ કોઈ યુવાન ભૂલ ચૂક્યા પણ આ વ્યસન રૂપે ટ્રેનમાં ચડી ગયું હશે તો તે પણ આ મૃત્યુ રૂપે ટ્રેનમાંથી બહાર આવી જશે તેવી શંકા નથી।

0: સૂટિંગો ધરાવતા હોય તેવા યુવાનોને મળ્યા છો, જોયા છે?
1: હાજી, આ પ્રશ્ન જાગૃતિબેન મને પૂછ્યો એટલે ખૂબ જ ગમ્યું. કારણ કે યુવાનોને માત્ર સલાહ અને શીખવાની આપવી જ પૂરતી નથી, યુવાનોમાંથી ઘણું ઘણું જાણવાનું, શીખવાનું અને મળવાનું પણ મળે છે. આવા ઉમદા યુવાનોને હું મળ્યો છું અને જોયા પણ છે અને તેમની સાથે મેં કામ પણ કર્યું છે. સરસિયામાં અમારા ઘણા યુવાનો વ્યસન મુક્તિ માટે, પર્યાવરણ માટે તેમજ માનવ સેવાને જોત લઈને નિકળતાને જોયા છે અને એમને મળ્યો પણ છું. સરસિયાના વેબર રમેશભાઈ શ્રાવણ માસમાં બિલવાપત્રને ઘરે ઘરે પહોંચાડવાની સેવા કરે છે. રક્તદાનમાં પણ સરસિયા મોકરે છે. એ બધું આ યુવાનોને આભારી છે. કોઠા ટીપરિયાના દરબાર યુવક જેનું નામ સૌ સીતારામ કરીને બોલાયો છે, એમને ગાયો માટે ઘાસ નાખવાનું વ્યસન છે અને ફાળો કરીને પણ તારે તાલુકાના ગાયો માટે સતત ઝંખતા મેં એમને જોયા છે અને અવારનવાર મળવાનું પણ થાય છે. તેમજ જાગૃતિબેન સીતારામને એટલે કે દરબારને એવું વ્યસન છે કે દર સોમવારે ખોડિયાર ડેમમાં નાથના અને બિસ્કીટ ખવડાવવા પણ સારું વ્યસન કરે છે. તારે નવા સાહેબમાં રહેતો યુવાન અશક્ત હોવા છતાં ગાયો લગભગ બાંધી ગયા હોય, ફળી ગયા હોય અને બીમારીમાં ઊંડા સેવા કરતા મને જોયા છે. તેમજ જંગલ ખાતામાં નોકરી કરતા રાણવાભાઈ, હું, ડોક્ટર બરાર, અજીતભાઈ ભટ્ટ, ટીમાભાઈ નમિયા, ચરુભાઈ જેઠવા વગેરે વ્યસન મુક્તિ માટે અને પર્યાવરણ રક્ષણ માટે મહેનત કરીએ છીએ. અરે, અમારે કિશોરભાઈ દવાને અન્યને વાંચવા કરવા, કવિ સંમેલન કરવા અને કવિ સંમેલન મારવા એ તેમનું સારું વ્યસન છે. આ બધાની વિવેકાનંદના વિચારો યુવાનોમાં વાવવાનું વ્યસન છે. મુનાભાઈ પટેલને વધુમાં વધુ ગરીબ માણસોને છાશ પાવી, મીઠાઈ ખવડાવી અને સેવા કરવાનું વ્યસન છે. તેમજ ધારીના ભોગીલાલ તો સતત સ્મશાનમાં રહી મૃતાત્માઓની વર્ષોથી સેવા કરી રહ્યા છે. મનસુખભાઈ ભુવા, નલિનભાઈ કોટડિયા, ડોક્ટર ઠક્કર, ડોક્ટર બારેક તેમજ મોરબીશ્રી ડોક્ટર જસારી સાહેબની સેવાની તો શું વાત કરવી. આ બધા મહાનુભાવો પણ અમારા વ્યસન છોડાવવાના યજ્ઞમાં પૂરતું યોગદાન આપે છે. અમારે ધારીમાં રહેતા હસુભાઈ દવેને એવું વ્યસન છે જાગૃતિ દે કે તેઓ દર્દીના લોહીની જરૂર પડે એટલે તુરત જ લોહી આપવા નીકળી જાય છે. તેમણે 51 વખત રક્તદાન કરી સેવાની જોત ચાલુ રાખી છે. આવા અસંખ્ય સેવાધારી યુવાનોને હું મળું છું, તેમની સાથે વિચાર વિમર્શ કરી તેમની સેવાની બિરદાવવાનો ભાવ ચૂકતો નથી. એટલે યુવાનો જ મારી દ્રષ્ટિએ દેશની શાન છે. આવા યુવાનોને સલામ કરવી ઘટે.
0: એકદમ ખરું કહ્યું મહેરભાઈ. આ બધા યુવાનોમાં રહેલી સારા વ્યસનોની વાત કરી અને યુવાનોને પણ મજા આવી હશે.
1: પર્યાવરણ સુરક્ષિત નહીં હોય તો કોઈ સુરક્ષિત રહેવાનું નથી. જો પર્યાવરણને જાળવણી નહીં કરીએ તો પણ આ મૃત્યુકંઠ વાગી જશે. આજે યુવાનો પર્યાવરણ સુરક્ષા માટે ઘણા જાગૃત બન્યા છે. સહમત પણ છું, કારણ કે મોબાઈલ થી એટેચમેન્ટ ઘટ્યું છે, આપણા જીવન વ્યવહારમાં થોડી ઘણી ઉણપ આવી છે, ઘણા બધા પ્રશ્નો છે. પણ આવા સંસાધનોનો જરૂરી અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

0: તિલાંજલિ અને સારા વસ્ત્રોને આવકારવા જોઈએ. તે મુજબ પર્યાવરણ સુરક્ષા માટે સૌએ કટિબદ્ધ થવું જોઈએ. ભારત માતાના જય જયકારને જય વિજય રૂપે દોરે જાગૃત થઈ યુવાનોના હાથમાં છે. આ યુવાનો દેશને ખૂબ જ પ્રગતિના પંથે લઈ જશે એમાં જરા પણ શંકા નથી.
1: નમસ્કાર.

દોસ્તો, આ હતા મયુરભાઈ દવે, કે જેઓએ આપણને યુવાધનની સફળતા અને એના અલગ અલગ ક્ષેત્રોની અંદર આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ, કેવી રીતે નાના પાયાની શરૂઆત જે છે કરી શકીએ છીએ, કે આપણને લાગતા નાના કાર્યો પણ ક્યારેક મોટી સફળતા આપણને અપાવતા હોય છે, તેના વિશેની આપણને મસ્ત મજાની વાતો કરી છે. એવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણને આપ્યા છે કે જેઓ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક નજીવી શરૂઆત કરી હતી અને આજે એમ કહી શકાય કે મોટું વિશાળ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. પ્રાકૃતિક વાતાવરણ છે, ઝાડ પાન પર્વતો જે કઈ પણ છે એ તમામને આપણે મદદરૂપ થઈએ અને આપણું જીવન છે એ સાર્થક અને સુગંધીમય બનાવી દઈએ દોસ્તો. એવી જ આપણે એક નમ્ર અરજ આ તમામ યુવાધનને છે દોસ્તો. આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર નિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને હા દોસ્તો, સાથે સાથે સાંભળતા જાઓ એક આ વન્ડરફુલ ગીત જેના શબ્દો છે ધરતી કા અભિમાન. ફિલ્મ છે વીર સાવરકર, ગીત ગાયું છે દિવ્યા કુમારે, સંગીત આપ્યું છે અન્ય મલિકે અને લિરિક્સ લખ્યા છે ખુદ વીર સાવરકરજીએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ વીર સાવરકરજીનું આ મસ્ત મજાનું ગીત.

તરફ સાંભળી હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ. સૌ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

સ્કિલ ડેવલપમેન્ટ અને કચ્છના વિષય ઉપર ભાર મુકાયો. કચ્છ યુનિવર્સિટીમાં માસ્ટર્સનો નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની ચાર સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યની ચાર સહિત દેશની 24 રાજ્યસભાની બેઠક પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવાર પત્ર પરત ખેંચી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાની ભેટ તેમજ તાજેતરમાં અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ મંજૂરીની ભેટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલ એ પરિવહનની એક મહત્વપૂર્ણ કડી છે અને પ્રધાનમંત્રીના નેતૃત્વ ગત 12 વર્ષમાં રેલવેનો મોટા પાયે કાયાકલ્પ થયો છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે પ્રતિક્રિયા આપી હતી.

0: કરાયું છે. આ ઉપરાંત અન્ય ઇનામ પણ જાહેર કરાયા છે. આ માટે પુસ્તક નિર્ધારિત વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલું અને ઓછામાં ઓછું 100 પેજનું હોવું જરૂરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન જામનગરના કાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસભરના તડકા બાદ બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતો ઉનાળુ પાકને લઈને ચિંતામાં મુકાયા હતા. જો કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં 43.5 ડિગ્રી, જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 32.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજ્યમાં આજે અકસ્માત અને વીજકરંટની અલગ અલગ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ પાસે ટ્રેક્ટર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે. લખતર તાલુકાના ભાથરીયા ગામના 2 વ્યક્તિ મોપેડ પર શાહપુરથી પોતાના ગામ પરત આવી રહ્યા હતા, ત્યારે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેના મોત થયા હતા. જ્યારે પંચમહાલના હાલોલમાં વીજકરંટ લાગતા 2ના મોત થયા હતા. પાટિયાના મોવાડા વિસ્તારમાં રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજકરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના ગણદેવી તાલુકાની કશિશ રાઠોડ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થઈ છે. કશિશ સ્કોટમાં 132.5 કિલો વજન ઉંચકી સુવર્ણ, બેન્ચ પ્રેસમાં 55 કિલો અને ડેડ લિફ્ટમાં 140 કિલોગ્રામ વજન ઉંચકી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આમ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થવાનો માર્ગ મોકળો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માટે ક્વોલિફાઈ થવા માટે 325 કિલોગ્રામ વજન ઉંચકવાનો નિર્ધારિત માપદંડ હોય છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આગામી 29 થી 4 આર્મ્સ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું 2026નું આયોજન કરાયું છે, જેમાં 27 રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા 2000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધી 780થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડી આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારી ડોક્ટર ધર્મેશકુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ખાસ કરી દિવ્યાંગ ખેલાડી માટેની આ પેરા આર્મ રેસલિંગ આ ઇવેન્ટને વધુ પ્રેરણાદાયી બનાવશે. આ અંગે વધુ માહિતી આપે છે રમતગમત તાલીમ અધિકારી કલ્પેશ શર્મા.
1: અમારે વિશ્વવિદ્યાલય ની અંદર ગુજરાત આર્મ રેસલિંગ એસોસિએશન કે સહયોગ છે. હમ ચોથી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ ઓર પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 કા આયોજન 20 મહિને કી 29 તારીખ સે લેકે 2 જૂન તક કર રહે હૈ. અભી તક વિભિન્ન રાજ્યો સે કુલ મિલા કે 1800 સે 2000 પાર્ટિસિપેન્ટ્સ કા આયોજન હમ કરને વાલે હૈ. ફેસિલિટીઝ ફોર રહેને કી ઓર ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ, ફૂડિંગ ફેસિલિટીઝ હમ પ્રોવાઇડ કર રહે હૈ.
0: વલસાડના વાપીના 5 વર્ષીય બાળકે માત્ર 2 મિનિટ 30 સેકન્ડમાં 44.8 મીટર સ્વિમિંગ પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. દૈવિક શાહે ઓછા સમયમાં વધુ અંતર કાપવાનો રેકોર્ડ પોતાના નામે કરતા શહેરજનોમાં ખુશી જોવા મળી રહી છે. ભુજ ખાતે સ્થાનિક સ્તરે કાર્ય વૈશ્વિક સ્તરે પ્રભાવ થીમ સાથે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઇડ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનિક કક્ષાએ પર્યાવરણ સંરક્ષણના પ્રયાસ વધારવા નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું. કહ્યું હતું કે જૈવ વિવિધતા એ માનવ જીવનનો અભિન્ન ભાગ છે. આ તકે કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે જણાવ્યું કે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ એ પ્રકૃતિને કચ્છને વિશેષ દેન છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની 4 સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનું ચોરું.

0: મકાનનું મુખ્ય કામ છે કે જમીનમાંથી પોષક તત્વો ખેંચવા, ઉપરના ભાગને મજબૂતાઈથી જમીન સાથે જોડી રાખવો, વાવાઝોડું આવે તો પડે નહીં, પવન આવે તો પડે નહીં. એ આ મૂળકામનું કામ એટલે કે રૂટસ્ટોકનું કામ છે કે જમીન સાથે છોડને જોડી રાખવાનું, પોષક તત્વો લઈને ઉપર સુધી પહોંચાડવાનું કામ છે આ મૂળકામનું. જયારે સાયન એટલે કે શંકરધારી છે એનું કામ એ છે કે આપણે જે સાયન વાપરીએ એ એક સરખું ગુણવત્તા ઉત્પાદન આપવા માટે થઈને રોગ અને જીવાત મુક્ત ગાડીઓ પસંદ કરે છે તો એ પ્રમાણે આપણને મળશે. એનું કામ મુખ્ય તો ઉત્પાદન આપવાનું છે, બરાબર છે. આ બંને કામ થયા.
1: તો સર મારો પ્રશ્ન એ થાય કે કોઈ પણ બે જાણની કલમ આપણે એમ જોડી શકીએ કે કેમ?
0: ના, કોઈ પણ બે જાણની કલમ આપણે જોડી ના શકીએ. એક કુળની વનસ્પતિ હોવી જોઈએ અથવા તેના સગા સંબંધો હોય તો જ જોડી શકીએ. જો બે અલગ અલગ કુળની વનસ્પતિ હશે અને આપણે જોડીશું તો એનું મેચઅપ થશે નહીં. દાખલા તરીકે આંબો છે, આંબાના કુળમાં જ એ બાટા છે કે રૂટસ્ટોક છે જોવા પડશે. ચીકુ છે તો ચીકુમાં જે એના કુળની અથવા તો એની ફેમિલીની જે વનસ્પતિઓ છે એના જે રૂટસ્ટોકનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એમાં જે ખીરીની કરીએ છીએ
2: કેટલા સમય આવતા હોય?
0: જી, હવે બીજ થી જયારે ઉછળીએ ને ત્યારે એમાં ઓછામાં ઓછા 8-10 વર્ષ નો સમય લાગે છે. જયારે કલમ છે ને એ તમને 3-4 વર્ષે જ ઉત્પાદન આપવાનું ચાલુ કરી દે છે.
2: આપણે વાત કરી ને કે સમય અત્યારે છે ને વેલ્યુ કેમ ફેરાવે ને એની બધી ટેકનોલોજી શોધાઈ રહી છે.
1: તો સાહેબ મારે એ વાત તમને સમજાવો કે ભાઈ કલમ કરવાની મુખ્ય રીતો કઈ છે અને ખાસ કરીને આપણે જો કેસર કરીની વાત કરીએ તો એ માટે કઈ કલમ કરવાની પદ્ધતિ પ્રચલિત છે અને એક મેં કઈક સાંભળ્યું છે આંખ કલમ કે બડિંગ, એ શું છે?
0: જી બિલકુલ, મુખ્યત્વે ભેટ કલમ છે ને જૂનામાં જૂની પદ્ધતિ છે. આ ભેટ કલમ નો ઉપયોગ

વૃક્ષ હોય અને પછી એના ઉપર કલમ લગાવવામાં આવે તો આ માતૃવૃક્ષ

0: સાહેબને પૂછ્યું કે ભાઈ એ શું છે?
1: માતૃ જાણ છે ને એ ખૂબ જ અગત્યનું છે. આપણે જાણીએ છીએ કે માતા પિતા એવા સંતાનો બરાબર જે હોય કુવા મળે તો વેળામાં આવે, જેવું આનુવંશિક પ્રથમ વસ્તુ હોય છે કે જે આપણે કલમ બનાવી છે એ જે ઝાડ છે એમાંથી આપણે સાયન્ટિફિક લઈએ છીએ, ઉપરોપ્રસ્તિક લઈએ છીએ. એક તો રોગ જીવાત મુક્ત હોવો જોઈએ, નહીં તમે સારું ઉત્પાદન આપતો હોવો જોઈએ. એ જે છે એ પાણીની કે અમુક પ્રકારની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોવો જોઈએ. આવા ગુણો જો હશે ને તો આપણો આંબા વાયુ કે ફળદાર વાયુમાં કોઈ નુકસાન નહીં આવે. બાકી આ લાંબા ગાળાનો પાક છે, આપણને જો 4-5 વર્ષ કે 6 વર્ષે ખબર પડશે તો ત્યાં સુધીમાં મોડો થઈ ગયો છે. ખાસ કરીને માતૃ ગુણ છે ને એ ખૂબ મહત્વના છે. નિયમિત ઉત્પાદન અને રોગ જીવાત ન હોય ને એવા ડાળીઓ પસંદ કરવાની છે આપણે, આપણને ફાયદો થાય. પ્લાસ્ટિક ની વાત કરવામાં આવે તો કલમ બાંધવા માટે પ્લાસ્ટિક ની ટેપ છે વપરાતી હોય છે. બે ભાગ ને જોઈન્ટ કરો તો એ જોઈન્ટ એમનેમ મારે, એને એક થી બે મહિના સુધી ટેકો આપવા માટે પ્લાસ્ટિક ની જે ટેપ છે સિમ્પલ ટેપ છે એ બાંધીને ટેપ થી મજબૂતા બાંધવામાં આવતી. પહેલાના સમયમાં જગ્યા સૂતી ની બાંધવામાં આવતી, દોરી બાંધવામાં આવતી, પણ આ દોરીને કારણે અંદર ઘસરકા પડી જાય અને શરીરને નુકસાન જાય છે, અંદર બેસી જાય છે. જયારે પ્લાસ્ટિક ની વાત બેસતી નથી એટલે ખૂબ ફાયદો થાય છે. કલમ સરળતાથી થઈ શકે, હવા અંદર ના જઈ શકે, પાણી અંદર ના જઈ શકે, એટલા માટે તેની પ્લાસ્ટિક ની પટ્ટી છે બાંધવામાં આવે છે.
2: હવે બરાબર સાહેબ, કલમ જે આપણે કરી લીધી બરાબર, પછી નર્સરીમાં તેને કેટલો સમય રાખવી જોઈએ અને કલમ ખરીદતી વખતે ખેડૂત મિત્રોએ સૌથી પહેલા તો શું ધ્યાનમાં રાખવું જોઈએ એ વિશે વાત કરો.
1: જી બિલકુલ, કલમ છે ઓછામાં ઓછી 6-8 મહિના નર્સરીમાં છે એટલે પહેલા રાખવાની છે.
2: જી
1: બીજું કે એનો જે જોઈન્ટ છે કે સાંધો છે મજબૂત રીતે જોડાયેલો છે કે નહીં, એ રોગ જીવાત મુક્ત છે કે નહીં, એમાં સાથે વ્યવસ્થિત શાખાઓ છે કે નહીં, આવી બધી વાતોની કાળજી રાખીને પછી આપણે જો કલમની પસંદગી કરીશું તો કોઈ વાંધો નહીં આવે.
0: બરાબર. તો સાહેબ હવે સાથે સાથે અમે એ પણ વાત આપ કહી દો કે જયારે આપણે રોપા ખરીદવા જઈએ કલમ વાળા એની ઉંમર કેટલી હોવી જોઈએ અને કોઈ પણ નર્સરી માંથી ખરીદી શકાય કે કેમ?
1: જી બિલકુલ, રોપાની ઉંમર ની વાત કરવામાં આવે તો 1 મીટર ની હાઈટ એટલે ઓછામાં ઓછી 1-1.5 વર્ષ ની ઉંમર ની હોવી જોઈએ. તેથી વધારે પણ નહીં, એથી ઓછી પણ, જ્યાંથી વધારે હશે તો તમારી જમીન ને સ્ટેબલ થવામાં સમય લાગશે, મોર્ટાલિટી વધશે, મૃત્યુદર વધશે. બીજું કે કલમ ખરીદવી કઈ જગ્યાએ, એ સૌથી મોટો પ્રશ્ન કરી તમે લઈએ, કલમ ક્યાંથી લેવી? તો સૌ પ્રથમ તો યુનિવર્સિટીઓમાંથી અથવા તો બાગાયત વિભાગની નર્સરીઓમાંથી અથવા તો સેન્ટર ઓફ એક્સલન્સ માંથી કલમની ખરીદી કરી શકે, અથવા તો જે નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ દ્વારા પ્રમાણિત જે પ્રાઇવેટ નર્સરીઓ છે, સરકારી એમાં નર્સરી છે, ગવર્મેન્ટ એપ્રુવ નર્સરી, એમાંથી એ કલમની પસંદગી અથવા તો કલમની ખરીદી કરી શકે.
2: બરાબર. તો સાહેબ, જે ખાનગી નર્સરી હોય છે જ્યાં સસ્તી કલમ થોડી મળતી હોય તો આ જગ્યાએથી જે કલમ લેવામાં આવે તો શું એનું નુકસાન થાય? અને સાથે સાથે જે બાગાયતી પાકો માટે જે આપણે રોપા ખરીદવા હોય તો એના માટે સરકારની કોઈ સહાય યોજનાઓ આમાં ખરી?
1: જી, જયારે પણ પ્રાઇવેટ નર્સરી માંથી લઈએ ત્યારે ખાતરી કરીએ કે આ નર્સરી છે એ સરકાર માન્ય છે કે નહીં. જો નથી તો ત્યાંથી આપણે કલમ લેવાની નથી, કારણ કે ત્યાં ભેળસેળયુક્ત

0: વિભાગ દ્વારા જે પણ રોકડ કલમોનું નવું વાવેતર કરવામાં આવે એના માટે થઈને એક પોર્ટલ ચલાવવામાં આવશે. એ પોર્ટલનું નામ છે આ ખેડૂત પોર્ટલ. દર વર્ષે એપ્રિલ અથવા તો માર્ચ મહિનાના એપ્રિલ એપ્રિલ મે મહિનામાં આ પોર્ટલ છે એ ખેડૂતો માટે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. એટલે તમામ ખેડૂતો છે એ પોતાની અરજીઓ કરી નાની સહાય છે એ મેળવી શકે છે.
1: ખૂબ સરસ માહિતી સાહેબ આપી. સાહેબ હવે આપણે તૈયારી કરવી હોય ને એના માટે માર્ગદર્શન આપો કે ભાઈ સૌથી પહેલા તો કલમ રોપવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય કયો, પછી આપણે વાવેતર કરવું હોય તો ખાડા ક્યારે અને કેવા તૈયાર કરવા, પછી ખાડા ભરતી વખતે કયો ખાતરનો ઉપયોગ કરવો, અને કલમ રોપતી વખતે જે આપણે વાત કરી ને કે સાંધો હોય તો એની સ્થિતિ ક્યારે હોવી જોઈએ.
0: જી બિલકુલ, અને કલમ રોપવા માટેનો જે બેસ્ટ સમય માનવામાં આવે તો ચોમાસાની શરૂઆત છે કે જ્યારે વરસાદ ચાલુ થાય જે કારણમાં ભેજ હોય જમીનમાં ભેજ હોય ત્યારે આપણે એનું વાવેતર કરી શકીએ. પરંતુ જે વિસ્તારમાં પાણી ભરાય છે અથવા તો

0: વિસ્તારમાં પાણીની પૂરતી ઉપલબ્ધ છે તો એ ખેડૂતો છે ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન પણ વાવેતર છે એ કરી શકે. બીજું કે આપણે જયારે કલમ વાવેતર કરીએ એના પેલા ખાડાની તૈયારી ખૂબ જ અગત્યની છે. તો બે બાય બે બાય બે ફૂટ અથવા તો ત્રણ બાય ત્રણ બાય ત્રણ ફૂટના ખાડા કરી અને 15-20 દિવસ સુધી મે મહિનાના તાપમાં તપવા દે અને ત્યાર પછી આપણે એના છણિયું ખાતર નાખીએ, લીંબોળીનો ખોળ નાખીએ, દિવેલીનો ખોળ નાખીએ, આ બધી વસ્તુઓનો ઉમેરો કરી અને ત્યાર પછી જો એનો કલમ વાવવામાં આવે તો એનો વિકાસ પણ ઝડપથી થશે, એનો મોટા રૂપે એટલે કે મૃત્યુ દર પણ ઓછો આવશે અને આપણું અંગવાડી છે વહેલું તૈયાર થશે. અને એના જે સાંધાની વાત કરવામાં આવે તો જયારે બી કલમ ખાડામાં રોપીએ ત્યારે ખાડામાં મધ્ય ભાગમાં કલમ રોપવાની છે અને એનો જે જોઈન્ટ છે કે જે ગ્રાફ્ટ યુનિયન કહેવામાં આવે છે એનો જે સાંધો છે તો એ જમીનથી 6-8 ઇંચ ઊંચો રહે એ પ્રમાણે આપણે વાવેતર કરવાનું છે. જો એક પ્રમાણે વાવેતર નહીં કરીએ તો શું થશે કે સાંધો આપણો જમીન માંડેલો હશે તો ત્યાંથી ફૂગ લાગવાની શક્યતા રહે, ત્યાંથી રોગ લાગવાની શક્યતા રહે, એટલે આપણી કલમ છે નાશ પામવાની શક્યતા વધુ રહે. એટલે ખેડૂત મિત્રો ખાસ આ જે જમીન છે ને 6-8 સેન્ટીમીટર ઊંચો રાખીએ જમીનથી.
1: હવે સાહેબ તમે ઓલી પ્લાસ્ટિકની પટ્ટીની વાત કરી તો વાવેતર કરી લીધું એના પછી પ્લાસ્ટિકની પટ્ટીને આપણે શું કરવાનું?
0: જી બરોબર, બિલકુલ. હવે કલમ સરખી રીતે જમીનમાં સેટ થઈ જાય ત્યાર પછી સાંધો મજબૂતાથી જોડાઈ ગયો હોય તો એ પછી થોડા મહિના પછી તમે 2-4 મહિના પછી એ જે પ્લાસ્ટિકની ટેપ છે એને બ્લેડથી અથવા તો કોઈ શાર્પ નાઇફથી તમે કટિંગ કરી શકો. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે જયારે કલમની કોઈ પ્રકારની ઇન્જરી નહીં ખરોચ ન આવે એ રીતે આપણે પટ્ટીને છે હટાવવાની છે.
2: અને પટ્ટી ન કાપી છે તો નુકસાન થાય ખરું?
0: જી, પટ્ટી ઘણી વખત ન કાપી તો પ્લાસ્ટિક છે હાર્ડ હોય છે, અંદર બેસી જાય છે અને ત્યાં ગળું પડી જાય, આંખો પડી જાય, એનાથી ગ્રોથ છે એનો વિકાસ છે ધીમો થતો રૂંધાતો એવું લાગે. ઘણી વખત ત્યાં પટ્ટી એટલી બધી બેસી ગઈ કે ત્યાંથી તૂટવાના ગાડી બ્રેક થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે, એ માટે છે અવશ્ય દૂર કરવી.
2: હવે સાહેબ આપણે ઘણા જોતો હશે કે જયારે આપણે કલમી રોપા વાવી ને ત્યારે સકસ નીકળતા હોય છે તો આ સકસ શું છે એને આપણે વધવા દેવા જોઈએ કે નહીં?
0: અને જયારે કલમ કરીએ ત્યારે પીલા વધારે પડતા બાટો છે એટલે કે રૂટસ્ટોક માંથી નીકળતા આ પીલા છે જો વધશે તો આપણે જે વેરાયટી નું ગ્રાફ્ટિંગ કર્યું છે અને કલમ કરે છે એ આપણને મળશે નહીં. એટલે અવશ્ય કલમી રોપામાં નીચેના જે પીલા છે એને સમયાંતરે દૂર કરતા રહેવા અને વધારાની કાળજી રાખવી અને આ પીલાને છે એ તમે ચપ્પુ અથવા જે માર્ક કહે છે એનાથી તમે દૂર કરી શકો. જો વધશે તો આપણે ક્વોલિટી ઉત્પાદન મળશે નહીં અને મૂળ ઉત્પાદન એટલું મળશે.
2: બરાબર, એક અનુભવ જ કહું, મારી ને વાડીએ ચીકુ રોપો વાવ્યો તો મને ત્યારે ખ્યાલ નતો કે રાયણ ઉપર ચીકુ થાય તો બહુ ધ્યાન આપ્યું નહીં તો હવે રાયણ વધી રહી છે ને ચીકુ વધી રહ્યું છે. એટલે સાહેબે જે કીધું ને કે ભાઈ તમારે ચેક કરતા રહેવાનું અને એટલે જે પીલ આવે સકસ આવે એ કાપી નાખવા જોઈએ.
1: હવે મેડમ સાહેબ આપણે જે નવા રોપેલા છોડ છે એને ભારે પવનથી બચાવવું હોય તો શું કરવું પડે? પછી સાથે સાથે કલમ કર્યા પછી શરૂઆતના દિવસોમાં આપણે પિયત ત્યારે આપવું જોઈએ.
0: જી, ભારે પવનથી બચવા માટે આપણે જયારે કલમની રોપણી કરીએ એની સાથે સાથે વાંસ બંબુની સ્ટીક છે એ લગાવી દેવાની છે. એ લગાવીને પછી એને હળવું બાંધી દેવાનું છે. જે નહીં બાંધે તો પવન છે એ આપણી કલમ છે કે રોપો છે એને નીચે નમાવી દેશે. બીજું એક ખાસ એ કાળજી રાખવાની છે કે આ જે ટેકો આપીએ છીએ સપોર્ટ આપીએ છીએ માત્ર સપોર્ટ જ આપવાનો છે, એ કલમથી ઉપર ન જાયની ખાસ કાળજી રાખવાની છે. એ કલમથી ઊંચો રાખી ટેકો તો એ ડાયરેક્શનમાં પણ ગાડી આપણને મળશે નહીં. ટેકાને છે એ માત્ર 1-2 ફૂટ જ રાખવાનું છે, આપણે 3-4 ફૂટ નહીં. બીજું કે પિયત એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. છોડ વાવીને જો પાણી ના પડે તો સુકાઈ જવાનું છે. કલમ રોપ્યા બાદ પહેલું કામ તાત્કાલિક કામ આપણે પિયત આપવાનું છે. ત્યાર પછી જે પ્રમાણે જરૂરિયાત રહે જમીનના કદ પ્રમાણે આપણે પિયત આપી શકીએ, પરંતુ કલમ રોપીને તાત્કાલિક જ આપણે પહેલું પિયત છે હળવું પિયત આપી દેવાનું છે. એ પિયત પણ તમે જો ડ્રીપથી આપો તો ખૂબ જ સરસ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપો તો ખૂબ જ સરસ છે. બાકી તમે છૂટું પાણી છે કે ઝારાવાળું પાણી છે આપી શકો.
2: બરાબર સર, હવે નાના રોપા હોય તો ગરમીથી એનું રક્ષણ આપણે કેવી રીતે કરવું જોઈએ અને જે છોડ છે એના થડને કોઈ રોગ ન લાગે તો એના માટે કઈક લેપ કે કઈ લગાવી શકાય કે નહીં?
0: ખાસ કરીને જયારે ફેબ્રુઆરી માર્ચ મહિનાની આપણે વાવેતર કરીએ ત્યારે ત્યાર પછી ખૂબ જ ગરમી પડતી હોય તો એનાથી રક્ષણ આપવા માટે છોડની આસપાસ તુવેલ છે કે લીમડો છે કે શેડ મેટ છે એ રાખી શકે અને કોઈ લગાવી શકે તો એને ગરમીથી છે નુકસાન થતું અટકાવી શકે. અને બીજું કે થર્ડ ની ઉપર આપણે બોર્ડો પેસ્ટ લગાવીએ તો એને ડાયરેક્ટ જે સૂર્યપ્રકાશ ની ગરમી ના પણ પડે છે, એના કારણે ઘણી વખત બે ડબ્બા પડી જતા હોય, ગાડીઓ ફાટી જતી હોય, તો આપણે ચૂનો ને મોર થતું આનું જે મિશ્રણ આવે છે જેને બોર્ડો પેસ્ટ કહેવામાં આવે છે, આ બોર્ડો પેસ્ટ લગાવી દઈએ તો એને ગરમી થી પણ રક્ષણ મળશે, સાથે સાથે સનલાઇટ ના જે રેઝ આવે છે એના કારણે જે ડબ્બા પડે છે એનાથી પણ ફાયદો થશે અને કોઈ રોગ જેવા લાગશે નહીં.
1: તો સાહેબ હવે આ જે ખેડૂતો છે એ વાવેતર કરતા પહેલા જમીનની જે ચકાસણી કરાવે એ કેટલી જરૂરી છે, અને એની અંદર જે ચકાસણી બાદ જે જે પોષક તત્વો આવતા હોય એની ઉણપ હોય તો એને શું કરવું એના વિશે વાત કરો.
0: જી બિલકુલ.

0: चाहिए, खास करीने जब रामाकरण पाठ में आयोजन करिए कलमी रूपा में वधारे महत्व आपी अथवा के रूपा टिश्यू कल्चर में वधारे महत्व आपी एक सरखू અને એક્સપોર્ટેબલ ક્વોલિટીનું ઉત્પાદન લાવવા માટે થઈને આપણે કલમ તરફ વધારે વળે અને જે મૂળકાંડ છે એ સારા દેશી મૂળકાંડ હોય કે જેની શક્તિ વધારે હોય છે, વધારે જમીનમાં પાકો કરતા હોય તો એવા ભાગાનો ઉપયોગ કરી અને આપણે કલમી લોકોની પસંદગી કરીએ તો બાગાયતી ખેતી ખૂબ જ ફાયદાકારક રહેશે.
1: તો આપણે પણ બાગાયતી પાકોમાં કલમ રોપવાનું મહત્વ આ વિશે શ્રી વિજયભાઈ ભારત સાહેબે આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી. ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ છે, તેમ છતાંય મિત્રોને વિશેષ મોકો માહિતી મેળવવી હોય તો બારડ સાહેબનો નંબર આપણે મિત્રોને આપી દઈએ. શ્રી વિજયભાઈ બારડ, કે જેઓ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર બાગાયત અધિકારી છે, એમનો મોબાઈલ નંબર છે 92655 5

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચારો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં એટલે કે 7:50 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: आकाशवाणी समाचार जयेश पटेल वाचे छे। सौप्रथम मुख्य समाचार। ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરુદ્ધે નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપશે। ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું। સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવિધિની સ્કેન કરી નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારી। છેલ્લા 3 દિવસમાં દેશની વિજેતા મેચમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો। ભારત અને સાયપ્રસે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન અને સાંસ્કૃતિક સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોરસ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી। તેમણે બહુપક્ષીય મંચોમાં સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બેઠક દરમિયાન તેઓએ વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી।
1: ભારત ઓર સાયપ્રસ કે બીચ યે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દોનો દેશો કે ફાઇનાન્શિયલ ઓર સર્વિસેસ હબ કો જોડ કર પ્રોમિસ કે યે કેપિટલ અનલોક કરેગી। યે સાયપ્રસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી ઓર એગ્રીકલ્ચર સેક્ટર મે ભારતીય કંપની કે લિયે નયે અવસર પ્રદાન કરેગી ઓર ભારત કે તેજી સે બઢતે શિપિંગ ઓર મેરીટાઇમ ક્ષેત્ર મે નયા નિવેશ લેકર આયેગી।
0: સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોરસે જણાવ્યું કે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને યુરોપિયન યુનિયન ભારત સંબંધોએ છેલ્લા વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ભારત હવે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ માત્ર 8 દિવસમાં 1 લાખ વધારાના ઘરો ઉમેરી રહ્યું છે। એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું કે રાષ્ટ્રની સ્વચ્છ ઉર્જા ચળવળની વધતી ગતિ અને દેશભરમાં રૂફટોપ સોલરના ઝડપી સ્વીકાર્યતાને પ્રતિબિંબિત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપશે। આ તકે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે। આ રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે। દેશના તમામ ભાગોમાંથી પસંદ કરાયેલા આ યુવાનો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં હોદ્દા સંભાળશે, જેમાં રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ વિભાગનો સમાવેશ થાય છે।
2: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है। यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है। देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12 लाख नियुक्ति पत्र जारी किए जा चुके हैं। यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा। इसमें देश के सभी हिस्सों से चयनित नवनियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालयों और भागों में नियुक्त होंगे, जिसमें रेल मंत्रालय, गृह मंत्रालय, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय और उच्च शिक्षा विभाग सहित अन्य विभाग शामिल हैं। यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
0: आयुष्मान भारत डिजिटल मिशन 100 करोड़ थी वधु आरोग्य रेकॉर्ड ने आयुष्मान भारत आरोग्य खाता आभा साथ सफलतापूर्वक लिंक कर एक मोटू सीमा चिन्ह हासिल कर। आरोग्य मंत्रालय जणाव्यु के लिंक आरोग्य रेकॉर्ड की संख्या गया वर्षे फेब्रुआरी में 50 करोड़ की बमणी थी मात्र 15 महीना में 100 करोड़ की वधु थी गई है। कहमें कि लगभग 10 करोड़ आरोग्य रेकॉर्ड हम दर 2-3 महीने लिंक थी रहा है। મંત્રાલયે માહિતી આપી હતી કે 450થી વધુ જાહેર અને ખાનગી આરોગ્ય ટેકનોલોજી સોલ્યુશન્સ એબીડીએમ ઇકોસિસ્ટમ સાથે સફળતાપૂર્વક સંકલિત થયા છે, જેનાથી આરોગ્ય સુવિધાઓમાં ડિજિટાઇઝેશન અને આરોગ્ય રેકોર્ડના સીમલેસ વિનિમયને વેગ મળ્યો છે। ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવિનસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે થશે. પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ એ ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરી નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને 24 મે કરી છે. સીબીએસઈએ તેની વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે આ નિર્ણય લીધો છે. બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મળ્યા પછી પુનઃમૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. સરકારે જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે. વીજળી મંત્રાલયે જણાવ્યું કે ગઈકાલે દિવસની વીજળીની માંગ અગાઉના તમામ રેકોર્ડ તોડીને 270.82 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. બુધવારે તે 265 ગીગાવોટને વટાવી ગઈ હતી, જ્યારે સોમવાર અને મંગળવારે દિવસની વીજળીની માંગ અનુક્રમે 257 અને 260 ગીગાવોટ હતી. બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે વીજળીની માંગ ટોચ ઉપર હોય છે. મંત્રાલયે જણાવ્યું કે તે માંગ મુજબ વીજળી પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મંત્રાલયે નાગરિકોને વીજળીનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટનલ એન્જિનિયરિંગ, સ્લોપ સ્ટેબિલિટી અને ક્ષમતા નિર્માણમાં એડવાન્સ કન્સલ્ટન્સી સપોર્ટ માટે નોર્વેજિયન જીઓ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ એનજીઆઈ સાથે સમજૂતી કરાર કર્યા છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહયોગ એનએચએઆઈની જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ અને કુદરતી જોખમ ઘટાડવામાં એનજીઆઈની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કુશળતાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવા અને જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમે આજે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આગામી મહિનાની 20મી તારીખથી 7 ઓક્ટોબર દરમિયાન લગભગ 98.6 મિલિયન મતદારોની વિગતોની ચકાસણી 1 લાખથી વધુ ક્ષેત્ર સ્તરીય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. 30 જૂનથી 29 જુલાઈ સુધી અધિકારીઓ દરેક મતદારના ઘરે જઈને ગણતરી ફોર્મ એકત્રિત કરશે અને પૂરી પાડવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે. આઈપીએલ ક્રિકેટમાં આજે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સનરાઇઝર હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટે 52 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં આગળ છે, જ્યારે ત્રીજા સ્થાને રહેલ હૈદરાબાદ મોટી જીત સાથે ટોચના 2માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. બંને ટીમો પહેલેથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. મુંબઈમાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠક યોજાઈ હતી. બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં ભવિષ્યના જોખમોનો સમાવેશ થાય છે અને નાણાકીય વર્ષ 2025-26 માટેના આરબીઆઈના વાર્ષિક હિસાબો પર ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરી નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળી માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: इंद्रधनुष के अंतर्गत अभी आप सुन रहे थे गुलदस्ता।

0: વિષય પર માહિતગાર કરવા આજે આપની સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મિરજા સર. મિરજા સર, આજના વિશેષ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર શ્રોતા મિત્રો. મિરજા સર, સૌથી પહેલા તો આપણે આવતા મહિનાથી શરૂ થનારી પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રા વિશે વાત કરીએ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રવાસીઓ માટે અમલમાં મુકાયેલી કૈલાસ માનસરોવર યાત્રા યોજના શું છે અને તેનો કઈ રીતે લાભ લઈ શકાય તેના વિશે અમારા શ્રોતાઓને માહિતી આપશો.
1: નમસ્કાર શ્રોતા મિત્રો. બોર્ડ દ્વારા પ્રજાલક્ષી યોજના જેવી કે કૈલાસ માનસરોવર યોજના ગુજરાત રાજ્યમાં વસતા વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામોના દર્શન કરવા માટે શ્રવણ તીર્થ દર્શન યોજના, સિંધુ દર્શન યોજના તેમજ શ્રી રામ જન્મભૂમિ સબરી સ્મૃતિ યાત્રા યોજનાનું સંચાલન કરવામાં આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કરતા કૈલાસ માનસરોવર યોજના, સિંધુ દર્શન યોજના અને શ્રી રામ જન્મભૂમિ યોજના એ છે કે કૈલાસ પર્વત અને લદ્દાખ ખાતે આવેલું સિંધુ નદી અને અયોધ્યા ખાતે આવેલા શ્રી રામ નદીના દર્શન કરવા માટેની આર્થિક સહાય યોજના છે. હાલના સમયમાં ધાર્મિક પ્રવાસનો ખૂબ જ વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ વયના લોકોને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ મારફતે અપાતી આર્થિક સહાયથી યાત્રાળુઓને ખૂબ જ મદદ મળે છે. ધાર્મિક પ્રવાસનમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં જુલાઈ 2023 થી કૈલાસ માનસરોવર યાત્રામાં અપાતી રૂપિયા 23,000 સહાય વધારીને રૂપિયા 50,000 કરવામાં આવેલ છે. આ જ રીતે સિંધુ દર્શન યોજનામાં અપાતી આર્થિક સહાય રૂપિયા 15,000 થી વધારીને રૂપિયા 20,000 કરવામાં આવેલ છે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની નિગેવાની નીચે આજે યાત્રાધામ વિકાસ બોર્ડ રોડ પાર્ક બની રહ્યું છે.
0: ખૂબ સરસ માહિતી આપી છે આપણે. નિર્દેશક, જૂન મહિનો નજીક આવી રહ્યો છે. દર વર્ષે જૂનમાં લેહ લદ્દાખમાં આવેલી સિંધુ નદીના દર્શન માટે યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ સિંધુ દર્શન યાત્રાએ જતા યાત્રાળુઓ માટે કેવા પ્રકારની આર્થિક યોજના આપવામાં આવે છે તે અંગે વાત કરશો.
1: ના, આપણે સુંદર વાત કરી કે સિંધુ સમાજ દ્વારા દર વર્ષે જૂન માસમાં લેહ લદ્દાખ ખાતે આવેલ સિંધુ નદીના દર્શન માટે યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સિંધુ દર્શન યાત્રાએ જતા ગુજરાતના યાત્રાળુઓને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યાત્રા મુખ્યત્વે સિંધુ દર્શન યાત્રા સમિતિ દિલ્હી અને ભારતીય સિંધુ સભા મુંબઈ દ્વારા કરવામાં આવે છે. તેના દ્વારા યાત્રાળુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને આ રજીસ્ટ્રેશન કરેલી યાત્રાળુઓની યાદી ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડને આપવામાં આવે છે. ગુજરાતમાં આ યોજનાની શરૂઆત 2017 કરવામાં આવેલ હતી. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ અને સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત આ સહાય મળવાને પાત્ર છે અને આ ઓનલાઈન અરજી કરનાર પ્રથમ 1,000 યાત્રાળુઓને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે. સિંધુ દર્શન યાત્રાએ જતા ગુજરાતના કોઈપણ યાત્રાળુઓને રૂપિયા 20,000 આર્થિક સહાય આપવામાં આવે છે. આ યાત્રા કરવા માટે તમારે યાત્રા પૂર્ણ થયા બાદ 60 દિવસની મર્યાદામાં તમારું આધાર કાર્ડ, પ્રવાસ કરનાર અંગેની તમારી બસ, રેલવે અથવા તો હવાઈ મુસાફરી કરી હોય તેનો આધાર અથવા તો તેની ટિકિટ, યાત્રાના સ્થળે તમે જે રોકાણ કર્યું હોય એના પુરાવા અને સિંધુ, મેં હમણાં અગાઉ વાત કરી એમ, સિંધુ દર્શન યાત્રા સમિતિ દિલ્હી અને ભારતીય સિંધુ સભા સમિતિ મુંબઈ અથવા તો પુણે દ્વારા આર્થિકોને આપવામાં આવતું ફોટોગ્રાફ સાથે ઓળખપત્ર અને યાત્રા પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગત અને અત્રેની કચેરી દ્વારા નિયત કરવામાં આવેલ બાંયધારી પત્ર જેવા દસ્તાવેજો નિયત ફોર્મેટમાં તમે અરજી કરો અને ઓનલાઈન જે અરજી પસંદ કરે તેમને એવા એવા 1,000 યાત્રાળુઓને આ સહાયનો લાભ આપવામાં આવતો હોય છે. મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ 311 યાત્રાળુઓએ આ લાભ લીધો હતો, જેમાં પ્રતિ યાત્રાળુ દીઠ 20,000 રૂપિયા લેખે 62,00,000 માપબર રકમ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવી હતી.
0: સર, હવે દેશભરના યાત્રાધામોમાં ભક્તોની ખૂબ ભીડ જોવા મળે છે. અયોધ્યા મંદિરમાં પણ એવું છે, જ્યારથી બન્યું છે ત્યારથી ભક્તોની દરરોજ ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. હવે અયોધ્યા શ્રીરામ મંદિરના દર્શન માટે સરકાર દ્વારા યાત્રાળુઓને શું સહાય અપાય છે તેના માટેની શ્રીરામ જન્મભૂમિ સબરી સ્મૃતિ યાત્રા યોજના અંગે અમારા શ્રોતાઓને માહિતગાર કરશો.
1: બહુ સુંદર વાત કરી કે આપણે બધા જાણીએ છીએ કે અયોધ્યા છે ત્યાં રામની જન્મભૂમિ છે આપણી, તો ત્યાં આ પવિત્ર નગરીમાં મહા સબરી તમામ દેશવાસીઓના હૃદયમાં અનુકૂળ સ્થાન ધરાવે છે. ડાંગ જિલ્લામાં આવેલ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું સબરી ધામ એટલે કે સુબી જિલ્લો ડાંગ, કે જ્યાં લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રી રામ અને મહા સબરીની મુલાકાત થઈ હતી. દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. ખાસ કરીને ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિમાં એટલે કે વનવાસી પ્રજા માટે અનુસૂચિત જનજાતિ અને વનવાસી સમાજના નાગરિકોને આ યોજના હેઠળ લાભ મેળવવાપાત્ર છે. આ યોજના માટે પ્રોત્સાહક રકમ પૈકી રૂપિયા 5,000ની આર્થિક સહાય ભરવા પાત્ર હોય છે. યાત્રા કર્યા પૂર્વે નિયત ફોર્મેટમાં તમારે જરૂરી સહાયક દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ ઉપર કરવાની હોય છે. આ અરજીમાં તમારા આધાર કાર્ડની નકલ, તમારું જાતિ પ્રમાણપત્ર, સરિયા છોડી અંગેનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની ડિટેલ વગેરે દસ્તાવેજો જોડવાના હોય છે, જેથી ડીબીટી દ્વારા તમારા ખાતામાં જ રકમ સીધી જમા થતી હોય છે. આ યાત્રા પૂર્ણ કર્યા બાદ તમે સરકારી બસ, રેલવે કે હવાઈની ઓનલાઈન બુકિંગ તમે કરાવ્યું હોય તો આવવા જવાની ટિકિટ હોય અથવા તો યાત્રાના સ્થળે તમે રોકાણ કર્યું હોય એવા કોઈ પુરાવા હોય, તેના ફોટોગ્રાફ હોય કે તમે ધર્માદો કરેલો હોય તો તેની કોઈ પહોંચ હોય, તો આવા પુરાવાઓ રજૂ કરીએથી તમને આ સહાય તમારા ખાતામાં જમા થતી હોય છે.
0: જી સર, હવે રાજ્યમાં વસતા વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામોને દર્શન કરાવવા સર્વંકી દર્શન યોજના પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તે યોજના શું છે અને તેનો કઈ રીતે લાભ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી આપશો અમારા શ્રોતા મિત્રોને?
1: હું આજે રાજ્ય સરકારની એક અત્યંત લોકહિતકારી અને વડીલો માટે આશીર્વાદરૂપ એવી યોજના એટલે કે શ્રવણ તીર્થ દર્શન યોજના વિશે આપને માહિતી આપું છું. આપ સૌ જાણો છો કે આપણા સમાજમાં માતા પિતા અને વડીલોનું સ્થાન સર્વોચ્ચ છે. જીવનભર પરિવાર માટે પરિશ્રમ કરાયેલ વડીલોની એક ઈચ્છા હોય છે કે તેઓ જીવનમાં પવિત્ર તીર્થધામોના દર્શન કરે, પરંતુ ઘણીવાર આર્થિક પરિસ્થિતિ અથવા આરોગ્ય અથવા તો પ્રવાસના ખર્ચમાં પૂર્ણ ન થતી હોય, તો આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ શ્રવણ તીર્થ દર્શન યોજના વડીલો માટે આશાનો કિરણ બની રહી છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને નિયત શરતો અને ધોરણો મુજબ તીર્થયાત્રા માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી તેઓ આ પવિત્ર યાત્રાનો લાભ લઈ શકે છે. મેં અગાઉ કીધું એમ 60 વર્ષની ઉંમરના અને ગુજરાતમાં વસવાટ કરતા હોય તેવા વરિષ્ઠ નાગરિકો આ યોજનાનો લાભ લેતા હોય છે. અગાઉ જે આપણે બે યોજનાની વાત કરી, કૈલાસ માનસરોવર અને સિંધુ દર્શન યોજના, એ બંને યોજનાઓ વ્યક્તિગત યોજનાઓ છે. જયારે

છત્રીસ થી વધુ નું જો ગ્રુપ બનાવો તો તમને મોટી બસ હતી તો સુપર બસ નો લાભ મળતો હોય છે. આમાં વ્યક્તિગત કોઈ સહાય આપવામાં આવતી હોતી નથી, પણ જે એસટી એટલે કે જીએસઆરટીસી ગુજરાત સરકારનું જે નિગમ છે તેનું જે બસ નું જે ભાડું હોય છે એ ભાડાના 75% રકમ તમને સીધી મળતી હોય છે. તો આ 27 કે 36 નું જે ગ્રુપ હોય તેમાંથી એક વ્યક્તિ ગ્રુપ લીડર બની અને આ 27 કે 87 વ્યક્તિઓની યાદી બનાવી અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ને અગાઉ આપી અને તેની મંજૂરી મેળવતા હોય છે અને ત્યારબાદ તમને આ સહાય ગ્રુપ લીડર ને જે 75% જે રકમ થાય તમારી એની મળતી હોય છે. આમાં પણ ગુજરાત સરકારે એવી એક મર્યાદા કરી છે કે ગુજરાતના કોઈ પણ યાત્રાધામમાં તમે જઈ શકો, પણ 2000 કિલોમીટરની મહત્તમ મર્યાદા છે અને 3 દિવસની પણ મહત્તમ મર્યાદા છે. આમાં તમને રહેવા જમવા માટેની પણ ટોકન સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. 1 દિવસના તમારે 50 રૂપિયા રહેવાના અને 1 દિવસના 50 રૂપિયા જમવાના, એટલે કે મેક્સિમમ 3 દિવસના 300 રૂપિયા તમને સહાય મળતી હોય છે. તમે તમારી પોતાની બેંક ડિટેલ અને બીજી વિગતો આપેલી હોય અને આ સહાય છે એ તમારા ખાતામાં ડાયરેક્ટ ડીબીટી દ્વારા જમા થતી હોય છે. હું ખાસ કરીને યુવાનો અને પરિવારજનોને અપીલ કરું છું કે તેઓ પોતાના માતા પિતા અને વડીલોને આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરે. માતા પિતાને તીર્થયાત્રા કરાવવી એ માત્ર ફરજ નહીં પણ આપણા સંસ્કાર અને શ્રદ્ધાનો પણ એક ભાગ છે. એટલા માટે જ અમે આ યોજનાનું નામ શ્રવણ કુમારની યાદ અપાવવા માટે શ્રવણ તીર્થ દર્શન યોજના રાખ્યું છે. આજે અનેક વડીલો આ યોજનાના માધ્યમથી

Bem-vindo.

0: શું આયોજન છે? હા, મારે પ્રકારણ થાય છે કે બોર્ડનું મુખ્ય કાર્ય રાજ્યના પવિત્ર યાત્રાધામોનો વિકાસ કરવાનો છે. સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની કામગીરી યાત્રાધામ વિકાસ બોર્ડ કરી રહ્યું છે. યાત્રિકોની સુવિધા વધારવા માટે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી મંદિર પરિસરની આજુબાજુના વિસ્તારના વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવી તેનો વિકાસ અને યાત્રાધામો ખાતે યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન હોય છે. યાત્રાધામો ખાતે માળખાકીય સુવિધાઓનો વિકાસ અને યાત્રાધામો ખાતે વાતાવરણની સ્વચ્છતા, સુંદરતા અને પવિત્રતા જાળવવાના જરૂરી પગલાં લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અંબાજી, સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલિતાણા, ડાકોર, સામરાજી અને પાવાગઢને 8 પવિત્ર યાત્રાધામો તરીકે જાહેર કરવામાં આવેલ છે. બોર્ડ દ્વારા આ 8 પવિત્ર યાત્રાધામો સિવાય રાજ્ય સરકાર હસ્તકના અન્ય યાત્રાધામો તેમજ આપણે જાણીએ છીએ કે ખાનગી ટ્રસ્ટ સંચાલિત પણ મંદિરો આવેલા હોય છે, તો આ સર્વના સર્વાંગી વિકાસની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. આ 8 મહત્વના જે યાત્રાધામો છે ત્યાં નિયત વિસ્તારમાં બોર્ડ દ્વારા સ્વચ્છતાની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે. આપ બધા જાણો છો કે ગુજરાત છે એ સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વનું ધરાવતું રાજ્ય છે. તો આ ગુજરાત રાજ્યમાં પણ વિવિધ ઉત્સવો અને મેળાઓ થતા હોય છે, તો આ મેળા ઉત્સવો દરમિયાન પણ યાત્રિકો માટે જરૂરી ટેમ્પોરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ સુવિધાઓ, યાત્રાળુઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, ટોયલેટ બોક્સ, અન્ય યાત્રાળુલક્ષી અનુસંધિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ખૂબ મોટો મેળો થતો હોય છે, જેમાં દર વર્ષે આજે 30-40 લાખ લોકો 6 દિવસમાં ભાગ લેતા હોય છે. તો તેમની પણ બધી આનુષંગિક વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સંયુક્ત ઉપક્રમમાં થતું હોય છે. હમણાં તાજેતરમાં આપણે જોયું કે જૂનાગઢમાં શિવરાત્રીનો ભવનાથ મેળો પણ યોજવામાં આવ્યો હતો. ત્યાં પણ સુંદર આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તથા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. એમ આ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા પણ આ સહાય કરવામાં આવતી હોય છે.
1: બરાબર સર. સર, હમણાં આપણે સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી કરી. આ ખૂબ જ મહત્વનો પર્વ હતો કેમ કે 11મી સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થયા.

0: સામનો કર્યા છે, તેમજ અનેક મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે. તેમ છતાં મંદિર આજે પણ અરીકમ ઉભું છે. દેશના પહેલા નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી લોખંડી પુરુષ ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પણ સોમનાથના મંદિરના પુનર્નિર્માણમાં મહત્વની ભૂમિકા રહી હતી. 13 નવેમ્બર 1947 ના રોજ સરદાર સાહેબે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને તેમણે દરિયાનું જળ હાથમાં લઈ અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યો હતો. આખરે વર્ષ 1951માં તેમનો આ સંકલ્પ પરિપૂર્ણ થયો. આ જ ઐતિહાસિક દિવસને યાદ કરવા સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
1: બિલકુલ સર. સર, હવે અમારા શ્રોતા મિત્રો માટે તમે શું સંદેશ આપવા માંગશો?
0: મારું ખાસ શ્રોતા મિત્રોને એ કહેવાનું છે કે દરેક યાત્રાધામ છે એ પવિત્ર યાત્રાધામ છે, તો તેની સુંદરતા અને પવિત્રતા જાળવવી એ આપણા સૌ યાત્રાળુઓની પણ ફરજ છે. તો ત્યાં ગંદકી ન કરીએ અને સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થઈએ. અને વિકાસની વિરાસતની જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કહે છે, તો એને જાળવણીનું કામ આપણા સૌનું સંયુક્ત છે, એ જ મારો સંદેશ છે.
1: સર,

आज के फनकार कार्यक्रम आप सुनेंगे अब से बस थोड़ी ही देर में।

Thank you.